નમસ્કાર શ્રોતા મિત્રો, સુપ્રભાત. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. આજે શુક્રવાર, શ્રાવણ દિનાંક 2, શક સંવત 1948, તારીખ 24 જુલાઈ 2026. અત્યારે સવારના 5:58 થઈ છે. આપ સૌનો આજનો દિન શુભ રહે એવી મંગળ કામના સાથે પ્રાતઃ સભાના આરંભે સાંભળીએ શરણાઈના મંગળ સ્વરૂપ.

0: ગામડેથી પણ કોઈ પોતાના કર્તવ્યનું પાલન કરી સ્વધર્મ બજાવે છે ત્યારે એ વિસ્તારમાં એમની નામના થાય છે.
1: વિચારબિંદુ.
2: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું આજનું વિચારબિંદુ સ્વધર્મ, પઠન સુરેશ બિજલાણી. હવે સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. પ્રથમ સાંભળીએ કાંતિલાલ જોશીનો સ્વર, રચના ગંગા સતીની.

0: સાંભળો સાંભળો સાંભળો ગામવાસીઓ, કેવાયસી અપડેટ ના મેસેજ ને અવગણશો નહીં, તરત કેવાયસી અપડેટ કરાવી લો. જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો. અને જો કોઈ બદલાવ હોય તો ઓળખાણ અને સરનામાનું સૌથી નવું પ્રમાણ બતાવો. ખાતું સક્રિય રાખીને બેંકિંગ સેવાઓનો લાભ ઉઠાવો. તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
1: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

સ્વર હતો દાનજી વેલજી પરાધીનો, રચના નારાયણ દાસની. હવે સાંભળીએ રતનદાસની રચના ઇન્દ્રજીતસિંહ જાડેજાના સ્વરે.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત થયો. પ્રસ્તુત છે કૃષિ માહિતી. સંદર્ભ સાહિત્ય આધારિત આ માહિતીનો આજનો વિષય છે વાદળછાયા વાતાવરણમાં ચોમાસુ પાકની જાળવણી. પ્રસ્તુતિ સીડી ઘરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ અત્યારે વાતાવરણ સતત વાદળછાયું છે. ક્યારેક વરસાદ ઝાપટા અને ઝરમર વરસાદના કારણે ખેડૂતો ચિંતિત છે, કારણ કે ખેતરમાં વાડીમાં ઊભો મોલ ક્યાંક પીળો પડે છે, ક્યાંક જીવાતોનો ઉપદ્રવ વધે છે. ત્યારે હાલની સતત વરસાદ અને વાદળછાયા હવામાનની પરિસ્થિતિમાં ચોમાસું પાકોમાં શું કાળજી લેવી જોઈએ એની આજે આપણે વાત કરીશું. તો સતત વાદળછાયા હવામાનને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પૂરતા પ્રમાણમાં ન થવાના કારણે ખેતરમાં ઊભા પાકને પૂરતું પોષણ મળતું નથી. મિત્રો, જેના કારણે પાકના વૃદ્ધિ વિકાસ, મૂળતંત્રના વિકાસ અને ફળ ફૂલની પ્રક્રિયા પર માઠી અસર થતી જોવા મળે છે, તેમજ રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાની શક્યતા રહે છે. જેથી આ હવામાનની પરિસ્થિતિમાં શું પગલાં લઈ શકાય તેની વાત કરીએ તો મિત્રો, ખેતરમાંથી ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ કરવો. આપણે જોઈએ છીએ કે વરસાદ જ્યારે પડતો હોય, બંધ થઈ ગયો હોય, ત્યારે ખેતરના છેવાડાના ભાગમાં જો સમતળ જમીન ન હોય તો ત્યાં પાણી ભરાઈ રહે છે. અને એ પાણીનો નિકાલ આમ તો જે ખેડૂતો પોતાની સૂઝબૂઝથી પાણીનો નિકાલ કરતા જ હોય છે, પરંતુ શક્ય એટલું વહેલું વધારાનું આ ખેતરમાંથી ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ કરવો. હવે મિત્રો, વિવિધ પાકોમાં આ વાદળછાયા વાતાવરણમાં શું પગલાં લેવા જોઈએ, તેમાં કપાસની વાત કરીએ તો લીલી પોપટી, સફેદ માખી અને થ્રિપ્સનો ઉપદ્રવ જોવા મળે, તો તેના નિયંત્રણ માટે ફ્લોનિકામિડ 50% વેટરનરી પાવડર 6 પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. ઊભા કપાસમાં મૂળ ખાઈ રોગને કારણે સુકારો જોવા મળે તો મેન્કોઝેબ 40 ગ્રામ દવા 1 પંપમાં નાખીને થડની ફરતે ડ્રેચિંગ કરવું. સતત વરસાદના કારણે કપાસના પાનમાં ફૂગના કારણે જાંબલી અથવા બદામી ટપકા જોવા મળે છે અને ફૂગના વધુ ઉપદ્રવના કારણે નીચેના પાન બળી જાય છે. આ પાનના ટપકાના રોગના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ 20 મિલિલીટર અથવા મેન્કોઝેબ ડાયથેમ M45 40 ગ્રામ પ્રતિ પંપ મુજબ 12 થી 15 દિવસના ગાળે 2 છંટકાવ કરવા. બીટી કપાસમાં યુરિયા, એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાસ દરેક 30 કિલોગ્રામ હેક્ટર પૂરતી ખાતર તરીકે આપવું. બીટી કપાસમાં વિકાસની અવસ્થાએ 19-19-19 ખાતરના 1% દ્રાવણનો 10 લિટર પાણીમાં 100 ગ્રામ છંટકાવ કરવો. હવે મિત્રો, આ કપાસની વાત થઈ. કપાસની અંદર જો જ્યાં જમીનની અંદર પગ દઈ શકાય આવા વાતાવરણમાં, તો ખાસ કરીને જાતે નિરીક્ષણ કરવું કે કપાસની શું પરિસ્થિતિ છે. તો આ રીતે કપાસમાં જો પગલાં લઈશું આવા વાદળછાયા વાતાવરણમાં, ઝરમર વરસાદમાં, અને જીવાતને ઓળખીને જો દવાનો ઉપયોગ કરશું તો જરૂરથી તેનું નિયંત્રણ લાવી શકશું અને ખેડૂતોને અંતે કપાસના સારા ઉત્પાદનનો લાભ મળશે. મિત્રો, કૃષિ માહિતીના માધ્યમ દ્વારા શક્ય એટલા એવા પ્રયત્નો કરવામાં આવે છે કે ખેડૂતોને સારામાં સારી માહિતી મળે અને જેના કારણે ખેડૂત તેનો આવી પરિસ્થિતિમાં પાક બચાવી શકે અને અંતે સારું ઉત્પાદન મેળવી શકે તે માટે આકાશવાણી ભુજનો હંમેશા પ્રયત્ન રહ્યો છે કે કૃષિ.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપે સાંભળ્યું કૃષિ માહિતી અંતર્ગત વાદળછાયા વાતાવરણમાં ચોમાસું પાકની કાળજી. પ્રસ્તુતિ હતી સીડી કરમશિયાણીની. બરાબર 6:45 ગાંધી વંદના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગાંધી વંદના. આવો સાંભળીએ ધરાસના સત્યાગ્રહ આ વિષય પર ધીરુભાઈ પટેલને.
3: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે કાર્યક્રમ ગાંધી વંદના.

0: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આજે સાંભળીશું ધીરુભાઈ પટેલ દ્વારા ધરાસણા સત્યાગ્રહની વાત.
1: બીજી વાત હવે થોડીક ધરાસણા વિશે કરીએ. વલસાડ જિલ્લાનું છે, નવસારી જિલ્લાનું નથી. ધરાસણા વલસાડ જિલ્લો છે. મિત્રો, સત્યાગ્રહનો ખરેખરો જંગ જેને કહીએ એ તો ધરાસણામાં ખેલાયો. ધરાસણામાં મીઠાના ડુંગરો હતા, એટલે આર્ટિફિશિયલ બનાવેલા સરકારે, સરકારી ડેપો અને મીઠાના ડુંગરો બધા બનાવેલા. ત્યાં પછી દાંડીથી ગાંધીજીની કૂચ ત્યાં ગઈ. ગાંધી ત્યાં જાય તે પહેલાં એમને કરાડીથી રાત્રે મધરાતે ધરપકડ કરી દીધી, પણ કૂચ આગળ ચાલી ત્યાં. અને ત્યાં જઈને સત્યાગ્રહ જે થયો તેની થોડીક વાત જો કહું તો, મિત્રો, એ સત્યાગ્રહમાં કુલ જોડાયેલા માણસો 2640, ત્યાંનો સત્યાગ્રહ 2640, તેમાંથી ગંભીર રીતે ગવાયેલા 1329, જેલમાં ગયેલા, જેલની સજા થયેલી 286, બે વાર ગવાયેલા 59, અને પોલીસના મારથી નીપજેલા મરણ 4 જણના. આવો ખેલ દાંડીમાંથી થયો. એટલે દાંડીના જેટલું જ મહત્વનું સ્થળ છે એ ધરાસણા પણ છે. કમનસીબે ધરાસણા નિગ્લેક્ટેડ છે, એના પર બહુ ધ્યાન અપાયું નથી. શું કહીએ કે પ્રજાને હવે પછીની પ્રજા બદલાતું છે, સત્યાગ્રહને સમજશે સાચા અર્થમાં. આજના સત્યાગ્રહ કરતા તેવે વખતે ધરાસણાનો સત્યાગ્રહ એ નમૂનાનું સ્થળ હશે. ત્યાં જોશો તમે તો તમને ખ્યાલ આવશે. એટલે આપણે જોઈએ, પ્રજાએ પણ આપણા તરફથી પણ પ્રયત્ન થાય, સરકાર તરફથી પણ પ્રયત્ન થાય. મને લાગે જમીન નહીં તો બધું હજુ ત્યાં છે જ, તો ત્યાંના સ્થાનિક લોકોને તૈયાર કરવા જોઈએ. જેમ અમારા વિસ્તારમાં સ્થાનિક લોકો ઘણા આવું હજુ કામ કરનારા. 1942 જે ક્વિટ ઇન્ડિયાનું જે મુવમેન્ટ થઈ એમાં સૌથી વધારેમાં વધારે જો કોઈએ ભોગ આપ્યો હોય તો આ જલાલપુર ને નવસારી તાલુકાનો કાંઠા વિભાગે. એટલે સ્થાનિક લોકોનો સહકાર હોય તો જ આ બધું થાય. હવે દાંડીમાં જે થયું તેમાં પણ અમે સરકારને સૂચ્યું આટલું આટલું તમે કરો, કારણ કે ખર્ચાળ કામ આપણાથી ના થાય, એ કરવું જોઈએ. તે કર્યું. એવું કામ, એવું જ સરસ કામ ધરાસણામાં પણ જો થાય તો તે ઉત્તમ છે. મીઠાના સત્યાગ્રહમાં ધરાસણા ભૂલાઈએ તો ના ચાલે, કદી ના ચાલે. અને તેથી મેં આપને કહ્યું કે લડતમાં આટલા લોકો ગવાયા નહીં થયા. કેવો કેવો સત્યાગ્રહ! મીઠાનો ઢગલો, ફરતે પોલીસનું કોર્ડન, સત્યાગ્રહીઓની લાઈન કરેલી, પહેલો માણસ જે ત્યાં જાય તેને પોલીસ લાઠીનો દંડો મારીને પાડી દે, ગવાય, કોઈના બરડા ભાંગી નાખે, કોઈના માથા ભાંગી નાખે. અરે બધા બહુ કાદવ કીચડ ને કાંટાળા વાડ હતી તેની અંદર ધકેલ્યા. એ વિસ્તારના નજીકના ગામના બહેનો બધા ત્યાં, તે લોકો ચાદર લાવે, એ ચાદરમાં પેલા ગવાયેલા માણસને ઉંચકે, રક્ત ટપકતી 100-100 જોડી, બધાને યાદ છે. એનું જ્યાં પુનરાવર્તન થતું હોય, કોઈએ પોલીસનો માર પડે પણ કોઈએ હાથ ઊંચો નથી કર્યો માર જીલવાને માટે. તમે કલ્પના કરો કેવું ખમીર આ ગાંધીએ ઉભું કર્યું હશે. આપણે કોઈ એક સોટી મારે તો આપણે હાથ જરાક બચાવ માટે કરીએ ને, આ તો માથું ભાંગી નાખે, બરડા ભાંગી નાખે, લોહી લુહાણ થઈને પડે, અને છતાં એક પણ સત્યાગ્રહીએ બચાવ માટે હાથ સુધો એ ધર્યો. એવો મોટો સત્યાગ્રહ ત્યાં થયો. એ બહેનો જોડીમાં લઈ જાય, ત્યાં વૈદ હતા, એની સારવાર કરે, સત્યાગ્રહીઓ માટે પાણી લાવે, રોટલા ખવડાવે, એ બધું સ્થાનિક લોકોએ કર્યું. આ ઇતિહાસ સત્યાગ્રહનો છે, ધરાસણાનો છે, જે આજે લોકોને બહુ ખ્યાલમાં નથી, એને ઉજાગર કરવો જોઈએ. એટલે મારી આપ સૌને પણ વિનંતી છે કે જેમ દાંડી હાઈલાઈટ થઈ છે તેવી જ રીતે ધરાસણાના સત્યાગ્રહને પણ આપણે યાદ કરવો જોઈએ. અસ્તુ.
0: શ્રોતા મિત્રો, ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા ગાંધીવાદી ધીરુભાઈ પટેલ દ્વારા ધરાસણા સત્યાગ્રહના સ્મરણો. શ્રોતા મિત્રો, હવે સાંભળીશું પૂજ્ય બાપુને સમર્પિત આ ગીત.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યભરમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ કરી અને અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં ગઈકાલે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના 256 તાલુકાઓમાં ગઈકાલે હળવાથી અતિભારે વરસાદના અહેવાલ છે. વલસાડ જિલ્લામાં અને ખાસ કરી ઉમરગામમાં એક જ દિવસમાં ઇતિહાસમાં સૌથી વધુ 42.56 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નવસારીના ચીખલીમાં 18 અને કહેગામમાં 17 તો અમદાવાદના મહેમદાવાદ અને ધોલકામાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીના તાપી, સુરત, ડાંગ ભારે વરસાદને પગલે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીઓ બંને કાંઠે વહી હતી, જેને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એક જ દિવસમાં 12,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયા હતા. દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં 352 લોકોનું રેસ્ક્યુ કરાયું અને નવસારી તથા વલસાડમાં 22,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતની જૂજ અને કેલિયા જેવી સ્થાનિક નદીઓ અને બંધો છલકાયા હતા. અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોટા પાયે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં સેના, એનડીઆરએફ, એસડીઆરએફ અને ફાયર વિભાગની ટીમ તૈનાત છે. સુરત શહેરમાં પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખી ત્યાં રાહત અને બચાવ કામગીરીમાં મદદરૂપ થવાના આશયથી છોટાઉદેપુર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર ફાયર સ્ટેશન ખાતેથી એક વિશેષ રેસ્ક્યુ ટીમ તમામ જરૂરી સાધન સામગ્રી સાથે સુરત ખાતે રવાના કરવામાં આવી છે. છોટાઉદેપુર સ્ટેશન ફાયર ઓફિસર યુવરાજસિંહ ગેહલોતે વધુ માહિતી આપી હતી કે સુરતમાં પૂરની પરિસ્થિતિને પગલે છોટાઉદેપુરથી ખાસ રેસ્ક્યુ ટીમ અદ્યતન સાધનો સાથે રવાના થઈ છે. દરમિયાન છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. અમદાવાદ જિલ્લામાં સતત નોંધાયેલા ભારે વરસાદને પરિણામે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે. જિલ્લાના સાણંદ, વિરમગામ, દસકરો સહિતના વિવિધ તાલુકાઓમાં આજે વરસાદને કારણે પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા, તબીબી વ્યવસ્થાઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી હતી. સાણંદ તાલુકામાં વિચરતી જાતિના 110 નાગરિકોનું સુરક્ષિત રેસ્ક્યુ કરાયું હતું. વિરમગામના આશરે 100 લોકોને શાળાના મકાનમાં આશ્રય અપાયો. ભારે વરસાદની પરિસ્થિતિમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જાહેર સુવિધા અને વાહન વ્યવહાર જળવાઈ રહે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી હતી. ભારે વરસાદને કારણે અમદાવાદના આંબાવાડી ખાતે નિર્માણાધીન ઇમારતની દિવાલ ધરાશાયી થઈ હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી 20 વ્યક્તિઓને સહી સલામત બહાર કઢાઈ હતી. દરમિયાન અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ ગેહલોતે નગરજનોને ઘરમાં રહેવા અપીલ કરી છે.
1: हो सके तो आप अपने बच्चों घर से बाहर ना जाने दें, हमारे जो वड़ी लोग हैं उनके घर से बाहर ना जाने दें, और आप भी बहुत अगत का काम हो, बहुत इम्पोर्टेंट काम हो तो ही आप बाहर जाइए, अदरवाइज आप घर में रहिए, जो वर्क फ्रॉम होम करिए, जिसके वजह से जो रोड के ऊपर ज़्यादा ट्रैफिक भी ना हो और आपको आने की ज़रूरत भी ना पड़े.
0: કલોલ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના અહેવાલ છે. વરસાદની પાણીની આવક થતાં રાજકોટ તાલુકાના આજી 2 ડેમમાં જળસપાટી જાળવી રાખવા માટે ડેમના 4 દરવાજા ખોલવામાં આવ્યા. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખી અમદાવાદ, સુરત, વડોદરા સહિત તમામ વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં આજે તમામ શાળા અને કોલેજો દરમિયાન રજા રહેશે. દરમિયાન ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચેના રેલવે પુલ પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચવાને કારણે સાવચેતીના પગલા તરીકે રેલ ટ્રાફિક સ્થગિત કરાયો છે, જેના પરિણામે વંદે ભારત અને શતાબ્દી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો રદ અને ડાયવર્ટ કરવામાં આવી છે. રાજ્ય વહીવટીતંત્રે નાગરિકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ફક્ત સત્તાવાર માહિતી પર આધાર રાખવાની અપીલ કરી છે. દરમિયાન પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાએ નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.
2: તંત્રની તૈયારી, જિલ્લા જે કંટ્રોલ રૂમ છે, તાલુકા કંટ્રોલ રૂમ છે, ફાયર ડિપાર્ટમેન્ટ છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, પંચાયત ડિપાર્ટમેન્ટ છે, બધાને એલર્ટ મોડ ઉપર અમે રાખ્યા છે. કોઈ પણ જગ્યા પાણી ભરાવાનો પ્રશ્ન આવે અથવા કોઈ રોડ ઓવરટોપ થાય, ઇમિડિયેટલી એના ઉપર રેસ્પોન્સ કરવામાં આવે. સાથે સાથે વીજપોલ રિલેટેડ કોઈ સમસ્યા હોય એના માટે એમજીવીસીની ટીમને પણ અમે એલર્ટ કરી દીધા છે. નાગરિકોને ખાસ અપીલ છે, કારણ કે રેડ એલર્ટ જે છે એ દિલ્હીથી પણ આવ્યું છે. ભારે વરસાદ આવવાની જે શક્યતા છે એ ખૂબ વધારે છે. ગ્રામ્ય વિસ્તાર, શહેરી વિસ્તારમાં અલગ પ્રકારની તકલીફ ઊભી થઈ શકે છે.
0: રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં વરસાદી સ્થિતિ અંગે હવામાન વિભાગ અને અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો પાસેથી માહિતી મેળવી હતી. દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના ધોળકા, અમદાવાદ, મહેસાણા જિલ્લાના વરસાદની સમીક્ષા કરાઈ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠાની સ્થિતિની પણ મુખ્યમંત્રીએ સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ તમામ તંત્રને હાઈ એલર્ટ પર રહેવા નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તમામ જિલ્લાઓ સાથે સતત હોટલાઇન સંપર્કમાં છે. દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સરકાર સજ્જ હોવાનું જણાવ્યું હતું.
3: તમામ રીતે મદદ કરવા માટે ફરજના ભાગરૂપે તૈયાર છે. કોઈ પણ જાતનો ગભરાટ રાખવાની કોઈ આવશ્યકતા નથી. તંત્ર આગળનું, અત્યારે ને પાછળનું જે કાંઈ થયું છે એના માટે તમામ પ્રકારની તૈયારીઓ એ ફિલ્ડ ઉપર પણ કરી રહ્યા છે અને ભવિષ્ય માટે આર્મી પણ પહોંચે ત્યાં સુધીની વ્યવસ્થા તૈયાર રાખી છે.
0: વલસાડ જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પગલે ભારે તારાજી સર્જાતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ હેઠળ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી મોડી રાત્રે વલસાડની મુલાકાતે પહોંચ્યા હતા. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લામાં પૂરની સ્થિતિ દરમિયાન વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. પૂરની સ્થિતિમાં એક જ દિવસમાં 12,376 લોકોને સ્થળાંતરિત કરવાની પડકારજનક કામગીરી સુપેરે નિભાવવા બદલ ટીમ વલસાડને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પૂરના પાણી ઓસર્યા બાદ યુદ્ધના ધોરણે સાફસફાઈ, સ્વચ્છતા અને આરોગ્ય કેમ્પનું પૂરગ્રસ્ત વિસ્તારમાં આયોજન કરવા સૂચના આપી હતી. પૂર અસરગ્રસ્તોને ત્વરિત કેશડોલ્સ અને રાશનની કીટ મળી રહે તેવી વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવા તાકીદ કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ વલસાડ રેલવે સ્ટેશન અને ઓરંગા નદીની મુલાકાત લીધી હતી. ભારે વરસાદને કારણે ટ્રેનો રદ થતાં વલસાડ રેલવે સ્ટેશન પર અટવાયેલા મુસાફરોની મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા પૂરની પરિસ્થિતિને પહોંચી વળવામાં 17 જેટલા ઉચ્ચ અધિકારીઓની ફાળવણી વલસાડ જિલ્લામાં કરાઈ છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો. રાજ્યમાં સતત પડી રહેલ ભારે વરસાદ અને હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનાર 5 અલગ અલગ કેડરની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. ગૌણ સેવા પસંદગી મંડળે સ્પષ્ટ કર્યું કે મોકૂફ રાખવામાં આવેલી પરીક્ષાઓ નવી તારીખે યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને નવી તારીખ અને અન્ય સૂચનાઓ મંડળની સત્તાવાર વેબસાઇટ તથા જાહેર સૂચના દ્વારા જાણ કરવામાં આવશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે એસટી નિગમની કુલ 157 બસોના રૂટ બંધ રહ્યા હતા, તેમજ 923 બસની ટ્રીપ રદ કરવી પડી હતી. રેલવે ટ્રેક ઉપર પાણી ભરાતા અમદાવાદ મુંબઈ રૂટની વંદે ભારત સહિત 15 ટ્રેનો રદ કરાઈ હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ચાટાવાડા ગામે ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્કવોડ ATSની ટીમે આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલ બિલાલ આબિદ શેરાના નિવાસસ્થાને સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સ્થાનિક પંચોની હાજરીમાં કરવામાં આવેલ તપાસ દરમિયાન ટીમે મહત્વના દસ્તાવેજો, સાહિત્ય અને તપાસને ઉપયોગી પુરાવા જપ્ત કર્યા હતા. અમદાવાદમાં જેતલપુરના નાઝ કેમ્પસ ખાતે બીજી ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. દ્રષ્ટિહીન ખેલાડીઓની રમતગમત ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે ખાસ નિર્માણ કરાયેલા કીપ રાઇઝિંગ સ્પોર્ટ્સ એરેના મેદાનનું ઉદ્ઘાટન એર માર્શલ પ્રકાશ દેસાઈએ કર્યું હતું. એરફોર્સ એસોસિએશન તરફથી પ્રીમિયર લીગના ગોલ્ડન બુટ, શ્રેષ્ઠ ખેલાડી અને શ્રેષ્ઠ ટીમ માટે 3 આકર્ષક રોકડ પુરસ્કારો આપવાની જાહેરાત કરાઈ હતી. આ ટુર્નામેન્ટની પ્રથમ ઉદઘાટન મેચ TN બાયન્સ ટીમ અને 6th સેન્સ ઓફ બંગાળ ટીમ વચ્ચે રમાઈ હતી. મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ અને પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીએ નવી દિલ્હીમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મુલાકાત લઈ ચાણસ્મા હારેજ રાધનપુર નવી રેલવે લાઇન પ્રોજેક્ટ માટે જરૂરી નાણાકીય ફાળવણી વહેલી તકે કરવાની રજૂઆત કરી હતી. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. નાગરિકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યભરમાં ભારે વરસાદ, દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાતે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા કરાયેલ કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે આજે યોજાનાર 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ કરી અને અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
4: પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. પ્રથમ સાંભળીએ આશા ભોંસલે અને સાથીઓનો સ્વર.

0: આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના સમાપ્ત થયો. સાંભળીએ આજનું પ્રાસંગિક રાષ્ટ્રીય આવકવેરા દિવસ. સંપાદન પરેશ મારું, પઠન શીતલ વૈષ્ણવ.
1: ભારતના નાણાકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ રાષ્ટ્રીય આવકવેરા દિવસ દર વર્ષે 24 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના કરવેરા તંત્રના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. 24 જુલાઈ 1860ના રોજ બ્રિટિશ શાસન દરમિયાન ભારતના પ્રથમ નાણાપ્રધાન જેમ્સ વિલ્સને દેશમાં પ્રથમ વખત આવકવેરાની વ્યવસ્થા અમલમાં મૂકી હતી. આ ઐતિહાસિક ઘટનાની યાદમાં દર વર્ષે રાષ્ટ્રીય આવકવેરા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ કરદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો, કર ચૂકવણી અંગે જાગૃતિ લાવવાનો અને દેશના વિકાસમાં કરના મહત્વને સમજાવવાનો છે. આવકવેરો એ સરકાર માટે આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. સરકારને શિક્ષણ, આરોગ્ય, માર્ગ, મકાન, રેલવે, સંરક્ષણ, કૃષિ, ગરીબ કલ્યાણ, સામાજિક સુરક્ષા અને અન્ય વિકાસલક્ષી યોજનાઓ માટે નાણાંની જરૂર પડે છે. આ નાણાંનો મોટો ભાગ કરવેરા દ્વારા પ્રાપ્ત થાય છે. તેથી દરેક પાત્ર નાગરિક દ્વારા સમયસર અને પ્રમાણિકતાથી આવકવેરો ભરવો એ દેશ પ્રત્યેની જવાબદારી છે. ભારતમાં આવકવેરા વિભાગ કરવેરાનું સંચાલન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આવકવેરા એસેસમેન્ટ, ઝડપી રિફંડ અને ડિજિટલ સેવાઓના કારણે કરદાતાઓને વધુ પારદર્શક અને સરળ સેવા મળી રહી છે. સરકાર છે કેન્દ્ર સરકાર દ્વારા કર વસૂલાત વધારવા, કર ચોરી રોકવા અને કર પાલનને પ્રોત્સાહન આપવા માટે અનેક પહેલ કરવામાં આવી છે. રાષ્ટ્રીય આવકવેરા દિવસ નિમિત્તે દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. કરદાતાઓનું સન્માન, સેમિનાર, જાગૃતિ અભિયાન, શાળાઓ અને કોલેજોમાં વ્યાખ્યાનો તેમજ કર ચૂકવણી અંગે માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમો દ્વારા લોકોમાં કરવેરા પ્રત્યે વિશ્વાસ વધે છે અને સ્વૈચ્છિક કર ચૂકવણી કરવાની ભાવના મજબૂત બને છે. આજના સમયમાં કરચોરી દેશના વિકાસ માટે એક મોટી સમસ્યા છે. જ્યારે કેટલાક લોકો કર ચૂકવતા નથી ત્યારે સરકારની આવક પર અસર પડે છે અને વિકાસ કાર્યોમાં અડચણો ઊભી થાય છે. તેથી કરચોરી રોકવી, કર ચૂકવણીને પ્રોત્સાહન આપવું અત્યંત જરૂરી છે. આવકવેરા વિભાગ દ્વારા જાગૃતિ સાથે કડક કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવે છે, જેથી કર વ્યવસ્થામાં પારદર્શિતા અને વિશ્વસનીયતા જળવાઈ રહે. રાષ્ટ્રીય આવકવેરા દિવસ આપણને એ પણ શીખવે છે કે કર માત્ર કાનૂની ફરજ જ નહીં, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં આપણી ભાગીદારીનું પ્રતીક છે. આપણે ચૂકવેલો કર દેશના કરોડો નાગરિકોના જીવનમાં સુધારો લાવવા માટે ઉપયોગમાં લેવાય છે. શાળાઓ, હોસ્પિટલો, રસ્તાઓ, પીવાનું પાણી, વીજળી અને અન્ય જાહેર સેવાઓ પાછળ કરદાતાઓનું યોગદાન રહેલું છે. ભારત આત્મનિર્ભર અને વિકસિત ભારતના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે.
0: આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક રાષ્ટ્રીય આવકવેરા દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. સાંભળીએ અત્યારનું બુલેટિન.
1: આકાશવાણી ભુજ સમાચાર, વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. દિલ્હી હાઈકોર્ટે જાહેર પરીક્ષા અધિનિયમ 2024 હેઠળના કેસોની સુનાવણી માટે તાત્કાલિક અસરથી નવી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી છે. એક જાહેરનામામાં હાઈકોર્ટે જણાવ્યું કે રાઉઝ એવન્યુ કોર્ટ ખાતે અનુ ગ્રોવર બાલિંગીની કોર્ટ જાહેર પરીક્ષા અધિનિયમ હેઠળના કેસોની સુનાવણી માટે ખાસ નિયુક્ત ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે કાર્ય કરશે, જેમાં સંબંધિત ગુનાઓ પણ સામેલ છે. આ પગલાંનો ઉદ્દેશ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી પ્રથાઓ સંબંધિત કેસોનો ઝડપી નિર્ણય સુનિશ્ચિત કરવાનો છે. પરીક્ષાના પેપર લીકમાં સંડોવાયેલા લોકોને ઝડપી અને કડક સજા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્રએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો નિર્ણય લીધો છે તેવી જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યાના કલાકો બાદ આ સૂચના આવી. કાર્યકર્તા સોનમ વાંગચુંગે ગઈકાલે રાત્રે ગુરુગ્રામની ખાનગી હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં તેમની 26 દિવસની ભૂખ હડતાલનો અંત લાવ્યો. વાંગચુંગના પત્ની ગીતાંજલિ આંગમો અને લેહ લદ્દાખની સર્વોચ્ચ સંસ્થાના વરિષ્ઠ નેતાઓ પણ હોસ્પિટલમાં હાજર હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુંગને ડોક્ટરની સલાહનું પાલન કરવા, તેમની દિનચર્યા ફરી શરૂ કરવા અને વહેલામાં વહેલી તકે તેમનું પાછલું વજન પાછું મેળવવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રીએ શ્રી વાંગચુંગના સારા સ્વાસ્થ્ય માટે સર્વશક્તિમાનને પ્રાર્થના કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. પ્રધાનમંત્રીએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કામગીરી અને નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય તરફથી શક્ય તમામ સહાયની ખાતરી આપી. આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતમાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે રાહત અને બચાવ કામગીરી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી. કેન્દ્રીય ગૃહમંત્રીએ આ સંદર્ભમાં રાજ્યને જરૂરી તમામ સહાયની ખાતરી આપી. દરમિયાન રાજ્યના ઘણા ભાગોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. શહેરો અને ગામડાઓમાં પાણીમાં ડૂબી ગયા છે અને રેલ અને માર્ગ પરિવહનને અસર થઈ છે. વલસાડ, સુરત અને નવસારી સહિતના વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં રાહત અને બચાવ કામગીરી મિશન મોડમાં છે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત થયું છે. છેલ્લા 36 કલાકમાં વલસાડના ઉમરગામમાં 50 ઇંચ, સુરતના ઉમરપાડામાં 26 ઇંચ અને તાપીના ડોલવણમાં 25 ઇંચ વરસાદ વરસ્યો છે. દરમિયાન કચ્છમાં વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં કચ્છમાં કુલ 114 મિલીમીટર વરસાદ નોંધાયો છે. સૌથી વધુ રાપરમાં 53 મિલીમીટર, ભચાઉ 32, ગાંધીધામ 11, નખત્રાણા 7, અબડાસા અંજાર લખપતમાં 3-3, માંડવીમાં 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીનો કુલ 316 મિલીમીટર વરસાદ વરસ્યો છે. જિલ્લા મથક ભુજમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ ખાતાના વડાની કચેરીઓના સિનિયર કારકુન સંવર્ગના કર્મચારીઓ માટે તારીખ 22 જુલાઈથી 24 જુલાઈ દરમિયાન હાયર લેવલ સંવર્ગની થાતાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન સમગ્ર રાજ્યમાં ઉદભવેલી ભારેથી અતિભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઉમેદવારોના વ્યાપક હિતમાં આજે યોજાનાર પ્રશ્નપત્ર 4ની પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે, જેની સર્વે ઉમેદવારો તથા સંબંધિત કચેરીઓએ નોંધ લીધી. આ મુલતવી રાખવામાં આવેલ પરીક્ષાની નવી તારીખ મંડળ દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ભારતે ઝિમ્બાબ્વેને પ્રથમ T20 મેચમાં 7 વિકેટે હરાવી 3 મેચોની શ્રેણીનો વિજય પ્રારંભ કર્યો છે. હરારે ખાતેની મેચમાં ઝિમ્બાબ્વેના 7 વિકેટે 125 રનના વિજય લક્ષ્યાંક સામે ભારતે 3 વિકેટ ગુમાવી 126 રન કરી વિજય હાંસલ કર્યો હતો. શ્રેયસ અય્યર 28 અને તિલક વર્મા 62 રન કરી નોટ આઉટ રહ્યા હતા, જ્યારે વૈભવ સૂર્યવંશીએ 50 અને ઈશાન કિશને 35 રન કર્યા હતા. એ અગાઉ ઝિમ્બાબ્વે 7 વિકેટના ભોગે 125 રન કર્યા હતા. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરા શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિરના તૈયાર કરેલા સ્કેચનું કચ્છ મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન યોજાશે. સાંસ્કૃતિક વારસાની જાળવણીના હેતુથી કચ્છ યુનિવર્સિટીના ફાઇન આર્ટના વિદ્યાર્થીઓએ કેરા શિવ મંદિરને સ્કેચમાં કંડાર્યું. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ અધિક્ષકની કચેરી દ્વારા આ એક આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
2: ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બુકારેસ્ટના વિક્ટોરિયા પેલેસ ખાતે રોમાનિયાના પ્રધાનમંત્રી ઇલી બોલોજન સાથે વાતચીત કરશે. તેઓ રોમાનિયાના રાષ્ટ્રપતિ નિકુશર ડેન સાથે ભારત રોમાનિયા વ્યાપાર મંચને પણ સંબોધિત કરશે. રાષ્ટ્રપતિ મુર્મુ રોમાનિયાની સંસદની મુલાકાત લેશે, જ્યાં તેઓ સેનેટના પ્રમુખ મિર્સિયા અબ્રુડિયમ અને ચેમ્બર ઓફ ડેપ્યુટીઝના પ્રમુખ સોરિન ગિન્ડેજુ સાથે વાતચીત કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રોમાં સહયોગ માટે 3 કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ગઈકાલે બુકારેસ્ટમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને તેમના રોમાનિયાના સમકક્ષ નિકુશર ડેન વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો બાદ આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું કે ભારત અને રોમાનિયા 7 દાયકાથી વધુ

0: સમયથી ગાઢ અને સ્થાયી મિત્રતા ધરાવે છે, જે પરસ્પર વિશ્વાસ, આદર અને મજબૂત લોકોથી લોકોના સંબંધો પર આધારિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે પેપર લીકની ઘટના બાદ છેલ્લા 2.5 મહિનામાં અનેક પગલાં લેવાયા છે. ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે અને તેઓ જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે. ગઈકાલે રાત્રે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સરકારની મુખ્ય જવાબદારી એ સુનિશ્ચિત કરવાની છે કે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે અને પરીક્ષાઓ તાત્કાલિક યોજાય.
1: मैंने फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
0: દિલ્હી વડી અદાલતે જાહેર પરીક્ષા અન્યાયી ઉપાયો નિવારણ અધિનિયમ 2024 હેઠળના કેસોની સુનાવણી માટે તાત્કાલિક અસરથી એક નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી છે. એક નિવેદનમાં અદાલતે જણાવ્યું કે રાઉઝ એવન્યુ કોર્ટ ખાતે અધિકારી અનુ ગ્રોવર બાલિઘાની કોર્ટ જાહેર પરીક્ષા અધિનિયમ હેઠળના કેસોની સુનાવણી માટે ખાસ નિયુક્ત ફાસ્ટ ટ્રેક કોર્ટ તરીકે કાર્યરત કરશે. આ પગલાંનો ઉદ્દેશ જાહેર પરીક્ષાઓમાં પેપર લીક સહિતના સંબંધિત કેસોનો ઝડપી નિર્ણય સુનિશ્ચિત કરવાનો છે. સરકારે સોશિયલ મીડિયા પર જંતર મંતર પર વિરોધ પ્રદર્શન દર્શાવતો એક વિડીયો વાયરલ થયો હોવાનો દાવો ખોટો ગણાવ્યો છે. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે સ્પષ્ટતા કરી કે આ દાવો ભ્રામક છે. વાયરલ વિડીયો વાસ્તવમાં જગન્નાથપુરી રથયાત્રાનો છે અને તેનો જંતર મંતર પરના કોઈપણ વિરોધ પ્રદર્શન સાથે કોઈ સંબંધ નથી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં 26 દિવસ બાદ ગઈકાલે રાત્રે ઉપવાસ સમાપ્ત કર્યા. આ સમયે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. આ પહેલા વિવિધ રાજકીય પક્ષોના 65 સાંસદોએ તેમને ઉપવાસ સમાપ્ત કરવા અપીલ કરી હતી. શ્રી વાંગચુકે કહ્યું કે તેમણે અનેક મુદ્દાઓ પર લાંબી ચર્ચા વિચારણા બાદ આ નિર્ણય લીધો છે. તેમણે દરેકને કોઈપણ હિંસા અટકાવવા માટે સતર્ક રહેવાની અપીલ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ડોક્ટરોની સલાહ મુજબ તેમની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ શ્રી વાંગચુકની સારા આરોગ્યની કામના કરી. છેલ્લા 48 કલાકમાં ગુજરાતમાં સતત મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેને કારણે અમદાવાદ, સુરત, નવસારી અને વલસાડ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે પાણી ભરાઈ ગયા છે અને પૂરની સ્થિતિ સર્જાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે મોડી રાત્રે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજી પૂરની સ્થિતિની સમીક્ષા કરી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં 38,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સાંભળીએ એક અહેવાલ.
2: भारी वर्षा के कारण दक्षिण गुजरात में स्थानिक नदियां और जूझ तथा केलिया सहित कई बांध उफान पर है, जिससे नवसारी, वलसाड़ और सूरत में बाढ़ जैसी स्थिति उत्पन्न हुई है. प्रभावित जिलों में व्यापक राहत और बचाव अभियान जारी है. पिछले 24 घंटों के दौरान प्रभावित क्षेत्रों से हजारों फंसे हुए नागरिकों को सुरक्षित स्थानों और राहत शिविरों में पहुँचाया गया है. अहमदाबाद, सूरत और वडोदरा सहित राज्य के अधिकतर जिलों में आज सभी स्कूल और कॉलेज बंद रहेंगे. राज्य प्रशासन ने नागरिकों को अनावश्यक यात्रा से बचने और केवल आधिकारिक सूचनाओं पर ही विश्वास करने की अपील की है. अपर्णा खुंट, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આસામમાં પૂર સંબંધિત ઘટનાઓમાં ગઈકાલે 6ના મોત થતાં મૃત્યુઆંક વધીને 47 થયો છે. રાજ્યના 11 જિલ્લામાં પૂરથી 7.21 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. 103 રાહત શિબિરોમાં 24,000થી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે અને 255 રાહત વિતરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. ગૃહ મંત્રાલય દેશભરમાં ચોમાસાની સ્થિતિ પર સક્રિયપણે નજર રાખી રહ્યું છે. મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે ભારે વરસાદથી ઉભા થયેલા પડકારોનો સામનો કરવા અસરગ્રસ્ત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયનો ઇન્ટિગ્રેટેડ કંટ્રોલ રૂમ, રાજ્ય કટોકટી કામગીરી કેન્દ્રો અને જિલ્લા કટોકટી કામગીરી કેન્દ્રોને સમયસર ચેતવણીઓ આપવા હવામાન વિભાગ, કેન્દ્રીય જળ આયોગ અને રાષ્ટ્રીય મહાસાગર માહિતી કેન્દ્ર સહિત અન્ય કેન્દ્રીય એજન્સીઓ સાથે ગાઢ સંકલનમાં કામ કરી રહ્યું છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDOએ ઓડિશાના દરિયાકાંઠેથી લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુશાનું સફળતાપૂર્વક પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે આ પ્રથમ પરીક્ષણ ઉચ્ચતમ હવાઈ હુમલાને મિસાઇલ સિસ્ટમ દ્વારા સફળતાપૂર્વક અટકાવવામાં આવ્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આ સિદ્ધિ માટે DRDO અને અન્ય ભાગીદારોને અભિનંદન પાઠવ્યા છે. ઓડિશાના પુરીમાં આજે વિશ્વ પ્રસિદ્ધ બહુધા યાત્રા નીકળશે, જે ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનની શ્રી ગુંડીચા મંદિરથી શ્રી જગન્નાથ મંદિર સુધીની ઔપચારિક પરત યાત્રા છે. આ પવિત્ર આધ્યાત્મિક ઉત્સવમાં ભાગ લેવા દેશ વિદેશમાંથી લાખો ભક્તો એકઠા થયા છે. પુરુષોની ક્રિકેટમાં ભારતે ગઈકાલે સાંજે હરારેમાં 3 મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. વૈભવ સૂર્યવંશીના 19 બોલમાં 50 રનના શાનદાર પ્રદર્શનની મદદથી મુલાકાતી ટીમે 126 રનનો લક્ષ્યાંક 17.2 ઓવરમાં સરળતાથી પ્રાપ્ત કરી લીધો. શ્રેણીની બીજી મેચ આવતીકાલે તે જ સ્થળે રમાશે. 23મા કોમનવેલ્થ ગેમ્સનું સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં ભવ્ય ઉદઘાટન સમારોહ સાથે પ્રારંભ થયો છે. 10 દિવસના આ કાર્યક્રમમાં 74 દેશોની ટીમો ભાગ લઈ રહી છે. ભારતીય ટીમે મીરાબાઈ ચાનુ અને લવલીના બોરગોહેનના નેતૃત્વમાં તિરંગો લહેરાવતા મેદાનમાં કૂચ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે. અને અંતમાં મુખ્ય સમાચાર, માફ કરશો, હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
3: આજે મોટાભાગના અખબારોએ રાજ્યમાં અતિભારે વરસાદના સમાચારો તસવીર સાથે પ્રથમ પાને છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, ઉમરગામમાં 38 ઇંચ. નવગુજરાત સમયે લખ્યું, રાજ્યમાં બારે મેઘ ખાંગા, દક્ષિણ ગુજરાતમાં જળ તાંડવ. સંદેશે પ્રથમ પાને દક્ષિણ ગુજરાતમાં જળપ્રલયના સમાચાર છાપ્યા છે. આ સાથે ગુજરાત સમાચારની અન્ય હેડલાઇનમાં, પેપર લીક કેસમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ બનશે, વિદ્યાર્થીઓનું ભાવિ અમારી પ્રાથમિકતા, મોદી વાંચવા મળી રહી છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં 28 વર્ષ બાદ 11 ઇંચ વરસાદ, વરસાદને પગલે શાળા કોલેજોમાં રજા, જનજીવન ખોરવાયાના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અમેરિકાની સેનાએ ઈરાન પર સતત 13મી રાત્રે હુમલા કર્યા છે. સેનાના નિવેદન મુજબ આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સમુદ્રધુનીમાંથી પસાર થતા નાવિકો અને વાણિજ્યિક જહાજો પર ઈરાનના હુમલાની ક્ષમતાને નબળો પાડવાનો છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કર્યા. પેપર લીક પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: બસો 28.3 મીટર્સ એટલે કે 1314 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

11 વાગ્યાથી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો આ મુજબ રહેશે. ગેરફિલ્મી ગુજરાતી ગીતો 12:02, બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર 12:30, સુગમ સંગીત 1:10, ફોજી દોસ્તો માટેનો ખાસ કાર્યક્રમ જય ભારતી 1:30, નોન ફિલ્મી ગુજરાતી સંગીત 2:40 આપ માણી શકશો. બરાબર 3 વાગે પ્રથમ સભાનું સમાપન, બીજી સભાના આરંભે સાંજે 6:30 યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવાણી

ગામનો ચોરો 7:20 સંસદ સમીક્ષા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. પ્રશ્નકાલ બરાબર 10 વાગે. તો આ હતા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો. હવામાન સમાચાર. છેલ્લા 24 કલાક દરમિયાન ન્યૂનતમ ઉષ્ણતામાન 27 ડિગ્રી સેલ્સિયસ તેમજ મહત્તમ ઉષ્ણતામાન 28 ડિગ્રી સેલ્સિયસ કચ્છ ભુજ ખાતે નોંધાયું. બરાબર 8 વાગે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

0: Mumbai, Maharashtra today. On to sports. The 23rd Commonwealth Games, CWG, began in Glasgow, Scotland, with a spectacular and colourful opening ceremony. Teams from 74 nations will participate in the 10-day event. The Indian contingent, led by flag bearer Mirabai Chanu and ceremonial baton bearer Lovlina Borgohain, marched with athletes waving miniature tricolours. The contingent received a warm welcome from the Glasgow crowd as India's athletes celebrated the start of their campaign. India opened their medal tally at the Commonwealth Games before the opening ceremony as the Olympic medalist boxer Lovlina moved straight into the women's 75-kilogram semi-finals after receiving a bye. And now, for a look at today's newspapers, it's over to Tanvi Khurana.
1: Thank you, Pramod. PM promises new law to tackle paper leaks. Cabinet meeting today, headlines the Hindustan Times. The Pioneer headlines, PM announces fast-track courts in paper leak cases. While the Hindu headlines, PM reaches out to students. Sonam Wangchuk ends fast. The Indian Express headlines, PM steps in. Fast-track court to punish exam paper leak guilty. Tough new law on the way. All papers have on their front page that amid the ongoing protests over neat huge heap paper leak issue, the government names new secretaries for higher and school education departments. And finally, justice was served in a murder case in Mohali thanks to a pet dog. The Times of India in a story says the dog would reportedly go to a spot and sit down, alerting the cops who dug up and found the victim's body. And with that, it's back to you, Pramod.
0: Thank you, Tanvi. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi promises new law to tackle paper leaks. Today's cabinet meeting to come out with stricter measures to deal with the issue. Delhi High Court sets up special fast-track court for paper leak cases after PM Modi's announcement. Activist Sonam Wangchuk ends his hunger strike in presence of Union Ministers JP Nadda and Jitendra Singh. India develops its first expendable turbojet engine of 350 kilograms thrust class. India and Romania sign three agreements in the fields of science and technology, education and sports. And with that, we end the morning news. Have a nice day.
2: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. દિલ્હી હાઈકોર્ટે જાહેર પરીક્ષા અધિનિયમ 2024 હેઠળના કેસોની સુનાવણી માટે તાત્કાલિક અસરથી નવી ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરી. કાર્યકર્તા સોનમ વાંગચુંકે ગઈકાલે રાત્રે ગુરુગ્રામની એક ખાનગી હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહની હાજરીમાં તેમની 26 દિવસની ભૂખ હડતાલનો અંત લાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ફોન પર વાત કરીને રાજ્યમાં ભારે વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિનો તાગ મેળવ્યો. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે સરકારે પરમાણુ ઉર્જા મિશન હેઠળ 2047 સુધીમાં 100 ગીગાવોટ પરમાણુ ઉર્જા ક્ષમતા પ્રાપ્ત કરશે. રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદને લઈને જનજીવન પ્રભાવિત. છેલ્લા 36 કલાકમાં વલસાડના ઉમરગામમાં 50 ઇંચ, સુરતના ઉમરપાડામાં 26 ઇંચ અને તાપીના ડોલવણમાં 25 ઇંચ વરસાદ વરસ્યો. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. રાજ્યમાં ભારે વરસાદને લઈ કચ્છ મુંબઈ વચ્ચેના રેલવે વ્યવહારને અસર થતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. જિલ્લામાં વરસાદી વાતાવરણ વચ્ચે જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી મળતી માહિતી મુજબ ગઈકાલ સાંજના 6 વાગ્યાથી આજે સવારના 6 વાગ્યા સુધીમાં કચ્છમાં કુલ 114 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌથી વધુ રાપરમાં 53 મિલીમીટર વરસાદ નોંધાયો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘી વલસાડની મુલાકાત લઈ વહીવટીતંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. રાજ્યમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરાશિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો. અને ભારતે ઝિમ્બાબ્વેને પ્રથમ T20 મેચમાં 7 વિકેટે હરાવી 3 મેચોની શ્રેણીનો વિજયી આરંભ કર્યો. હવે પછીના મુખ્ય સમાચાર. 9:30

0: हिया आकाशवाणी बुज अने आई सुनो ता कच्छी कार्यक्रम हलो करियों गाल अने अज पांजे वचई मुंबई जा छाया बहन शाह जनी के हेवर जकड़ो सरस मजा जो अवार्ड मिलियो है तो पा अनी जो जो परिचय अनी जे स्वर में सुनो तो हल्या छाया बहन आजो स्वागत है असा जे आकाशवाणी जे कच्छी कार्यक्रम हलो करियों गाल में
1: आऊं छाया सा सख्य पहला ताऊं मुके તે આકાશવાણી જો મોકો ડેના તે બદલ આકાશવાણી અને પલ્લવી બેન પૂજારા જો ખૂબ ખૂબ આભાર માનીએ તે મુજો આ ભણતર કચ્છમાં જ થવાય એસએસસી કહીએ કચ્છ ગઠરીસા ને અસાંકે અકડા સર ભણાઈ દવા કાંતિ ઘોર સર ઉસ એટલો સરસ ને વાર્તાએ મેં ખાલી ભણાઈ દવા ત્યારથી જ નવાઈ લગી અને ત્યારથી જ સાહિત્ય જો શોખ જાગ્યો અને પોઈ પાછું બોલાવી ભણતર પૂરી થઈ અને મુંબઈ હાલ મુંબઈ અને વરી ફરીથી ફ્રી થયા છીએ થોડાક તો આને સાહિત્ય મેં ભાગ ગણું હતા
0: સરસ
1: ગુજરાતી પહેલો સ્ટાર્ટિંગ ગુજરાતી થઈ અને પોએ કચ્છી મેં તો કચ્છી જો નામ છોડીને તો એક્ટ્રેટ હોય છે ગુજરાતી સાઈડ મેં છડી અને આને કચ્છી જો વધારે ધ્યાન દીયા હતી કચ્છી તે લખેજો
0: બરાબર
1: અને ક્યારેક હિન્દી બી લખાતી
0: હા હા
1: ને કચ્છી મેં બી સારો કે મળ્યો હોય સપોર્ટ અને હેવર મુજી કચ્છી વાર્તા સંગ્રહ જો સોખડી નામજી સે જોકો મુજે નેટપણ જા જોકો અનુભવ અહીં કે જક વડી લે વટાથી સોણાયલ કિસ્સા અહીં ઉનકે આ વાર્તાએ મેં ઢાડી જી કોશિશ કહી હતી અને ઉનકે અજ સાહિત્ય એકેડમી તરફથી ત્રીજો પુરસ્કાર પ્રાપ્ત થયો હે
0: ખૂબ સરસ બહુ સરસ હા
1: તો ઉની જો બી ખૂબ ખૂબ આભાર कच्छ मथे पहली कविता है वनज कच्छ जे सडके हकड़ी वेरा सोणी वनज कच्छ केड़ो है मथे कच्छ जे सडके हकड़ी वेरा सोणी वनज मिठे माड़ू जे हेत होंबके नाणी वनज
0: बराबर
1: नेणलो नगर कच्छ मुजो आए नोखो નેણલો નગર કચ્છ મુજો આય નોખો કારે ધીંગે ધીણો ધરકે ધોણી વનજ
0: બરાબર હા હા
1: મડઈ બીચ ખીકારેલા ઉભો આય
0: વાહ
1: મડઈ બીચ ખીકારેલા ઉભો આય મોજી ગણતરી ઘણી વનજ
0: બરાબર
1: કચ્છ જી ધરતી મે કુદરતી મિનરલ
0: હા
1: કચ્છ જી ધરતી મે કુદરતી મિનરલ મન જી આજાર આય કે તાણી વનજ કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: વાહ સરસ
1: સાટા પેડા લપઈ ચૂરમું દાબેલી કડક ઘી લથબત ફીણિયા લડુ ફીણી વનજ
0: હા
1: કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: સરસ
1: મુંદરા મડઈ ને ભોજ વેપારે ધમધમે મુંદરા મડઈ ને ભોજ વેપારે ધમધમે ખારે કેસર ને કમલમ કે ચોણી વનજ
0: વાહ
1: કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: બહુ સરસ બહુ સરસ
1: ધોરો રણ ખડીર ભૂંગા કચ્છી ભરત ધોળાવીરા ધરોહર કે જાણી વનજ
0: વાહ
1: કચ્છ જે સડકે હકડે વેરા સોણી વનજ
0: વાહ બહુ સરસ
1: નાગફણી સુરંદો ને મતારો મોરચંગ નાગફણી સુરંદો ને મતારો મોરચંગ ગજિયો મટુકડી તાંબડી રાંધ ખણી વનજ
0: વાહ બહુ સરસ
1: કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: વાહ સરસ
1: ઓલિયા પીર ફકીર સંતે જો અડિંગો ઓલિયા પીર ફકીર સંતે જો અડિંગો રાખેંગાર લાખો ફુલાણી કે ભણી વનજ
0: વાહ
1: કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: સરસ
1: ભૂકંપ અતિવૃષ્ટિ કક સકો ડોકાર કચ્છિયત જો તું પાણી માપી વનજ
0: વાહ
1: હકડી કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: સરસ
1: દેશ દેવીમાં આશાપુરા કક્કડ ભટ્ટ જખ મહાદેવ જા આશીર્વાદ વિણી વનજ કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: બહુ સરસ
1: મીઠે માળું જે હેત હોંબકે નાણી વનજ
0: બહુ સરસ
1: કચ્છ જે સડકે હકડી વેરા સોણી વનજ
0: વાહ છાયા બેન કચ્છ આખે કે જો 5 મિનિટ મે વર્ણવણ વર્ણવે પાકે ઈથી કે કચ્છ આખો કેડો આય જો 5 મિનિટ મે ચોણવે તો આજી હી હકડી કવિતા સુણાઈ દિયો તો ઈ આખે કચ્છ કે જાણી ગને ને માણી ગને ભલા બહુ સરસ કવિતા રચી આયા ધન્યવાદ આકે અને ખરેખર અહીં એવોર્ડ કે પાત્રતા આયો આજી હન કવિતા મથાનું ખબર પેતી કરો રજૂ કરતા છાયા બહેન
1: હેવર તાણ થદ હલી રહી છે કચ્છ જી મસ્ત હા આકડી થદ મથે કરવી તાય
0: જરૂરથી સુણાઈ દો
1: અચ્છે

0: ये थद स्वेटर पहरियो बंडी अचे रही है थद स्वेटर पहरियो बंडी छोरा बंधियो गलपटो ने छोरियो बंधी है गात्री
1: बराबर है
0: हथ पग में मोजा पहरियो थद ताई लगे थी सज अचे मथे त्या तई सोमी रो उंडी ने धड़की एत्रो पहरी ने पण मेली लगे थी धोरी चमड़ी એટલો મળે પહેરીને પણ મેલી લગે તી ધોરી ચમડી છોલા જેવા ચપ ને ફાટી પઈ પગજી પહેની
1: હા
0: વેસેલિન લગાયો કર્યો કોપરેલ તેલ સે માલિશ વેસેલિન લગાયો કર્યો કોપરેલ તેલ સે માલિશ બેર ને હરભરા ખાયો કાળે વઈ ચૂસ્યો સેલડી
1: હા
0: પત્તૈયા બાફ્યો ગરમ ચુલ વટવઈ હથ શેક્યો
1: હા
0: તાય ભજે ન થદ ચાય પી ઓડાયો હાણે વેલા સુસ્તી
1: બરોબર હે
0: અચ્છે રહીએ થદ સ્વેટર પહેર્યો બંડી હી કચ્છ જી ઠંડી
1: સચ્ચી ગાલ હે સ્વેટર પહેર્યો બંડી પહેર્યો અને થદ કે બચાયો બહુ સરસ કવિતા હે અને હાણે પાછી એકડી સરસ મજા જી રચના સોણાડ્યો સાજે શ્રોતા મિત્ર કે
0: પાછી ફરીથી એકડી કચ્છ મથે જી જ રચના હે તજુ કરીયાતી
1: જી
0: જાદ અચે તો કચ્છ જાદ અચે તો કચ્છ મુંબઈ મેં મન નતો લગે જાદ અચે તો કચ્છ
1: બરોબર
0: ઘરો ઘર છાય માની ને મોત સે ખાધા તે રોજે રોજ ઘરો ઘર છાય માની ને મોત સે ખાધા તે રોજે રોજ શહેર જે પિઝા પાસ્તા મેં સુવાડુ અચે નતો જાદ અચે તો કચ્છ
1: સચી ગાલાય
0: ઘા ભેરો કરેલા ફર્યા તે સીમ મેં ઘા ભેરો કરેલા ફર્યા તે સીમ મોજ પૈતે વમ ચાર પૈણે તે મોલ મેં વિંદણું ન્યારીએ મૂકે જન જન જા દચે તો કચ્છ
1: સચી ગાલાય
0: તરાજી પારતે ગીતડા ગાયા સડ કરિયા કોયલ જે કચ્છ મેં વાસી તે તરાજી પારતે ગીતડા ગાયા સડ કરિયા કોયલ હાણે એસી ઓફિસ મેં જોબ કરીંદે વજાયતી પેતી ઘંટી
1: હા વજાયતી પેતી ઘંટી
0: જા દચે તો કચ્છ જેડલે ભેરી કઈ તે રખડ પટ્ટી અજ ભોલા જનતી જેડલે ભેગી કઈ તે રખડ પટ્ટી અજ ભોલા જનતી હાણે મુંબઈ ટીવી સામું ને પિક્ચર ને આરીંદે મેટી જી મેક ભોલા જનતી
1: નો બોલા
0: જ જાદ છે તો કચ્છ
1: બહુ સરસ આઈ મુંબઈ રહીને પણ કચ્છ કે જાદ કરો તા અને કચ્છલા એટલો સરસ મળે કચ્છી મે ખેડાણ કયો તા અને કચ્છ કે ઉજાગર રખો તા કચ્છ કે બોલોન તા આજો ધન્યવાદ અને હનાકડી છેલ્લી સરસ મજાજી રચના સણાડ્યો અસાંજે શ્રોતા મિત્રે કે
0: જો નનપણ કે યાદ કઈને થોડીક જોક્સ ટાઈપ હે
1: બરોબર
0: પહેલા ઘરવારા કોટીને સ્કૂલ હલાયો તે
1: હા
0: પહેલા ઘરવારા કોટીને સ્કૂલ હલાયો તે ને સ્કૂલ થી કોટીને બેન ઘરે હલાયો તે
1: હા બરાબર હે
0: હેન કોટ્ટા કોટી મે મુજો નનપણ કોટ્ટા જીવ્યો
1: બરાબર
0: સમો હો તેર છોટા ન હુઆ આજે છોટા આઈ તો સમો છોટી વ્યો
1: બરોબર
0: સમો હો તેર છોટા નવા અજ છોટા આઈ સમો છોટે વ્યો હેન છોટા છોટી મે મુજો નંડપણ છોટા જે વ્યો
1: સચ્ચી ગાલ હે ભલા
0: નંડા હુઆસી તેર વડો બનણુ હો નંડા હુઆસી તેર વડો બનણુ હો વડા આયું તેર નંડો બનણુ હે
1: નહીં બના જાણે
0: છે હા હેની બન નહીં બનાય મે નંડપણ ભેલા જે વ્યો
1: બરાબર
0: પાર્ટી મે લખું લખલ મટાયું પાર્ટી મેં લખું લખલ મટાયું અજ ચેક તે લખલ મટાઈ નતા સગું હેની મટા મટી મેં મુજો નંડપણ મટા જે વ્યો
1: સચી ગાલ હે
0: બેજાર ગાલિયું ભોલી વ્યા તે અજ મઠ્યું જાદુએ ભોલી વનું તા બેજાર ગાલિયું ભોલી વ્યા તે અજ મઠ્યું જાદુએ ભોલી વનું તા હેની ભોલા ભોલી મેં મુજો નંડપણ ભોલા જે વ્યો નંબર પહેલો અચે અચેલા સટું કઢયું તે નંબર પહેલો અચેલા સટું કઢયું તે અજ પેટ જો ખડો પૂરેલા સટું કઢ્યું તા હેની સટા સટી મેં મુજો નંડપણ સટા જે વ્યો
1: સચ્ચી ગાલ હે
0: એમરી ખેલા ટંગા ટોટ્યા તે એમરી ખેલા ટંગા ટોટ્યા તે અજ બ ટેમ જો ખેલા ટંગા ટોટે તા હેની ટોટા ટોટી મેં મુજો નંડપણ ટોટ જે વ્યો
1: સચ્ચી ગાલ હે
0: પહેલા ઘરવારા કોટીને સ્કૂલ હલાયો તે ને સ્કૂલ થી કોટીને બેન ઘરે હલાયો તે હેની કોટા કોટી મેં મુજો નંડપણ કોટા જે વ્યો
1: સચ્ચી ગાલ હે ભલા પહેલા કોટે ને નિશાળ હલાઈએ અને કોઈ નિશાળ થી માસ્તર કોટે ને ઘરે હલાઈએ અને અજતા બચ્ચું ભરે ને એને ટાટા બાય બાય કરે ને છોરે કે નિશાળ હલાઈયું ને તોય છોરા ભણે ને પાંતે જાણે ઉપકાર કહી દાવે ને ઈ ભણે તા સે ગાલ તા જી સચ્ચી હે ભલા પાંજો તા નંડપણ જાણે કોટા કોટી મે ને સટા સટે મે જ નીકળી ગયો ને
0: હા ભલવી બેન કે પાંજો નંડપણ તો હિંચ કોટા કોટી મે મેટી ગયો હે પણ હાણે પાછ

0: થોડાક ફ્રી થયા તો અહીં થયા પાંખ અચલા કરીને કે કહ્યું તો આને મૂકે હેન સાહિત્ય મેં અચલા કરીને બહુ તકલીફ પડી તો પાંખે અહીં થયા કે નવાણે કે તકલીફ ન પે તો નવાણે કે 11 વધારેલા પ્રોત્સાહન દંડેલા કરીને આવું એકડો ગ્રુપ વોટ્સએપ ગ્રુપ હલાઈ હતી ધ મઠડો કચ્છ કરીને અને એમ મેં દર મહિને એકડો મેગેઝિન નખરે હતો તો કોઈ બી અમે પંજી રચના હલાઈ શકતા.
1: આભાર આજો, ખૂબ ખૂબ આભાર છાયાબેન, જો કોઈ મુંબઈથી બહુ નંડે સમયલે કરીને આયા આવ્યો અને આકાશવાણીથી અચીને એટલો સરસ મજા જો આશા કે ઇન્ટરવ્યુ દેના. છાયાબેનજી છોકરી જા વિયાઈ અને ઈ વિયાજી પહેલી કંકોત્રી ઈ અને જે દેવસ્થાને તે ડેલાયાવા અને પાંજી મુલાકાત ગણાયા તો આજો ખૂબ ખૂબ આભાર છાયાબેન.
0: હાણે છેલ્લે આપણો ચાય ટાણે જો જોક સલાઈ હતી ચાય ટાણો હેડિંગ ના લેતે સખ્ય ચેતી આજ મુજો પેટ બોરો ડખે તો હો તો સાચ્યા અરે હેર તું અપા કે આય ન પેટ તો જો ખાલી આય ન એતરે પેટ ડખે તું કી ખાઈ નહીં તો મટી વંધો તો સખ્ય છે. હા વિચારીને દે કે હા હાણે ખબર પઈ ક આ જો સજોડી મથો કોલા ડખે તો હા ન ત હા પલ્લવી બેન અને આકાશવાણી ભોજ કેન્દ્ર જો આભાર જોકો મૂકે હેતે મુજે રચનાઓ પઠન કરે જો મોકો ડના
1: આભાર આજો ખૂબ ખૂબ આભાર જોકો અહીં આયા સમય કાઢીને તો હાણે કે રજાડી જા મુજા મળે શ્રોતા આમણી કે મુજા જજા કરેને રામ રામ રામ રામ રામ રામ.
2: ही वो कच्ची कार्यक्रम हलो करियूं गाल कार्यक्रम प्रस्तुति पल्लवी माणिक प्रसारण आकाशवाणी जे भुज केंद्र दा करे में आयो.
3: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. પ્રથમ સાંભળીએ જગજીત સિંહને, રચના મરીઝની.

આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, પ્રાયોજક NCERT. હવે સાંભળીએ સમાચાર હેડલાઇન્સ.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રોમાનિયાના પ્રધાનમંત્રી સાથે ચર્ચા કરશે. ભારત અને રોમાનિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી, શિક્ષણ અને રમતગમત ક્ષેત્રમાં સહયોગ માટે કરાર કરાયા. પેપર લિંક પર પ્રધાનમંત્રી મોદીનો વિડીયો સંદેશ. આજે કેબિનેટ બેઠકમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજાની જોગવાઈના મુસદ્દા પર ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ કડી માટે સૂચનો મોકલવાનો આજે અંતિમ દિવસ છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુંગે ગુરુગ્રામની હોસ્પિટલમાં 28 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. પ્રધાનમંત્રીએ સોનમ વાંગચુંગને ડૉક્ટરની સલાહ મુજબ તેની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાના અને વિદ્યાર્થીની માતાની ફરિયાદ છતાં પોલીસે FIR નોંધાવવાનો ઇન્કાર કર્યો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટને રદિયો આપતા સરકારે તેને ખોટી ગણાવી છે. દિલ્હી વડી અદાલતે પેપર લીક મામલે નવી ફાસ્ટ્રેક અદાલતની રચના કરી. ઓડિશામાં આજે વિશ્વ પ્રસિદ્ધ બહુધા યાત્રા નીકળશે, જેમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શનની શ્રી ગુડિયા મંદિરથી શ્રી જગન્નાથ મંદિર સુધીની પરત ફરશે. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO ઓડિશાના દરિયાકાંઠેથી લાંબા અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ કુશાનું સફળતાપૂર્વક પ્રથમ ઉડાન પરીક્ષણ કર્યું. રાજ્યભરમાં ભારે વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યમાં આગામી એક સપ્તાહ સાર્વત્રિક વરસાદની આગાહી. રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોડી રાત્રે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વલસાડની મુલાકાત લઈ વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરીની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે ST નિગમની કુલ 157 બસોના રૂટ બંધ કરાયા. ભારે વરસાદથી કચ્છ મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો. પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા. કચ્છમાં છેલ્લા 12 કલાકમાં 114 મિલીમીટર વરસાદ નોંધાયો. જિલ્લા મથક ભુજમાં સવારથી જ ધીમી ધારે વરસાદ ચાલુ છે. જિલ્લામાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયર લીગનો પ્રારંભ. અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું. હવે પછી આપ સાંજે 5:10 મિનિટે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો સંતવાણી અંતર્ગત નારાયણ સ્વામીના સ્વરે ભજનો. બરાબર 10 વાગે થોડી જ ક્ષણોમાં સિંધી કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરીશું.

કલા મુજબ તેમની દિનચર્યાનું પાલન કરવા અપીલ કરી. દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન એક વિદ્યાર્થીનું મોત થયું હોવાનો અને વિદ્યાર્થીની માતાની ફરિયાદ છતાં પોલીસે એફઆઈઆર નોંધવાનો ઇન્કાર કર્યો હોવાનો દાવો કરતી સોશિયલ મીડિયા પર ફરતી પોસ્ટને રદિયો આપતા સરકારે તેને ખોટી ગણાવી. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. ભારત એ એક મુક્ત, સમાવેશ, પારદર્શક અને નિયમ આધારિત બહુપક્ષી વેપાર પ્રણાલી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. અમદાવાદમાં ઇન્ડિયન ફૂટબોલ ફોર ધ બ્લાઇન્ડ પ્રીમિયમ લીગનો પ્રારંભ થયો અને ક્રિકેટમાં ભારતે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઝિમ્બાબ્વેને 7 વિકેટે હરાવ્યું. તો આ અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.

0: નિંદ્રાય નથી અચે.
1: અહીંયા બોમ્બે વાળી જગ્યાએ યાત્રી અચે છે.
0: અહીંયા તો અહીંયા જગ્યા ઘટ સુટી કોને, પર સુનીલ જે તઈ એજેસ છે ને.
1: તમા ઇહો તો કોનો બધાયો તો ભાવ કે પુના મે કે તો લગે, મતલબ બોમ્બે મે રહેણ ખા પોએ બે કે થે નવણંદો આય ને, એને કરે તો પૂછા.
0: હા કુછ મુંજેલે મુંજેલે લગન ના, પર મેરે કદે કદે વરી બઈ હેડા ઓડા ઘુમણે નીકરી વેંધા.
1: હા ભાભી પૂના શહેર જી રોનક ઘટ થોરઈ આહે, એને કરે જે તમા લખ્યો તો ભાવજી પૂના બદલી થી આય અચી ઘુમી વન, મા ડાડો ખુશ થી વેસ. સોચું વેકેશન પહોંચી તમા ડા ઘુમી વેસ.
0: સુઠો કે ને, પણ
1: કિતે પૂના મે મજો ઇનો ભાભી. બોમ્બે જી ભજડુ કો મુખે બિલકુલ પસંદ કોનો હી. ભાવ કે લા કીએ, અરે ભાવ હે યાદ કર નહી ભાવ જી યા. અચ્છો અચ્છો ભાવ
2: સુનીલ તું મરી હિતે કને ચી પેગા દે.
1: મેરે આયો યા, તવા કી આયો ચો
2: મેળઈ હલે પ્યો. બોમ્બે જણો મજો કીથે યાર, વક્ત હી કો તો ગુજરે. બદલી થી આહે તો કુછ સાલ તો રહણો હી પોંદો. પર તું બુધાય તું કી આહી
1: ફર્સ્ટ ક્લાસ તવા જે સામુદ આયો.
2: આય તું જી પ્રોફેસરી
1: તવા ફર્સ્ટ ક્લાસ તે હલે.
2: અચ્છા અચ્છા યો તો બુધાય, અસાજો હી મકાન તો કે કે લગો
1: અન્યા રઠોઈ કિથે આયે.
0: હાણે ઈ તન્યા આયો આહે,
1: હાણે હાણે કરે 10-15 મિનિટ થી વ્યા. ભાભીએ તો અન્યા ચાય દીપ સલાહ કોને કહી આહે.
2: અચ્છા
0: અરે ખોડે ચાયું અચ્છે તો તોખે હી મકાન ભરે ખર.
1: હલો
3: ભાભી હી છે હે ઇન રૂમ મે હી દરી.
0: હા પાસે વારે આસા જે વિચ મે હી કામન દરી આહે.
1: પર યો ભલા કી બિન મકાન જે વિચ મે
0: અંદર અસલ હી તમામ વડો મકાન હુંદો, ઉને જા બ હિસા યાની બ મકાન કયા વેન, પર હી દરી શાયદ રહેજી વઈએ. ચંગો હાણે તું હથમુ ધોઈ વઠ, તે સઈ મા ચાય ઠાય વઠા.
4: સફર જે થકાવટ કારણ ઉન રાત જરા જલ્દી સુઈ પીસ, લેકિન અધ રાત જો કઈ આવાજ થી માં જાગી ઉઠીસ. મુખે લગો આવાજ ઉન વિચ વારી દરિયે ખા પ્યો છે. મને જે કુતૂહલ કે દબાણ જી કોશિશ મેં સજી રાત નિંદ ન કરી શક્યો હોસ. બેડી સજોરી ઘર ખા બહાર રહીસ ઘુમીસ, પર ઉન્હનિ સુડકન જે અસર ખા બહાર નિકરી ન સકીસ. શામ જો ભાભી ખા પૂછણ મેં નાકામયાબ રહીસ. એ વરી રાત જો 10 ઘન વગા હુંદા

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા.
1: આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ અભિનેતા નિર્દેશક મનોજ કુમારની જન્મ જયંતિ પર વિશેષ ગીતો સાંભળશો. પ્રથમ સાંભળીએ મુકેશના સ્વરે ફિલ્મ પૂરબ ઓર પશ્ચિમનું આ ગીત.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ અભિનેતા નિર્દેશક મનોજ કુમારની જન્મ જયંતિ પર તેના પર ફિલ્મેલા કેટલાક ગીતો સાંભળી રહ્યા છો. કાર્યક્રમનું હવેનું ગીત લતા મંગેશકરના સ્વરે.

આ સાથે જ કાર્યક્રમ મનોરંજન અહીં સમાપ્ત થયો. કાર્યક્રમમાં આજે આપે અભિનેતા નિર્દેશક મનોજકુમારની જન્મજયંતિ પર તેમના પર ફિલ્માયેલા કેટલાક ગીતો સાંભળ્યા. પ્રસ્તુત છે લોકસંગીત અંતર્ગત પારા ઇસ્માઇલ જુમાના સ્વરે કાફી.

આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આપ પારા ઇસ્માઇલ જુમાના સ્વરે કચ્છી કાફી સાંભળી રહ્યા છો. બરાબર 11 વાગ્યાથી આપ

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદથી જનજીવન ખોરવાયું. રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આજે યોજાનારી 5 સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે ગુરુગ્રામની હોસ્પિટલમાં 26 દિવસ બાદ ઉપવાસ સમાપ્ત કર્યા. દિલ્હી વડી અદાલતે પેપર લીક સામે નવી ફાસ્ટ ટ્રેક અદાલતની રચના કરી. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનું ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. પશ્ચિમ એશિયામાં વૈશ્વિક ઉર્જા પુરવઠા અંગેની ચિંતાઓને પગલે બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ મે મહિના બાદ પહેલીવાર પ્રતિ બેરલ $100 પાર. ફ્રાન્સે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધને મંજૂરી આપી. દક્ષિણ પશ્ચિમ ફ્રાન્સમાં જંગલમાં લાગેલી આગને કારણે 20,000થી વધુ સ્થાનિકો અને પ્રવાસીઓનું સ્થળાંતર કરાયું. લખતર તાલુકાના ઓળખ ગામે પૂરમાં ફસાયેલા 27 લોકોનું વહેલી સવારે રેસ્ક્યુ કરાયું. મહેસાણામાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યસભા સાંસદ મયંક નાયકે સેવાલય હેલ્પલાઇન શરૂ કરી. ગાંધીનગરના વાવોલ રેલવે સ્ટેશન અંડરપાસમાં પાણી ભરાયા, લોકોને ત્યાંથી પસાર ન થવા માટે અપીલ કરાઈ. અને 23મા કોમનવેલ્થ ગેમ્સનો સ્કોટલેન્ડના ગ્લાસગોમાં પ્રારંભ. ભારતીય ટીમે મીરાબાઈ ચાનુ અને લોવલીના બોર્ગોહેનના નેતૃત્વમાં ત્રિરંગો લહેરાવતા મેદાનમાં કૂચ કરી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

સેડ. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ અદનાન સામીને.

0: મોત, બે ને બચાવાયા. પાણીની આવક વધતા જેતપુર તાલુકાનો સુરવો ડેમ 70% ભરાયો. રાજ્યમાં હજુ આગામી 24 કલાક ભારે વરસાદની સંભાવના. સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે SGFI રમત સ્પર્ધા મોકૂફ રખાઈ. જામનગરના વિવિધ વિસ્તારમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ડાંઢા ગામની નદીમાં નવા નીર આવતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ. કચ્છમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન. સૌથી વધુ રાપરમાં 3 ઇંચ, જ્યારે ભચાઉમાં 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. અમદાવાદમાં ભરાયેલા પાણીના નિકાલ માટે આર્મીની 6 ટીમની મદદ લેવાશે. સાથે જ ઓરિસ્સાથી બોલાવાયેલ 2 NDRFની ટીમને પણ અમદાવાદ ડિપ્લોય કરાઈ. મહીસાગરમાં મોડી રાતથી વરસાદી માહોલ. કડાણા ડેમમાં નવા નીરની આવક થઈ તો તંત્ર દ્વારા તમામ શાળામાં રજા જાહેર કરાઈ. પંચમહાલમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો. રેડક્રોસ સોસાયટી દ્વારા 500 મુસાફરને નિઃશુલ્ક ફૂડ પેકેટ અપાયા. અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરને સોશિયલ મીડિયા સંદેશ મારફતે શુભેચ્છાઓ પાઠવી. આ સાથે જ અત્યારના મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આહતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: નમસ્કાર વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, શુક્રવારના વાગ્યા છે 12:30 ને મળવાનો સમય થઈ ગયો છે. આજ છો અમારા માટે આપ ખાસ ને એટલે જ જોવડાવી નથી આપને રાહ. તો આપને જલ્દી જલ્દી મળવા આવી ગઈ છે આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદી. મિત્રો, આમ તો 12:30 વાગ્યા છે એટલે લંચ ટાઈમ તો થઈ જ ગયો કહેવાય, નહીં?
1: હાસ તો અલ્પા, આપણા અમુક શ્રોતા મિત્રોનો તો રેગ્યુલર પ્રોપર લંચ ટાઈમ છે અને એ લોકોએ આ વાત આપણને જણાવી પણ છે કે એ લોકો જમતા જમતા સહિયર કાર્યક્રમ સાંભળે છે. હવે અલ્પા, તમે જમવાનું યાદ કરાવ્યું ને તો એમની તો ખબર નહીં પણ મને ભૂખ લાગી ગઈ છે, બોલો.
0: અચ્છા લિપિ, તો મને એમ કહો કે તમને પાઉંભાજી ભાવે?
1: ઓહો, અલ્પા, પાઉંભાજી તો મારી ફેવરિટ પસંદીદા વાનગી છે. પણ અલ્પા, કેમ આજે પાઉંભાજી યાદ કરી તમે? ક્યાંક તમે આ યમ્મી આઈટમ લાવ્યા તો નથી ને?
0: લિપિ, કહેતા હો તો આપું, બોલો.
1: વાવ, યુ આર સો ગ્રેટ અલ્પા. આ સાંભળીને તો મારી ભૂખનું લેવલ છે ને આમ ઓર હાઈ થઈ ગયું છે અને મોમાં પાણી પણ આવી ગયું.
0: અરે અરે અરે, પણ મેં ક્યાં કીધું કે લિપિ હું પાઉંભાજી આપું છું?
1: શું તો પછી? અરે તમે કીધું તો કરો કે તું કહેતી હોય તો આપું.
0: અરે હા હા હા, પણ આઈ મીન ટુ સે કે પાઉંભાજી વિશે થોડી ઇન્ફોર્મેશન આપું.
1: ઓહ, મારો તો બધો જ મૂડ અહીંયા ડાઉન થઈ ગયો, બોલો. ખેર, કઈ વાંધો નહીં, જે વાનગી મને આટલી બધી ભાવે છે એના વિશે જાણવાનું પણ મને ગમશે.
0: તો યે હુઈ ના બાત. મિત્રો, પાઉંભાજીની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ અને ક્યારે થઈ એ જાણવું હોય તો જરા ઇતિહાસમાં નજર કરવી પડશે. 1860ના દાયકાની આ વાત છે. એ વખતે અમેરિકામાં અશાંતિ, અરાજકતા અને ભયનો માહોલ હતો, કારણ કે ત્યાં અંદરોઅંદર ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું હતું.
1: એ વખતે અમેરિકા કપાસનું સૌથી મોટું ઉત્પાદક હતું અને અનેક દેશોને કપાસ અમેરિકા પૂરું પાડતું હતું, એમાં બ્રિટનનો પણ સમાવેશ હતો. હવે અમેરિકામાં ગૃહ યુદ્ધ ફાટી નીકળ્યું એટલે અમેરિકામાં કપાસનું ઉત્પાદન અટકી ગયું અને એની સૌથી વધારે અસર બ્રિટન પર પડી.
0: હવે આ સ્થિતિમાંથી બહાર નીકળવા બ્રિટને ભારત પર નજર દોડાવી, કારણ કે ભારત એ વખતે બ્રિટનના અંકુશ હેઠળ હતું. બ્રિટને તાત્કાલિક રીતે ભારતમાં કોટન મિલ્સ ધમધમતી કરી દીધી. અમેરિકા અને ભારતના સમયમાં 10-11 કલાકનો તફાવત હોય છે, એટલે જ્યારે ન્યુયોર્ક કોટન એક્સચેન્જ ખુલે ત્યારે ભારતમાં તો રાત થઈ ગઈ હોય.
1: આ ન્યુયોર્ક કોટન એક્સચેન્જના ઉઘડતા ભાવના આધારે કોટનનો ઓર્ડર નક્કી કરાતો, જેના કારણે ભારતમાં કામદારોને સવારથી લઈ મોડી રાત સુધી મિલમાં જોતરાવવું પડતું. આ કામદારો મોડી રાત્રે મિલની બહાર નીકળે ત્યારે બીજું કંઈ ખાવાનું મળતું નહીં, એટલે તેઓ દૂધ પીને કે ફ્રૂટ ખાઈને જ ભૂખ માંગતા.
0: સરદાર અહેમદ નામના એક વ્યક્તિ મિલની બહાર ફ્રૂટ્સ અને શાકભાજીની લારી લઈને ઉભા રહેતા હતા. એમને દરરોજ વિચાર આવતો કે આ કામદારોને કંઈક પૌષ્ટિક, તાજું અને છતાં તેમના ગજવાને પોસાય એવો કોઈ ખોરાક બનાવીને આપવો જોઈએ. પછી તેમણે એક પ્રયોગ કર્યો. બટાકા, ટામેટા, ડુંગળી અને સિઝનલ શાકભાજી ભેગા કર્યા અને સાંતળ્યા. પછી તેમાં ખૂબ વધારે બટર નાખ્યું અને મસાલા નાખ્યા.
1: બસ પછી તો શું, કામદારોને આ વાનગીનો સ્વાદ એવો તો દાઢે વળગ્યો કે એમની રજા હોય ને ત્યારે પણ તેઓ આ વાનગીનો સ્વાદ માણવા ત્યાં પહોંચી જતા અને આ વાનગી એટલે પાઉંભાજી. બસ ત્યારથી લઈને અત્યાર સુધી પાઉંભાજીની લોકપ્રિયતા બરકરાર છે. તો આ સ્વાદિષ્ટ અને ઇન્ટરેસ્ટિંગ વાત પછી હવે જઈએ આગળના પડાવ તરફ.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ મારી સર્જન યાત્રા, આ વિશે ચિત્રકલા વિશેષજ્ઞ પ્રતીક રાઠોડ સાથે હિતેશ માવણીની મુલાકાત.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, સહયોગ કાર્યક્રમમાં આપનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આજે સહયોગના આંગણે એક વિશિષ્ટ વ્યક્તિ છે કે જેમણે પોતાની કલા દ્વારા ગુજરાતના ઘણા બધા, જેને કહીએ મેટ્રો સ્ટેશન

0: આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ગુજરાતની ઘણી બધી જગ્યાએ પોતાની કલા દ્વારા પોતાની આગવી ઓળખ પ્રસ્થાપિત કરે છે અને ગુજરાત રાજ્યને જેને કહેવાય ને આર્ટ એટલે કે કલા એ તેના માધ્યમ દ્વારા પોતાની વિશિષ્ટ સર્જનાત્મકતાનો પરિચય કરાવ્યો છે. આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોઝમાં આપણી સાથે છે આજે પ્રતિકભાઈ રાઠોડ. પ્રતિકભાઈ, આપનું આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: નમસ્તે
0: પ્રતિકભાઈ, આપ થોડો આપનો પરિચય આપશો.
1: મારું નામ પ્રતિક શૈલેષભાઈ રાઠોડ છે અને અમે મૂળ કાઠિયાવાડના સાવરકુંડલા પાસે મૂળ નાવલી નદીના કિનારે આવેલું ગામ સાવર એ અમારા વડવાનું ગામ.
0: સાવર,
1: સાવર
0: જેના પરથી સાવરકુંડલા,
1: જેના પરથી સાવરકુંડલા કરીને નામ છે અને બંનેની વચ્ચે નાવલી કરીને નદી આવે. તો મારા પિતાજી અને અમે બધા એ મૂળ ગામથી લગભગ 150 વર્ષ પહેલા અમદાવાદ આવ્યા હતા મારા દાદાના સમયથી. એ પ્રમાણે આમ જોવા જઈએ તો કાઠિયાવાડી ખરા પણ પાકા અમદાવાદી અમે સૌ. બચપનથી જ મને ડ્રોઈંગ પેઇન્ટિંગ કરવાનો ખૂબ જ શોખ હતો અને ઘરમાં પણ મારા પિતા પોતે લોકગાયક ભજન કલાકાર એટલે એક સંગીત અને કલાની સાથે મારો નાતો નાનપણથી.
0: પ્રતિકભાઈ, આપને અભ્યાસ તો?
1: મારો અભ્યાસ ડિસ્ટન્સ એજ્યુકેશનમાંથી મેં MSc IT કરેલું છે ઇગ્નુમાંથી. એ સાથે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ કરવું મને ઘણું ગમે, ગ્રાફિક ડિઝાઇનિંગનું પણ કામ ગમે, પણ આ એવું કામ નહીં કે જેમાં હું કલાકોના કલાકો બેસીને કંટાળો અનુભવું નહીં.
0: આપને આ જે શોખ છે પેઇન્ટિંગ, તો એ ક્યારથી આપને શોખ આપણે જીવનમાં આવ્યો અને તેની પાછળનો કોઈ પ્રેરણા બળ?
1: એકચ્યુઅલી બહુ નાના એવા સારા એવા પ્રસંગો છે. જ્યારે અમે સ્કૂલમાં ભણતા એ દરમિયાન અમારે ચિત્રપોથી કરીને આવતી. ચિત્રપોથીમાં ગાડાના ચિત્ર હોય, જોકે નાના બાળકો એટલે અમને ગાડા અને નાના રમકડા બહુ ગમતા, એટલે એવી ઈચ્છા થતી કે આ બનાવ્યું હોય તો કેવું રહે. પછી માથા ઉપર ઘડલો લઈને જાતી જે સ્ત્રીઓને જોતા તો એવું પણ લાગતું કે આ ઘડલો કેટલો ગોળ છે, સરસ આકારમાં છે, આવું આપણે ક્યારે બનાવીશું. એવી બધી ઝંખના નાનપણથી થતી અને હું પહેલાં છાપ કરતા શીખ્યો. પહેલાં વહેલાં મારા સ્કૂલના જે મારા 4th ધોરણના મારા ટીચર હતા એ ટીચરે મને છાપ કરતા શીખવાડી. જ્યારે મારાથી સરખું ડ્રોન ન થયું તો એમણે મને છાપ શીખવાડી અને છાપે મારી હિંમત ભેગી કરી કે આપણાથી થાય એવું છે. અને પછી એ છાપને જોઈને મેં બીજી જેના જે બાજુમાં કોપી બનાવી ત્યારે મને પૂર્ણ વિશ્વાસ થયો કે આમાં તો બહુ મજા આવે છે. એ 2 કલાક કઈ રીતે નીકળે મને ખબર ના પડી અને એ 2 કલાક એ જ મને પ્રોત્સાહન આપ્યું કે હું જીવનમાં આ કામને મારું પ્રોફેશનને મારી પસંદ બનાવું.
0: અને એ છાપમાંથી ધીમે ધીમે પીછી પકડી,
1: પીછી પેન્સિલ પકડી, ધીમે ધીમે પેન્સિલમાંથી ડ્રોઈંગ કરતા ગયા અને પછી રંગોની સમજ આવી.
0: ત્યાર પછી જેને કહેવાય કે આ શોખ છે એને કોઈ અભ્યાસ સાથે સંલગ્ન?
1: આર્ટનો આમ અભ્યાસ તો બહુ ઊંડો અને ઘેરો છે, પણ એક વિશેષ વસ્તુ એવી થઈ કે ગુરુ વિના જ્ઞાન નહીં, જે વસ્તુ થાય જે બહુ જ સાચી વસ્તુ છે. ચિત્રમાં હું પ્રાઇવેટ ઘણી કંપનીઓ માટે હું ડિઝાઇનિંગનું કામ, વોલપીસનું કામ, પેઇન્ટિંગ અને સ્કેચિંગનું કરતો હતો. એ સમય ઉપર મને એક મારા ગુરુ મળ્યા જેમનું નામ છે દિનુભાઈ પટેલ. એ ભારતના બહુ જ મોટા આર્ટિસ્ટ છે અને એ સાથે ગૌરવ પુરસ્કાર વિજેતા છે. અને પૂરા ભારતમાં જો સ્કિન ટોન કોઈનો બનાવવો હોય, ફેસનો સ્કિન ટોન, તો એ દિનુભાઈ સૌથી બેસ્ટ અને સૌથી ઉત્તમ બનાવે એવું લગભગ પૂરા ભારતમાં પ્રખ્યાત વસ્તુ છે. અને મને પહેલાંથી પેઇન્ટિંગમાં હ્યુમન ફેસ અને હ્યુમન ફિગર બનાવવું બહુ ગમતું. ચામડીના રંગો, ચામડીમાં કેટલા રંગો દેખાય, કેટલા રંગો આવે, લેયર બાય લેયર કયા કયા રંગો હોય, તો એ બધી જ સમજણ ડ્રોઈંગ સાથે મને પૂરું પાડનાર મારા ગુરુ દિનુભાઈ પટેલ, શ્રી દિનુભાઈ પટેલે મને પોર્ટ્રેટની પૂરેપૂરી સમજણ, એનોટોમી, પ્રોસ્પેક્ટિવ, પ્રપોર્શન, રંગો સાથે, ટેકનિક સાથે એમણે મને સખત ટ્રેન કર્યો. અને એમના ટ્રેન કર્યા બાદ જ પોર્ટ્રેટમાં મારી મહારત હાંસિલ આવી.
0: પોર્ટ્રેટ એટલે શું આપણે શ્રોતા મિત્રોને સમજણ આપીએ?
1: પોર્ટ્રેટ સાહેબ એટલે કે હ્યુમન ફેસ, માણસનું જે મોઢું છે એને પોર્ટ્રેટ કહેવામાં આવે. એના શોલ્ડરના 2 બટન સુધી, કોલર નીચેના 2 બટન સુધીનો જે પોર્શન આવે હેડથી માંડી એને પોર્ટ્રેટ કહેવાય. ફૂલ બોડી ફિગર સાહેબ માથાથી માંડી પગ સુધી આવે એને પોર્ટ્રેટ બોડી ફિગર કહેવાય.
0: પોર્ટ્રેટમાં અલગ અલગ પ્રકાર હોઈ શકે?
1: ચોક્કસ સાહેબ, પોર્ટ્રેટમાં મીડિયમ ઘણા બધા હોઈ શકે, જેમ કે તમે કયા મીડિયમમાં કામ કરો છો. અને આર્ટમાં પણ આપણે

0: જોવા જોઈએ તો ત્રણ અલગ અલગ પ્રકારો છે. પહેલું જે છે એ મોડર્ન છે, મોડર્ન આર્ટ. બીજું જે છે કન્ટેમ્પરરી આર્ટ છે, કે જે સેમી રિયાલિસ્ટિક હોય. અને ત્રીજું જે છે એ સાહેબ ચોક્કસ રિયાલિસ્ટિક હોય, જેવું આપણને નરી આંખે દેખાય પડછા શેડ રંગો સાથે.
1: એબસ્ટ્રેક્ટ કહેવાય છે.
0: એબસ્ટ્રેક્ટ સર એ મોડર્ન આર્ટમાં આવી જાય. મોડર્ન આર્ટની અંદર કોઈ પણ પ્રકારના રંગો, વેલિડ, અલ્ટરનેટિવ, જેટલી પણ પ્રકારની સંશોધન કે ક્રિએશન આવે એ બધું આપણે મોડર્નમાં લઈ શકીએ.
1: મૃતકભાઈ, આ પોર્ટ્રેટ ઉપરાંત અન્ય કયા કયા જે આર્ટ ફોર્મ્સ છે તેમાં આપે એક્સપર્ટાઇઝ હાંસલ કરે છે?
0: સર, પોર્ટ્રેટ બાદ લેન્ડસ્કેપ, કુદરતી દ્રશ્ય થઈ ગયું જેમાં પહાડો, ઝરણા, નદી, નાલા. લેન્ડસ્કેપ બાદ સર સિટીસ્કેપ, કે જે આપણે જે શહેરોમાં રહીએ છીએ તો આપણા બ્રિજ, આપણા રોડ, આપણા બિલ્ડિંગો ટોપ ફ્લોરથી કેવું દેખાય, ગ્રાઉન્ડ ફ્લોરથી કેવું દેખાય. ત્યારબાદ સ્ટીલ લાઈફ. સ્ટીલ લાઈફમાં સર આપણી કોઈ પણ નાની મોટો ઓબ્જેક્ટ, આઈધર એ પછી પાણીની બોટલ હોય તોય ભલે, કે પછી ચેર હોય તો પણ ભલે. અને ત્યારબાદ સર પ્રોસ્પેક્ટિવમાં કોઈ પણ વસ્તુને જોવાની નજર, કે કેટલી દૂરથી આપણને કેટલી નાની દેખાય, એનાથી બીજી વસ્તુ કેટલી દૂર છે તો એ કેટલી મોટી દેખાય, કેટલી નજીક છે તો એ કેટલી નાની દેખાય, એ પ્રકારનું પ્રોસ્પેક્ટિવ પણ સર મેં સાધેલું છે. પ્રોસ્પેક્ટિવમાં ડ્રોઈંગ કરવું કે વસ્તુ આપણને આટલી દૂર હોય તો આવી દેખાય, નજીક હોય તો એનું પ્રપોર્શન આટલું હોય. સાથે સર મેં અલગ અલગ મીડિયમોમાં ઘણું કામ કરેલું છે. મારું ફેવરિટ મીડિયમ જે છે એ પેન્સિલનું છે. પેન્સિલ, પેસ્ટલ અને ઓઇલ કલરમાં હું હાઇપર રિયાલિસ્ટિક ક્રિએટ કરી શકું છું, કે જે ઇક્વલન ટુ પ્રિન્ટ આપણે જોઈ શકીએ. અને ઘણા તબક્કામાં ક્રિએશનમાં આપણે એમાં પણ કન્ટેમ્પરરી આર્ટ, કન્ટેમ્પરરી રંગોને યુઝ કરી શકીએ.
1: પેન્સિલ આર્ટ ને શું છે વિશિષ્ટતા?
0: વિશિષ્ટતા સર એની એવી છે કે લગભગ મેં ક્યારે ગણ્યું તો નથી, પણ અંદાજો જો કરવા જાઉં તો મારે લાખો વખત સ્ટ્રોક મારવા પડે. એ લાખો વખત સ્ટ્રોક મારવાની જે મજા છે એ મજા એટલા માટે છે કે ક્યારેય એક સ્ટ્રોક બીજા સ્ટ્રોક જેવો લાગતો જ નથી, એ ઓલવેઝ ડિફરન્ટ. તો એ દરરોજે સર દર વખતે લગાડવાની મજા છે સર પેન્સિલમાં આવે. હાફ ટોનમાંથી અમે ફૂલ ટોનમાં ક્રિએટ કરીએ. અને પેન્સિલ એ સર એક એવો મીડિયમ છે કે જે પહેલાંથી વિશેષ પ્રકાર લોકોની વચ્ચે છવાયેલો, જે સ્કેચના માધ્યમોથી લઈને બોડી ફિગર પેઇન્ટિંગોના માધ્યમથી લઈને, અને એમાંય પછી કલર પેન્સિલ આવે સર. અને હવે તો એટલો જમાનો આગળ વધી ગયો છે કે આપણી પાસે પેસ્ટલ છે, સોફ્ટ પેસ્ટલ કરીને મટીરિયલ છે, જે રિવેલન્ટ ટુ પેન્સિલ. ઓઇલ પેસ્ટલ છે સર, એમાં પણ સોફ્ટ ઓઇલ પેસ્ટલ આવી ગયા.
1: પ્રતિકભાઈ, આપનો ચિત્રકલાનો શોખ અને ત્યાર પછી તેને તમે વ્યવસાય તરીકે અપનાવ્યો અને સાથે સાથે તાલીમ તો ખરા જ, તો જેને કહેવાય ને કે આપણે વ્યવસાયિક જીવન છે તેની શરૂઆત ક્યારથી થઈ?
0: સર, એ બહુ મજાનો પ્રસંગ થયો છે કે સર હું 2011માં દુબઈમાં હતો. મારી દુબઈમાં જોબ પણ હતી અને હું દુબઈમાં રહેતો પણ હતો. ત્યાં સર હું જે મારી આર્ટ છે એ આર્ટને મારા ગ્રુપમાં અને મારા બધા જ લોકોમાં પ્રોફેશનલી નહીં બટ પર્સનલી શેર કરતો હતો. અને મારા ફ્રી ટાઈમમાં મને એમ થતું કે મારી જોબ પછીનો જે ટાઈમ છે એ ટાઈમમાં હું આ કામ કરું. અને સર મેં દુબઈમાં જોયું, મિરદીપ સિટી સેન્ટર કરીને મોલ છે, એ મોલની અંદર સર એક નાનું એવું કિયોસ હતું. એ કિયોસમાં એક જર્મન આર્ટિસ્ટ બેસતો હતો, એને ત્યાં એક કોરિયન છોકરી જોબ પર હતી. એ સમય પર એ જર્મન આર્ટિસ્ટ ખાલી નાની એવી પ્લેટ ઉપર દુબઈની સ્ટાઇલમાં બધાને નામ લખીને આપતો, અને એ એક નામ લખવાના સરે 400 દિરામ ચાર્જ કરતો. જો કે મારી શોપ એની બિલકુલ સામે હતી એટલે હું દરરોજ જોતો હતો કે એને ત્યાં દિવસના 15,000-17,000 દિરામનું એનું કાઉન્ટર બેસતું હતું. એટલે કે એની પાસે દિવસના 30-35 લોકો આવતા હતા કે જે નામ લખાવતા હતા આર્ટની સ્ટાઇલમાં. એક વખત મને એવું થયું કે લાય હું પણ એને કહું કે મને એક પેપર આપ તારું અને એના બ્રશોને બધું કલર પડ્યું હતું, લાય હું લખી દઉં, મારે મારું નામ જ લખવું હતું. તો મેં એવી રીતે એની પાસેથી લખ્યું અને સર એ લખતા મારે માત્ર 10 મિનિટ લાગી. અને મને ફરીથી એ અંદરથી ક્યાંક જે દબાયેલો જે મારો વિશ્વાસ હતો એ ઊંચો થઈ ગયો. અને પછી જર્મન આર્ટિસ્ટે મને કામ ઓફર કર્યું, મને કે વાય ડોન્ટ યુ વર્ક ફોર મી હિયર.
1: અચ્છા.
0: અને મેં એના માટે ત્યાં સર 3 મહિના કામ કર્યું. અને એ 3 મહિનામાં પછી મેં ભારત આવવાની કોશિશ કરી અને એ દિવસથી તે સર આજ સુધી હું ક્યાંય ઊભો રહ્યો નથી.
1: તેજસભાઈ, આપે જેમ વાત કરી તેમ ઘણા બધા જેને કહેવાય ને પ્રેસ્ટિજિયસ પ્રોજેક્ટ્સ, મેટ્રો સ્ટેશન આ ઉપરાંત ઇન્ટરનેશનલ એરપોર્ટમાં પણ આપને આપની કલાનું પ્રદર્શન અને સાથે સાથે જેને કહેવાય ને કે આપની અને ગુજરાતની સર્જનાત્મકતાનો પરિચય આપે કરાવ્યો છો, તો તેના વિશે વાત કરો.
0: સર, જ્યારે હું દુબઈથી ભારત આવ્યો અને ભારત આવ્યા પછી જ્યારે મેં પ્રોફેશનલી મારું કામ શરૂ કર્યું, તો પહેલાં વહેલાં ગાંધી આશ્રમમાં મને કામ કરવાનો મોકો મળ્યો. ત્યારબાદ મેં સર ઇસ્કોન મંદિર, જે આપણે અમદાવાદમાં છે, બહુ ફેમસ છે ત્યાં, સર એ બંને ત્યાંની જે વોલ છે 60 ફૂટ બાય 35 ફૂટની બે વોલ મને કરવાનો મોકો મળ્યો. એ કામ કર્યા પછી સર નાના મોટા ઘણા બધા આર્કિટેક્ટોના મેં કામ કર્યા. અને 2015માં ખાસ કામ એ કર્યું કે ટ્રેન ઉપર સર પહેલી વાર અમે લોકોએ પેઇન્ટિંગ કરી, એ પણ ઓટો કલરથી, કે જે ગાડીનો કલર હોય છે એ કલરથી અમે પેઇન્ટિંગ કરી. અને એ પેઇન્ટિંગ કરી એટલે બહુ જ સારો પ્રતિસાદ મળ્યો, અને એ પ્રતિસાદમાં મને બીજી એક ટ્રેન મળી.
1: એટલે ભારતીય રેલવે માટે જે કામ કર્યું ટ્રેન ઉપર, તો એના માટે કોઈ થીમ પસંદ કરાવેલી કે?
0: એના માટે સર અમે સ્પેશિયલી એક ગુજરાતની અને રાજસ્થાનની ઝાંખીની એક થીમ તૈયાર કરી. એ થીમ સાહેબોને બધાની પસંદથી રાજીથી પછી એને પેઇન્ટ કરી એના ઉપર.
1: આ પ્રકારે જે ટ્રેન પર પેઇન્ટિંગ કરવામાં આવે છે, તો તેની ઉપર કોઈ વિશેષ કોટિંગ કે એવું કરવામાં આવે છે? કારણ કે જેને
0: રફ્યુઝ હોય છે.
1: હા, રફ્યુઝ.
0: એકચ્યુઅલી સર એના માટે અમે મટીરિયલ જ ઓટો કલર યુઝ કરેલો, કે જેનાથી આપણે ગાડીઓ પેઇન્ટ થાય છે. એ ઓટો કલર જે હોય છે એટલો મજબૂત હોય છે કે જે આપણે જોઈએ છીએ કે ગાડીઓ વર્ષો વર્ષ કશું થતું નથી, તડકામાં ઊભી રહે 12 કલાક 24 કલાક, એ જ ઓટો કલરથી અમે કામ કર્યું. તો એવી રીતે સર એ ટ્રેનનું કામ થયું. અને ત્યારબાદ સર મને સોમનાથ મંદિરમાં કામ કરવાનો મોકો મળ્યો.
1: આ ટ્રેન પર તમે જે પેઇન્ટિંગનું કામ કર્યું, તો તેમાં થીમ કઈ હતી?
0: રાજસ્થાની અને સર ગુજરાતની ઝાંખીઓ હતી એની અંદર, જેમાં ભવાયાથી માંડી, ગરબાથી માંડી, આપણી મીઠાઈ વાનગીથી માંડી, આપણા પ્રાણીથી માંડી, એક આખી બધી વસ્તુનું સંમેલન ટ્રેન ઉપર કરેલું.
1: ત્યાર પછીની વાત?
0: ત્યારબાદ સર પછી સોમનાથ મંદિરમાં મને કામ કરવાનો મોકો મળ્યો. સોમનાથ મંદિરની અંદર અંદર ઘૂસતાની સાથે જ ભોલેનાથના 18 રૂમ છે, 18 ચરિત્રવાળા રૂમ. તો પહેલી વાર સર મેં ટ્રસ્ટને વાત કરી કે ભોલેનાથ બાબાનું જો દરબાર હોય અને જો મને કામ કરવા અહીંયા મળે, તો એ મારા માટે બહુ મોટું ભાગ્ય ગણાય. તો મેં એમને અરજી કરી અને એ લોકોએ મારું કામ જોયું, અને મારું કામ જોયા પછી મારી પાસે આખું રિનોવેશનનું કામ એ તો એ લોકોએ કરાવ્યું. અને એમને કામ એટલું ગમ્યું કે ત્યારબાદ 2 વર્ષ પછી એમણે મને ફરીથી 180 પેઇન્ટિંગ બનાવવાનું કામ આપ્યું, કે જે હાલ આપણે સોમનાથની અંદર જેટલા પણ ચિત્રો જોઈએ જે દિવાલ ઉપર કરેલા, એ બધા હું મારા ગુરુ દિનુભાઈ પટેલ અને અમે બધાએ ભેગા મળીને એ કામ કર્યું.
1: જે મેટ્રો સ્ટેશનમાં તમે પેઇન્ટિંગ કરેલું છે, તો એ કયા પ્રકારની થીમ હોય છે? સાથે સાથે ઇન્ટરનેશનલ એરપોર્ટની પણ આપણે વાત કરીએ.
0: બિલકુલ સર, મેટ્રો સ્ટેશન સર અમદાવાદના જે 3 મેટ્રો સ્ટેશન હતા, ત્યારબાદ ગાંધીનગરના ટોટલ મેટ્રો સ્ટેશન, એની અંદર થીમ સર આપણા ગુજરાતની છે, કે જેમાં આપણા ગુજરાતના રાષ્ટ્રીય પ્રાણીથી માંડી, રાષ્ટ્રીય પક્ષીથી માંડી, કીર્તિ તોરણથી માંડી, પછી આપણું અક્ષરધામનું મંદિર આવી ગયું, રાણકીની વાવ થઈ ગઈ, જેટલા પણ ગુજરાતના મોન્યુમેન્ટ છે સારા, એ બધાને અનુલક્ષીને લઈને એના સંદર્ભમાં આખું ગાંધીનગર અને અમદાવાદના મેટ્રો સ્ટેશનની થીમો પસંદ કરેલી છે.
1: પ્રતિકભાઈ, આપણે વાત કરીએ તો ગુજરાતમાં તો ઘણા બધા મડવર્ક, મિરર વર્ક, ઘણા બધા પ્રકારને પેઇન્ટિંગ્સ અને આર્ટ ફોર્મ ઉપલબ્ધ છે, તો તેનો પણ તમે ઉપયોગ કરો છો?
0: હા સર, મડવર્કનો ઉપયોગ કરું છું, એ સાથે એમ્બોઝિંગ કરી છે, ગોલ્ડમાં ફોઇલ એમ્બોઝિંગ કરીએ છીએ, ત્યાર સર સેન્ડ આર્ટ અમે લોકો કરીએ છીએ, અલોંગ વિથ ધેટ કેનવાસ પેઇન્ટિંગ, પેપર પેઇન્ટિંગ, વુડ પેઇન્ટિંગ, વોલ પેઇન્ટિંગ, વોલ મ્યુરિયલ, લગભગ વસ્તુ અને લગભગ સરફેસ પર સર અમે કામ કરી શકીએ, અને એ પણ વેરિયસ અલગ અલગ મટીરિયલ સાથે.
1: પ્રત્યેકભાઈ, અત્યાર સુધીનો આમ જેને કહેવાય ને કે એક ચેલેન્જિંગ વર્ક, ચેલેન્જિંગ જોબ, એ કઈ?
0: અત્યાર સુધીની સર મને ચેલેન્જિંગ જોબ લાગી તો એ સર નાગપુરની અંદર લક્ષ્મી માનું જે મંદિર હતું, નાગપુરમાં મહાલક્ષ્મી માનું બહુ મોટું મંદિર છે, એ મંદિરમાં સર ઘુમ્મટમાં જે મારે પેઇન્ટિંગ કરવી હતી, એ કામ સર વરસાદની સિઝનમાં એ ભેજવાળા વાતાવરણમાં જે કામ અમે જે કર્યું, એ એક મારા માટે બહુ ચેલેન્જિંગ ટાસ્ક હતું. ત્યાં પણ અમે માતાજીના સ્વરૂપોના ચિત્રો દોરવાના હતા, અને ત્યાં પણ આ જ ચિત્રોનું કામ બાય હેન્ડ ઉપર કરવાનું હતું.
1: પ્રતિકભાઈ, અમારા શ્રોતા મિત્રો માટે સંદેશ?
0: પેઇન્ટિંગ એક એટલી સરસ વસ્તુ છે કે જેને કરવાથી સંપૂર્ણ સેટિસ્ફેક્શન મળે છે. આજના યુથને બસ એટલું જ કહેવું છે કે જો ધ્યાન ગણો તો ધ્યાન, કામ ગણો તો કામ, પણ ટેલેન્ટ ઇઝ એવરીથિંગ.
1: શ્રોતા મિત્રો, પોતાનો શોખ પોતાની કલા દ્વારા જેમણે

0: ગુજરાતના અમદાવાદના મેટ્રો સ્ટેશન એરપોર્ટ્સને અલગ પ્રકારે ઓળખાણ આપી છે અને ગુજરાતની સર્જનાત્મકતાને જેમણે જીવંત રાખી છે તે પ્રતિકભાઈ રાઠોડ આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આવ્યા અને આપણી સાથે કલા પેઇન્ટિંગ્સ વિશે વાત કરી, તો તેને માટે આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.
1: થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા મારી સર્જન યાત્રા. આ વિશે ચિત્રકલા વિષય ઉપર પ્રતિક રાઠોડ સાથે હિતેશ માવાણીની મુલાકાત. આશા રાખીએ છીએ કે આ વાત આપને ખૂબ ગમી હશે અને ઇન્ટરેસ્ટિંગ લાગી હશે. અને હવે જઈએ કાર્યક્રમમાં આગળના પડાવ તરફ, એટલે કે આપના ફરમાઈશી ગીતો તરફ. તો પ્રથમ સાંભળીએ ઉત્તર સંડા નડિયાદથી આપણા શ્રોતા મિત્ર રમેશભાઈ એલ ભાટિયાની પસંદગીનું ગીત.
3: ફિલ્મનું નામ છે ગોમતીની શાખે, ગાયિકા હેમલતા.

0: વાહ વાહ, આ સરસ મજાના ગીત પછી
1: હવે સાંભળીએ વધુ એક ફરમાઈશી ગીત, જેની ફરમાઈશ કરી છે વીંછિયા રાજકોટ થી શાંતિલાલ ઉકમચંદ માથુકિયાએ. ફિલ્મ છે અખંડ સૌભાગ્યવતી.

0: આ મસ્ત મજાના ગીત સાથે મિત્રો હવે સમય થઈ ગયો છે આજના દિવસ માટે આપની વિદાય લેવાનો. પણ હા, જતા પહેલા આપને એક વાત જણાવી દઉં કે હવે જ્યારે પણ બટર પાઉંભાજીનો ઓર્ડર આપો ત્યારે વિચારી લેજો કે આજના દિવસમાં તમે કેટલી મહેનત કરી છે અને ખરેખર બટર પાઉંભાજીની જરૂર તમારે છે કે નહીં. આજે પાઉંભાજી વિશે જાણ્યું. આવી જ રીતે બીજા કોઈ જંક ફૂડ વિશે આપ જાણવા માંગતા હો તો આપના પત્રોમાં અને ઇમેલ્સમાં જરૂર જણાવજો. તો ફરી મળવાના વાયદા સાથે આપો અનુમતિ આપની બંને રેડિયો સંગીનીઓ અલ્પા શાહ અને લિપિ ત્રિવેદીને.
1: આવજો, ફરી મળીશું.
0: આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. આ સરનામે નિયામક શ્રી સૈયર કાર્યક્રમ વિભાગ આકાશવાણી કેન્દ્ર આશ્રમ રોડ નવરંગપુરા અમદાવાદ 380009. આપ અમને ઈમેલ પણ કરી શકો છો. ઈમેલ આઈડી છે abadsahyar@gmail.com. આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર. પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, अनकही विरासत की, उम्मीदें नए भारत की. तो सुनिए इस महीने 26 जुलाई सुबह 11 बजे मन की बात आकाशवाणी और दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन के संबंधित प्रादेशिक चैनलों पर. मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर. तो याद रखें, रविवार 26 जुलाई सुबह 11 बजे मन की बात.

આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરનો એક થવા જઈ રહ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

બીરેન પુરોહિતના સ્વરમાં વેણીભાઈ પુરોહિતની રચના આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું, સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. ગ્લાસગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી. અને ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમિફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓના પ્રદર્શન મુદ્દે વિપક્ષના વિરોધના પગલે સંસદના બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી છે. લોકસભા સવારે 11 વાગ્યે ફરી શરૂ થઈ ત્યારે ગૃહે કારગિલ યુદ્ધ દરમિયાન સર્વોચ્ચ બલિદાન આપનારા ભારતીય સશસ્ત્ર દળના શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. શહીદોની યાદમાં ગૃહે મૌન પાડ્યું.

0: બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષી સભ્યોએ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર શરૂ કર્યા. શ્રી બિરલાએ વિપક્ષી સભ્યોને ગૃહ ચલાવવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી.
1: मेरा आप लोगों से आग्रह है कि सदन को चलाने में सहयोग करें, सदन में गतिरोध पैदा न करें, सदन संवाद चर्चा सहमति असहमति चिंताओं मुद्दों को उठाने वाला सदन होता है. मेरा आपसे आग्रह है कि आप सहयोग करेंगे, सदन नहीं चलाना चाहते, सदन की कार्रवाई आज 12 बजे तक के लिए स्थगित की जाती है.
0: પરંતુ હોબાળાને કારણે લોકસભા સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભા સવારે 11 વાગે ફરી શરૂ થઈ ત્યારે ગૃહે કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ અધ્યક્ષે શૂન્યકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ નીટ પેપર લીક અને આ બાબતે વિદ્યાર્થીઓના વિરોધનો મુદ્દો ઉઠાવ્યો. હોબાળાને પગલે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું, સરકાર વિદ્યાર્થીઓ માટે ન્યાય સુનિશ્ચિત કરવા અને તેમના ભવિષ્ય સાથે ચેડા કરવાનો પ્રયાસ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે તેમણે આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા સાથે ગઈકાલે રાત્રે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને મળી વિદ્યાર્થીઓની ચિંતાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે સરકારે શ્રી વાંગચુકને રચનાત્મક વાતચીત અને સકારાત્મક હસ્તક્ષેપની ખાતરી આપી, જેના પગલે તેમણે તેમની ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. ભારતીય જનતા પાર્ટીના સાંસદ શશાંક મણીએ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકના ભૂખ હડતાલ સમાપ્ત કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું. ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું, સરકાર નીટ યુજી પરીક્ષા વિવાદ સહિત પેપર લીકને ગંભીરતાથી લઈ રહી છે. આ સંદર્ભમાં એક વ્યાપક કાયદો બનાવવા તરફ પણ કામ કરી રહી છે. આ દરમિયાન ભાજપના રાજ્યસભાના સાંસદ રાહુલ સિંહાએ સંસદ સંકુલથી ઓલ ઇન્ડિયા રેડિયો સાથે વાત કરતા તેમણે કહ્યું કે આ કેસમાં દોષિત કોઈને પણ છોડવામાં આવશે નહીં. સરકાર આ મુદ્દા પર ચર્ચા કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકનો ભૂખ હડતાલ સમાપ્ત કરવાનો નિર્ણય વિદ્યાર્થીઓના હિતનું રક્ષણ કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતામાં તેમના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંધિયાએ કહ્યું કે જે કોઈ યુવાનોના ભવિષ્યને જોખમમાં મૂકવાનો પ્રયાસ કરશે તેને કડક સજા કરવામાં આવશે. તેમણે કહ્યું કે યુવાનોના હિતનું રક્ષણ કરવું એ સરકારની ટોચની પ્રાથમિકતા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપનાની જાહેરાતને દેશની શિક્ષણ પ્રણાલી માટે એક સીમાચિહ્નરૂપ ગણાવી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી પુરીએ કહ્યું કે આ પહેલ પેપર લીક માટે જવાબદાર લોકો માટે કડક સજા સુનિશ્ચિત કરશે અને આવા ગુનાઓ સામે મજબૂત પગલાં તરીકે કામ કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ફાસ્ટ ટ્રેક કોર્ટ આ સમસ્યાથી પ્રભાવિત યુવાન વિદ્યાર્થીઓ માટે ઝડપી ન્યાય સુનિશ્ચિત કરશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીએ આજે કથિત બેંક છેતરપિંડી સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ડિરેક્ટોરેટે જણાવ્યું કે આ તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈના આશરે 450 કરોડ રૂપિયાના છેતરપિંડી કેસ સાથે સંબંધિત છે. એજન્સીએ જણાવ્યું હતું કે આ દરોડા કંપનીના પ્રમોટર્સ, તેમની સાથે સંકળાયેલી કંપની અને અન્ય સુવિધા આપનારાઓ સાથે જોડાયેલા સ્થળ પર પાડવામાં આવ્યા છે. આ સંદર્ભે વધુ તપાસ ચાલુ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ને ફોલો કરશો. હવામાન વિભાગે આજે પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. બિહાર, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ આવતીકાલ સુધી ભારે વરસાદની આગાહી છે. આગામી 2 દિવસ સુધી ઉત્તર પૂર્વ ભારતમાં પણ આવી જ સ્થિતિ રહેશે. હવામાન વિભાગે જણાવ્યું કે આવતીકાલ સુધી તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, પશ્ચિમ બંગાળ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, કેરળ, માહે અને તેલંગાણામાં વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. ગુજરાતમાં ભારે વરસાદ વચ્ચે રાહત બચાવ કામગીરી વેગવાન બનાવાઈ છે. સમગ્ર વહીવટીતંત્ર રાહત બચાવ કામગીરીમાં જોતરાયું છે. ભારે વરસાદના પગલે રાજ્યના અનેક જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડી તેમના માટે ભોજન તથા રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સંવેદનશીલ જિલ્લામાં એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની ટીમ તૈનાત કરાઈ છે. રાજ્યમાં કુલ 17 એનડીઆરએફ ટીમ, 32 એસડીઆરએફ આરએફ પ્લાટુન અને 6 આર્મીની ટીમ કાર્યરત છે।

0: રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ વધારાની ટીમ મોકલવાની તૈયારી રાખવામાં આવી છે. નીચાણવાળા વિસ્તારના લોકોને સાવચેત રહેવા અને તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને ગુજરાતના નાગરિકોને સોશિયલ મીડિયા સંદેશ મારફતે જણાવ્યું કે ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સરકાર મજબૂત રીતે ઊભી છે. શ્રી નવીને ગઈકાલે રાત્રે ગુજરાત ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાસેથી રાજ્યની પરિસ્થિતિ અને અસરગ્રસ્ત વિસ્તારમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી. તેમણે ખાતરી પણ આપી હતી કે અસરગ્રસ્ત નાગરિકો સુધી શક્ય તેટલી દરેક સહાય પહોંચશે. સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો ગઈકાલે પ્રારંભ થયો છે. આ 10 દિવસીય સ્પર્ધામાં 74 દેશની ટીમ ભાગ લેશે. ઉદઘાટન સમારોહ પહેલા જ ભારતે પહેલો ચંદ્રક પોતાના નામે કર્યો છે. બોક્સર લવલીનાને બાય મળતા મહિલા 75 કિલોગ્રામ વર્ગના સેમીફાઇનલમાં સીધો પ્રવેશ મેળવ્યો છે. લવલીના 31 જુલાઈના રોજ સેમીફાઇનલમાં તાફાકી સામે પોતાનું અભિયાન શરૂ કરશે. ભારતની લોન બાઉલ્સ ટુકડીએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના અભિયાનની મજબૂત શરૂઆત કરી પ્રથમ દિવસે 2 મેચમાં 2 જીત નોંધાવી. આજે જિમ્નાસ્ટ તપેશ્વરનાથ દાસ, સ્વાતિશ કેપી, તપન મોહંતી અને યોગેશ્વર સિંહ પુરુષોની ટીમ અને વ્યક્તિગત રાઉન્ડમાં ટુર્નામેન્ટની શરૂઆત કરશે. પેરા સ્વિમર RVVBK પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ S13 સ્પર્ધામાં ભાગ લેશે. શ્રીહરિ નટરાજ 50 મીટર બેકસ્ટ્રોક હિટ્સમાં તેના સાથી તરિયાઓનો સામનો કરશે. ત્યારબાદ દિવસના અંતે સેમીફાઇનલ રમાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્કોટલેન્ડના ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય રમતવીરો જુસ્સા, દ્રઢ નિશ્ચય અને શ્રેષ્ઠતાની ભાવના સાથે રમશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશના રમતવીરોની કુશળતા અને સમર્પણ અસંખ્ય ભારતીયોને પ્રેરણા આપે છે. ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી છે. અનાહતે ક્વાર્ટર ફાઇનલમાં ઇજિપ્તની હબીબા રિઝકને હરાવી હતી. અનાહત હવે સેમીફાઇનલમાં ઇજિપ્તની બાર્બ સમય સામે ટકરાશે. જમ્મુ અને કાશ્મીર સરકાર ઇકોટુરિઝમ નીતિ બનાવી રહી છે. 6 મહિનામાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તથા સૂચિત કરવામાં આવે તેવી અપેક્ષા છે. જમ્મુમાં અમારા સંવાદદાતા જણાવે છે કે જમ્મુ અને કાશ્મીર પ્રવાસન વિભાગ ઇકોટુરિઝમ નીતિ બનાવવા માટે સક્રિયપણે કાર્યરત છે. આ નીતિનો ઉદ્દેશ્ય કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને પર્યાવરણીય રીતે સંવેદનશીલ વિસ્તારનો ટકાઉ ઉપયોગ કરી પ્રવાસન પ્રવૃત્તિઓનું નિયમન કરવા, સમુદાયની ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક સમુદાય માટે આજીવિકાની તક ઊભી કરવા માટે એક વ્યાપક માળખું સ્થાપિત કરવાનું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદના બંને ગૃહમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાને પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું, સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વે રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. ગ્લાસ્ગોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છા પાઠવી. અને ભારતની અનાહત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશીપની સેમીફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: यह आकाशवाणी का अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र. पेश है फौजी दोस्तों के लिए विशेष कार्यक्रम जय भारती. जय भारती सुनने वाले सभी दोस्तों का स्वागत. दोस्तों, स्कॉटलैंड के ग्लासगो शहर में 23 जुलाई से कॉमनवेल्थ खेल 2026 का मुख्य और भव्य शुभारंभ हो चुका है. उद्घाटन समारोह में राष्ट्रमंडल के 74 देश और क्षेत्रों के खिलाड़ी ने अपनी सांस्कृतिक विविधता और खेल भावना का शानदार परिचय दिया. 2 अगस्त तक चलने वाले इन खेलों में विभिन्न स्पर्धाओं के रोमांचक मुकाबले होंगे और दुनिया भर के खेल प्रेमियों की निगाहें इन प्रतियोगिताओं पर टिकी रहेगी.

0: पवन करे शोर,
1: पवन करे शोर।
0: अरे बाबा शोर नहीं, शोर शोर शोर।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદે ગુજરાતને ગમરોળ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે મેઘરાજા આજે ઉત્તર ગુજરાતમાં બેટિંગ કરી રહ્યા છે. આજે 6 કલાકમાં વાવ થરાદના દિયોદર અને ભાભર તેમજ પાટણ જિલ્લાના રાધનપુરમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. ખેડા જિલ્લાના મહેમદાબાદમાં પણ આજે 5 ઇંચ વરસાદ નોંધાયો. દરમિયાન ખેડા માતર હાઇવે પર મોતીપુરા ગામ પાસે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 2 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. વલસાડના કાંઠા વિસ્તારમાં મીઠાના અગરોમાં વરસાદમાં હજારો ટન મીઠું ધોવાયું. દરમિયાન મોરબીમાં હળવદસરા રોડ પર પાણી ફરી વળતા રોડ બંધ કરાયો, જ્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકાના લીલાપુર પાસે રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા 3 થી 4 ગામનો વાહન વ્યવહાર અટવાયો. બોટાદ જિલ્લાની ખાંભડા સિંચાઈ યોજનામાં પાણીની આવકમાં વધારો થતાં ડેમનો એક દરવાજો 15 સેન્ટીમીટર ખોલવામાં આવ્યો છે. દરમિયાન છોટાઉદેપુરના બોડેલી નજીક ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ, જ્યારે જોજવા ગામે આવેલ આડબંધ ઓવરફ્લો થયો. બીજી તરફ મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ 45% ભરાયો છે. ભરૂચના અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર વડોલી ગામ નજીક મુખ્ય માર્ગ પર કીમ નદીના પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઉપરાંત આર્મીએ પણ મોરચો સંભાળ્યો છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ એસડીઆરએફની કુલ 49 ટીમ અને ભારતીય સેનાની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરવામાં આવી છે. દમણમાં ભારે વરસાદ અને મધુબન ડેમના પાણીથી 9 માછીમારી બોટ તૂટતા અંદાજીત 8 થી 10 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. બોટ એકબીજા સાથે અથડાવવા તેમજ પાણીના જોરદાર પ્રવાહના કારણે તૂટી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પંચમહાલમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો હતો, જેના કારણે અનેક ટ્રેન કલાકો સુધી મોડી પડતા મુસાફરને ભારે મુશ્કેલી પડી હતી. ગોધરા રેલવે સ્ટેશન પર ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આશરે 500 મુસાફરને નિઃશુલ્ક ફૂડ પેકેટ અને પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું. વલસાડમાં પૂરની સ્થિતિ બાદ જનજીવન ફરી ધબકતું કરવા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉચ્ચ અધિકારી સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. વિસ્તારમાં સ્વચ્છતા માટે તાત્કાલિક વધારાના સ્ટાફની ફાળવણી કરવા તેમજ નુકસાનીના ક્લેમ વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીને જરૂરી કામગીરી કરવા સૂચના અપાઈ હતી. આ સાથે જ પત્રકારો સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગામડામાં પાણી ઉતરતા જ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થાય તે માટે યુદ્ધના ધોરણે રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, તેમજ પાણી ઉતરતા જ કેશ ડોલની સહાય માટે આજે સાંજથી જ સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, તેમણે વિભાગોને પેપર લીકને રોકવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ માટે દરખાસ્ત તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે અને વિભાગોએ મોડી રાત્રે તેમને ડ્રાફ્ટ સુપરત કર્યો. ગઈકાલે રાત્રે એક વિડીયો સંદેશમાં શ્રી મોદીએ કહ્યું, આ ડ્રાફ્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ અને કડક સજા માટેની જોગવાઈ સામેલ છે. આજે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં તેના પર ચર્ચા કરાશે. તેમણે કહ્યું કે કેબિનેટ સાથીદારોના સૂચનાનો સમાવેશ કર્યા પછી તેને અંતિમ સ્વરૂપ અપાશે.
1: मैंने फास्ट ट्रैक कोर्ट के लिए विभागों को निर्देश दिए थे. विभागों ने लगातार मेहनत करके देर रात मुझे मुसद्दा भी दे दिया. फास्ट ट्रैक कोर्ट और कठोर सजा के प्रावधान के साथ का ये मुसद्दा कैबिनेट में चर्चा होगी. कैबिनेट के साथियों के सुझाव के बाद उसका अंतिम रूप दिया जाएगा और सोमवार से संसद का दूसरा सप्ताह शुरू हो रहा है, तब जल्द से जल्द उस बिल को सदन में पारित कराने का प्रयास किया जाएगा.
0: સોમનાથ સ્વાભિમાન પર્વ અટૂટ આસ્થાના 1000 વર્ષ અંતર્ગત બિહારથી સોમનાથ પધારેલા 1100થી વધુ યાત્રાળુઓ હોય પ્રથમ જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને પ્રસાદ ભેટ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. પરિસરમાં પરંપરાગત જીજીયા લોકનૃત્ય પ્રસ્તુત કરી સારી વર્ષા ઋતુ અને સમૃદ્ધિની શ્રદ્ધાળુઓ દ્વારા કામના કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે બિહાર અને મિથિલા વિસ્તારમાં દુર્ગાપૂજાના તહેવાર દરમિયાન આ નૃત્ય કરવામાં આવે છે. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો. કચ્છ યુનિવર્સિટીના વિઝ્યુઅલ આર્ટ ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક વારસાની જાળવણીના હેતુથી તૈયાર કરાયેલ શિવ મંદિરના સ્કેચનું કચ્છ મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન યોજાશે. સાબરકાંઠા પોલીસે ડિજિટલ અરેસ્ટ સાયબર ઠગાઈને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવી વૃદ્ધ દંપતીને બચાવ્યા હતા. ફ્રોડ કરનારાઓએ વૃદ્ધ દંપતીને સતત 3 દિવસ સુધી વિડીયો કોલ દ્વારા ડિજિટલ હોસ્પિટલ અરેસ્ટ હેઠળ રાખ્યા હતા અને 2500 સોનું ઉગાડીને બિસ્કિટ બનાવવાની અને 2,00,000 રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડી રકમ ભેગી કરવાની સૂચના આપી હતી. જો કે બેંક કર્મચારી અને સાયબર ક્રાઇમ પોલીસની સતર્કતાથી આ દંપતિ બચી ગયું હતું. પોલીસે નાગરિકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને, ડિજિટલ અરેસ્ટ સ્કીમથી સતર્ક રહેવા ફરી એકવાર અપીલ કરી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર. હવે આપ સાંભળશો રાજકોટ જિલ્લા સમાચાર પત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટમાં ચોમાસામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફેલાતો રોકવા રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. રોગચાળાની સ્થિતિમાં લોકોને ઝડપથી તબીબી સારવાર મળી રહે તે માટે જરૂરી મેડિકલ ટીમની રચના કરવામાં આવી છે. આ સાથે આરોગ્ય કેન્દ્રમાં તથા જિલ્લા સ્તરે પૂરતા પ્રમાણમાં આવશ્યક દવા, ઇન્જેક્શન્સ, જંતુનાશક દવા તેમજ ક્લોરીન પાવડર સહિતનો જરૂરી તમામ જથ્થો રાખવામાં આવ્યો છે. કોઈપણ ઇમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ જિલ્લાના દરેક તાલુકા દીઠ 1 એમ કુલ 11 રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમ સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને તાત્કાલિક કામગીરી શરૂ કરે તેવું આયોજન કરવામાં આવ્યું છે. કોઈ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક ધોરણે જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા એપિડેમિક મેડિકલ ઓફિસરને જાણ કરવા તમામ સ્થાનિક તબીબો અને આરોગ્ય કર્મચારીને સૂચના આપવામાં આવી છે.

0: રાજકોટ જિલ્લામાં કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન મુજબ ઉપલેટા તાલુકાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને એડવાન્સ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે રિસોર્સ નેટવર્ક તૈયાર રાખવામાં આવ્યું છે. ઉપલેટા તાલુકામાં કુલ 51 ગામમાં 4 વરસાદ માપક યંત્ર, 38 જેસીબી, ટ્રેક્ટર, ડમ્પર સહિત 70 જેટલા વાહન જરૂર પડ્યે મદદરૂપ બની શકે તે માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે. વધુમાં ભારે વરસાદ, પૂર, વાવાઝોડા વખતે ઉપયોગમાં લઈ શકાય તેવા આશ્રય સ્થાન જેવા કે શાળા, સમાજની વાડી વગેરેના નામ, સરનામા અને ફોન નંબર સહિતની યાદી તૈયાર કરવામાં આવી છે. તાલુકામાં 51 પ્રાથમિક શાળા અને 111 સમાજની વાડીમાં જરૂર પડે અસરગ્રસ્ત લોકોને આશ્રય આપી શકાય તે માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરીમાં મદદરૂપ બની શકે તે માટે 70 જેટલા તરવૈયા તેમજ સ્વયંસેવક સહિત સેવાભાવી સંસ્થાઓની પણ યાદી તૈયાર રાખવામાં આવી છે. તાલુકામાં 30 સભ્યની એનડીઆરએફની ટીમ પૂરતા સંસાધનો સાથે તૈનાત રાખવામાં આવી છે. રાજકોટના તરગડિયાના ત્રિમંદિર ખાતે પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી થઈ, જે નિમિત્તે રાજકોટ જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી શ્રી મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લાના કુલ 1,91,819 ખેડૂતના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 23મા હપ્તાના કુલ 38.38 કરોડ રૂપિયાની આર્થિક સહાય સીધી જમા થઈ હતી. આ કાર્યક્રમમાં મિલેટના આહારથી વજન ઘટાડવા, બીપી, ડાયાબિટીસ, હૃદયરોગથી બચવા, હળવા ધાન્યનો ઉપયોગ તથા પ્રાકૃતિક ખેત પદ્ધતિ વિશે માર્ગદર્શન અપાયું હતું. રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા કક્ષાની નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની બેઠકમાં વિવિધ વિભાગ દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સ વિરોધી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. ભારત સરકારના ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા કેમ્પેનનું અસરકારક અમલ થાય તે હેતુથી ડ્રગ્સ, નશીલી દવા તેમજ શાળાના આસપાસ તમાકુનું વેચાણ કરનાર વિરુદ્ધ સઘન કાર્યવાહી કરવા ડોક્ટર ઓમ પ્રકાશે સૂચના આપી હતી. રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વિભાગ દ્વારા એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ઝુંબેશ અન્વયે 1 માસમાં કુલ 54,16,000 કિંમતનો 108 કિલો નશીલા પદાર્થનો જથ્થો ઝડપી પાડ્યો હોવાનું તેમજ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા 7,56,000 કિંમતની નશાકારક 225 ટેબ્લેટ ઝડપી એનડીપીએસ એક્ટ અન્વયે કામગીરી કરવામાં આવી હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી. રાજકોટ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા માર્ગ સલામતી અને જિલ્લા હાઇવે ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી, જેમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ હાઇવે પર માર્ગ અકસ્માત માટે જવાબદાર ગેરકાયદેસર મીડિયન ગેપ, રોડ સાઇડ દબાણ તેમજ રોડ પરના ખાડા દૂર કરવા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ સાથે જ રાજકોટ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: Between the 20th and the 23rd of this month in New Delhi, both sides held detailed discussions across all areas of the proposed agreement and continued to make progress towards a balanced, comprehensive and mutually beneficial FTA. The IMD has issued a red colour warning for very heavy to extremely heavy rainfall over East Rajasthan, Gujarat and Madhya Maharashtra for the day. And that is the end of this news bulletin.
1: આકાશવાણી ભુજ પ્રસ્તુત છે મુખ્ય સમાચાર. સંસદના બંને ગૃહોમાં નીટ પેપર લીક અને વિદ્યાર્થી પ્રદર્શન મુદ્દે વિપક્ષના હોબાળાના પગલે કાર્યવાહી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહે કહ્યું, સરકાર વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા અને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ. ઈડીએ મની લોન્ડરિંગ કેસ સંદર્ભે દિલ્હી, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા. પૂર્વી રાજસ્થાન, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે રેડ એલર્ટ. છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદે ગુજરાતને ગમરોળ્યું. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો. અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઉપરાંત આર્મીએ પણ મોરચો સંભાળ્યો. કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 49 ટીમો અને ભારતીય સેનાની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરવામાં આવી. કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ. કચ્છ જિલ્લામાં સવારના 6 થી સાંજના 4 વાગ્યા દરમિયાન 153 મિલીમીટર વરસાદ નોંધાયો. સૌથી વધુ રાપરમાં 66 મિલીમીટર વરસાદ વરસ્યો. પૂર્વ કચ્છમાં વાગડમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો અને માલધારીમાં ખુશીની લહેર. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરા શિવ મંદિર ખાતે લાઈવ સ્ક્રેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો. કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિરના તૈયાર કરાયેલા સ્કેચનું કચ્છ મ્યુઝિયમમાં જાહેર પ્રદર્શન યોજાશે. ગ્લાસ્કોમાં 23મા કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ. પ્રધાનમંત્રીએ ભારતીય રમતવીરોને શુભેચ્છાઓ પાઠવી. અને ભારતની અનાંત સિંહ વિશ્વ જુનિયર સ્કવોશ ચેમ્પિયનશિપની સેમિફાઇનલમાં પહોંચી. હવે પછીના સમાચાર 7:05

0: કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPP નો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ કમિશનિંગ એન્ડ લાઇસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ: રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત. કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક, જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ.
1: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબંધિત પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે રવિ

0: 26 जुलाई सुबह 11 बजे मन की बात।
1: અને હવે સમજશો કિશોર કુમારે ગયેલું મંઝિલ ફિલ્મ ગીત।

કિશોર કુમારે ગાયેલું ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત આપે સાંભળ્યું, અને હવે સાંભળશો મુકેશ અને લતા મંગેશકરની ફિલ્મ મિલન.

0: செய்யர் மாறி மாடியே ஓடணி மாட்டாக்கே.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
3: મહોતું.
4: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, અનકહી વિરાસત કી ઉમ્મીદે નયે ભારત કી. તો સુનિયે ઇસ મહિને 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે OTT પ્લેટફોર્મ વેવ્સ પર. ઇસકે અતિરિક્ત આકાશવાણી ઓર દૂરદર્શન કે YouTube ચેનલ ઓર પ્રસાર ભારતી કે એપ ન્યૂઝ ઓન એર ઓર OTT પ્લેટફોર્મ વેવ્સ પર સજીવ પ્રસારણ લાઇવ સ્ટ્રીમિંગ કે માધ્યમ સે. તો યાદ રખે, રવિવાર 26 જુલાઈ સુબહ 11 બજે મન કી બાત.
5: લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં હવે સાંભળશો અજનબી ફિલ્મ ગીત.

કાર્યક્રમમાં હવે સાંભળશો લતા મંગેશકરના કંઠમાં ચુપકે ચુપકે ફિલ્મો ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર અહીં સમાપ્ત કરીએ છીએ. અને હવે પ્રસ્તુત છે લોક સંગીતનો કાર્યક્રમ, જેમાં સૌ પ્રથમ સાંભળશો ગોવિંદભાઈ વાઘેલાના કંઠમાં તોરલની રચના.

ને અનિશ્ચિત સમય સુધી સ્થગિત કરવામાં આવે છે, જેને કારણે તારીખ 24/7/2026 રોજ આ ટ્રેનો સંપૂર્ણપણે રદ થશે. ટ્રેન નંબર 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, 29209 વલસાડ વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ, 69185 અમદાવાદ વિરમગામ મેમુ, 59510 વિરમગામ મહેસાણા પેસેન્જર, 12010 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ, 20902 ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, 19034 અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન એક્સપ્રેસ, 12933 બાંદ્રા ટર્મિનસ અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ, 19417 બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ. આ ઉપરાંત અમદાવાદ વિરમગામ રેલખંડ પર છારોડી અને વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાને કારણે સંપૂર્ણ રદ થયેલી ટ્રેનો આ મુજબ રહેશે. 69186 અને 69185 વિરમગામ અમદાવાદ વિરમગામ મેમુ, 59512 અને 59511 વિરમગામ મહેસાણા વિરમગામ એક્સપ્રેસ, 22925 અમદાવાદ ઓખા વંદે ભારત, 22926 ઓખા અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ. આ ટ્રેન 25/7/2026 સુધી રદ કરવામાં આવી છે. આંશિક રદ થયેલી ટ્રેનોમાં 20960 વડનગર વલસાડ સુપરફાસ્ટ એક્સપ્રેસ, જે આજે વડનગરના બદલે ગાંધીનગર કેપિટલથી શરૂ થશે, 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે 24/7/2026 રોજ ગોરાઘુમા સુધી જશે અને ગોરાઘુમાથી વેરાવળ વચ્ચે રદ થશે. ટ્રેન નંબર 19120 વેરાવળ ગાંધીનગર કેપિટલ ઇન્ટરસિટી એક્સપ્રેસ, જે આજના દિવસ માટે રદ થયેલ છે. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ તારીખ 25/7/2026 ગાંધીનગર કેપિટલ સુરેન્દ્રનગર વચ્ચે રદ રહેશે. જે ટ્રેનોનું માર્ગ પરિવર્તન કરવામાં આવ્યું છે તેમાં 16335 ગાંધીધામ નાગરકોઇલ એક્સપ્રેસ, 9480T802 ધાંગધ્રા અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, ટ્રેન નંબર 11463 વેરાવળ જબલપુર એક્સપ્રેસ,

2026ના દિવસે ગાંધીનગર કેપિટલ કલોલ અને મહેસાણાના માર્ગે દોડશે. જે ટ્રેનોના સમયમાં પ્રસ્થાનના સમયમાં ફેરફાર થયો છે તે ટ્રેનો આ મુજબ છે. 12297 અમદાવાદ પુણે દુરંતો એક્સપ્રેસ જે 24/7/2026 તેના નિર્ધારિત પ્રસ્થાન સમયે રાત્રે 10:30 વાગ્યાને બદલે 25/7/2026 રોજ સવારે 2:10 અમદાવાદથી તેનો સમય રહેશે. જ્યારે 12268 હાપા મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ જે 24/7/2026 રોજ તેના નિર્ધારિત સમય અને માર્ગ મુજબ દોડશે તેને રદ કરવામાં આવી નથી. મુસાફરોને વિનંતી કે મુસાફરી શરૂ કરતા પહેલા પોતાની ટ્રેનની તાજી સ્થિતિ ભારતીય રેલવેની સત્તાવાર વેબસાઇટ NTES અથવા રેલ મદદ દ્વારા અવશ્ય તપાસી લેવી. અગત્યની સૂચના પૂરી થઈ. લોકસંગીતના કાર્યક્રમમાં હવે સાંભળશો ધવલ નાયકના કંઠમાં લોકગીતો.

ધવલ નાયકે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 6:15 આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: આકાશવાણી ભુજ સમાચાર અશરફ નથવાણી વાંચે છે. નમસ્કાર. છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદે ગુજરાતને ગમરોળ્યું છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. વહેલી સવારથી અત્યાર સુધી રાજ્યના 239 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અનેક માર્ગો પ્રભાવિત થયા છે અને વાહન વ્યવહાર મોટા પાયે ખોરવાયો છે. દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ઉપરાંત આર્મીએ પણ મોરચો સંભાળ્યો છે. કોઈપણ કટોકટીને પહોંચી વળવા એનડીઆરએફ એસડીઆરએફની કુલ 49 ટીમો અને ભારતીય સૈન્યની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરવામાં આવી છે. દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે કચ્છમાં પણ વરસાદની રાહનો આખરે અંત આવ્યો છે. મોડી રાત્રે ગાંધીધામ, ભચાઉ અને રાપરમાં શરૂ થયેલ વરસાદ આજે સાંજ સુધી યથાવત રહ્યો છે. આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં અને કંડલામાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત આજે સવારથી રાપર અને ભચાઉમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. લાંબા સમય બાદ વરસાદ વરસતા ખેડૂતો અને માલધારીઓમાં ખુશીની લાગણી ફેલાઈ છે. પશ્ચિમ કચ્છમાં જિલ્લા મથક ભુજ, માંડવી, મુંદ્રા અને નખત્રાણામાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત આંકડાઓ અનુસાર આજે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાપરમાં સૌથી વધુ 87 મિલીમીટર, જ્યારે ભચાઉમાં 61 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે અંજાર તાલુકામાં 19, ગાંધીધામમાં 18, ભુજમાં 16, માંડવીમાં 8, મુંદ્રામાં 7 મિલીમીટર વરસાદ છેલ્લા 12 કલાકમાં પડ્યો છે. રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે. બિલીમોરા તેમજ અમદાવાદ વિરમગામ રેલખંડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સલામતીના કારણોસર અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરવામાં આવી છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ ગુજરાત સુપરફાસ્ટ એક્સપ્રેસ, ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ, અમદાવાદ મુંબઈ શતાબ્દી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો આજે સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગાંધીધામ નાગરકોઇલ એક્સપ્રેસ, ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ, વેરાવળ જબલપુર એક્સપ્રેસ, વેરાવળ સાબરમતી વંદે ભારત અને સોમનાથ એક્સપ્રેસ સહિતની અનેક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. દરમિયાન ભુજ બરેલી એક્સપ્રેસ આજે તેના નિર્ધારિત સમયે સાંજે 4:15ને બદલે સાંજે 7:50એ ભુજથી રવાના થશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને યાત્રા શરૂ કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઇટ NTES અથવા રેલ મદદ એપ દ્વારા પોતાની ટ્રેનની નવીનતમ સ્થિતિ ચકાસવાની અપીલ કરી છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના જનસંપર્ક અધિકારી અજય સોલંકીએ આ અંગે વધુ માહિતી આપી હતી.
1: દક્ષિણ ગુજરાતના ભારે વરસાને કારણે ખાસ કરીને બિલીમોરા રીજનમાં નદીનું સ્તર જે ઉપર આવ્યું છે એના કારણે યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવે અમુક ગાડીઓ રદ કરી છે. મુખ્યત્વેમાં છે 22954 અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ, 20959 વલસાડ વડનગર સુપરફાસ્ટ, અમદાવાદ વિરમગામ મેમુ, અમદાવાદ મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી, ગાંધીનગર કેપિટલ મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત અને અમદાવાદ વલસાડ ગુજરાત ક્વીન. આ મુખ્ય ગાડી જે રદ કરવામાં આવી છે.
0: દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, વાવથરા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દરિયો ખૂબ જ રફ રહેવાની શક્યતા છે, જેથી માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય હોવાના કારણે વ્યાપક અને ભારે વરસાદની શક્યતા યથાવત હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ.કે. દાસે જણાવ્યું છે.
2: अभी जो सिस्टम हमारे लिए इम्पोर्टेंट है, एक लो प्रेशर सिस्टम अभी बने हुए है दक्षिण पूर्व राजस्थान और आसपास क्षेत्र में. मानसून ट्रैप अभी पास कर रहा है जैसलमेर, देन वो सेंटर ऑफ लो प्रेशर से एक ट्रैप लाइन अभी पास कर रहा है लो प्रेशर सिस्टम से होते हुए साउथ ईस्ट राजस्थान एंड नेबरहुड टू अक्रॉस वेस्ट राजस्थान, हरियाणा एंड पंजाब. गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए वेरी वेरी हैवी विथ एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है रेड वार्निंग के साथ. इसमें जो डिस्ट्रिक्ट हमारा एक्सेप्शनल हैवी रेनफॉल रेड वार्निंग के साथ आ रहा है, भापथराड, बनसकंठा, पाटान, मेहसाना, मोर

0: भी सुरेंद्रनगर, अहमदाबाद, गांधीनगर, खेड़ा और आनंद के लिए दिया गया है। ऑरेंज वार्निंग के जो डिस्ट्रिक्ट हमने दिया है आज, साबरकांठा, अरावली, महीसागर, दाहोद, पंचमहल, बडोदरा, भरूच, सूरत, नवसारी, बलसड, दमन, दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग दिया गया है। कच्छ रीजन में जो डिस्ट्रिक्ट है ऑरेंज वार्निंग में सात, कच्छ, जामनगर, राजकोट, बोटाद, अमरेली और भावनगर के लिए दिया गया। फिशरमैन भाई के लिए अगले आज और कल के लिए वार्निंग दिया गया है। इसमें स्क्वायली वेदर के साथ जो स्पीड रहेगा 45-55 किलोमीटर प्रति घंटा, गास्टिंग 65 किलोमीटर प्रति घंटा के साथ स्पीड में पवन रहने का संभावना रहेगा।
1: भूज तालुकाना चुबड़क खाते राज्यमंत्री त्रिकमभाई छांगाना हस्ते 66 केवी सबस्टेशनु भूमिपूजन करायुं हतुं। 11 करोड़ 22 लाख रुपयाना खर्चे बननार आ सबस्टेशन कार्यरत थता 4 गामोने पर्याप्त वीजळी मळी रहेशे। आ प्रसंगे श्री छांगाए जणाव्युं के चुबड़क सबस्टेशनना कारणे खेती अने बिनखेती वपराशकारोने विना विक्षेपे वीजळी तथा नवा वीज जोडाणो आपी शकाशे। उपरांत 4 गामना ग्रामीण खेतीवाड़ी अने औद्योगिक विस्तारना अंदाजे 1100 ग्राहकोने सतत गुणवत्तासुभर વીજળી પૂરી પાડી શકાશે। કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો હતો। જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળની DHEWની ટીમ દ્વારા માંડવી તાલુકાના મસ્કા ખાતે બાલિકા પંચાયતની દીકરીઓ સાથે સંવાદ કાર્યક્રમ તથા બાલિકા પંચાયત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।
2: આ સિઝનની અંદર આપણે અમુક જગ્યાએ ફરવા માટે પણ જતા હોઈએ છીએ અને કુદરતી નજારો જે છે, સૌંદર્ય છે, તેને માણવા માટે આપણે આપણા પરિવાર, આપણા મિત્રો સાથે ગમે ત્યારે રખડવા નીકળી જતા હોઈએ છીએ। તો દોસ્તો, આજે આપણે એવી આ યુથ હાઇકરની અંદર વાત કરવાની છે, એવા વ્યક્તિને આપણે મળવાના છે કે જેઓ આપણને પ્રકૃતિની એકદમ નજીક લઈ જશે અને સાથે સાથે આપણને એ પણ કહેશે કે ત્યાં માહોલ કેવો હોય છે અને તમે એ નિયરસ પરસ રહો તો તમે કેવો એક્સપિરિયન્સ કરી શકો છો। જી હા દોસ્તો, આજે આપણે જે વાત કરવાના છીએ તે વિષય છે ગુજરાતનું વન્ય જીવન અને એમાં પણ સિંહ, અને એના વિશે આપણને વાત કરવાના છીએ વન્યજીવ પ્રેમી, પર્યાવરણ પ્રેમી એવા હિતેશભાઈ દવે। તો ચાલો દોસ્તો, મૂળું ન કરતા સાંભળીએ આપણે હિતેશભાઈ દવેને કે જેઓ આપણને વન્ય જીવન વિશે કહેવાના છે અને એમાં પણ ખાસ કરીને સિંહોની પ્રકૃતિ કેવી હોય છે, શું તેઓ માનવ ભક્ષી હોય છે, શું તેઓ માણસોને નુકસાન કરે છે કે નહીં, આ તમામ બાબતો છે આપણને વ્યવસ્થિત રીતે સમજાવવાના છે, કહેવાના છે। તો ચાલો દોસ્તો, સાંભળીએ આપણે હિતેશ દવેને વન્ય જીવનની વાતો સાથે। પરંતુ દોસ્તો, આ શ્રેણી ચાલુ કરીએ એની પહેલા માણીએ સાંભળીએ એક મસ્ત મજાનું ગીત જેના શબ્દો છે મેરે નેના સાવન ભાદો। ફિલ્મ છે મહેબૂબા, ગીત ગાયું છે લતા મંગેશકર અને કિશોર કુમારે, સંગીત આપ્યું છે RD બર્મને, લિરિક્સ લખ્યા છે આનંદ બક્ષીએ। તો પ્રસ્તુત છે તમારા સમક્ષ આ મસ્ત મજાનું વરસાદી સોંગ મેરે નેના સાવન ભાદો।

વન્ડરફુલ મ્યુઝિકલ બ્રેક બાદ ફરી વખત તમારા સૌનું સ્વાગત છે દોસ્તો. તો ચાલો દોસ્તો માણીએ સાંભળીએ હિતેશભાઈ દવેને, જેઓ આપણને વાત કરવાના છે ગુજરાતનું વન્યજીવન સિંહ વિશે. અને આ ઇન્ટરવ્યૂ લીધો છે સુધીર દત્તાએ. તો માણીએ આ ઇન્ટરવ્યૂ.

0: મિત્રો, આપણા ગુજરાતમાં અનેક એવા દર્શનીય સ્થળો છે કે જ્યાં ફરવા માટે દૂર સુદૂરથી યાત્રીઓ આવે છે. આપણું ગીરનું જંગલ અને એશિયાટિક સિંહો એ આજે વિશ્વ પ્રસિદ્ધ છે. અનેક લોકો આની મુલાકાત લઈ ચૂક્યા છે. આજના કાર્યક્રમમાં આપણે આપણા વન્યજીવનની વાત કરવી છે. ખાસ કરીને વન્યજીવનમાં સિંહનું શું મહત્ત્વ છે. આપણા કેસરી સિંહની ડણક વિશ્વમાં ખૂણે ખૂણે સંભળાય છે, ત્યારે આ એશિયાટિક લાયન વિશેની કેટલીક રસપ્રદ માહિતી અને વાતો અને જાણકારી મેળવીએ. કાર્યક્રમમાં ગુજરાતનું વન્યજીવનમાં જે સિંહની ભૂમિકા છે તેની વિશેની માહિતી આપી રહ્યા છે શ્રી હિતેશ દવે. તો આપણે સૌ સાથે મળી અને આ કેસરી સિંહની માહિતીનો લાહો લઈએ.
1: ભારતીય સિંહ અને આફ્રિકન સિંહમાં થોડું જ અંતર છે, જે કુદરતી આબોહવા, જંગલ, ખોરાક વગેરેના કારણે જોવા મળે છે. ગીરનો સિંહ આફ્રિકન સિંહ કરતાં કદમાં જરા નાનો છે. ગીરના સિંહના પેટ નીચે ઝાલર જેવો ચામડીનો પટ્ટો જોવા મળે છે, જે આફ્રિકન સિંહમાં જોવા મળતો નથી. આફ્રિકન સિંહ નરની કેસવાળી વધારે ઘટાદાર દળદાર હોય છે, જ્યારે ભારતીય સિંહની કેસવાળી તેના પ્રમાણમાં ઓછી ઘટાદાર લાગે છે. ભારતીય સિંહ માનવ વસાહતથી ટેવાયેલો જોવા મળે છે અને સામાજિક પ્રાણી છે. સિંહ પ્રતિભાવંત ખુમારીવાળું સામાજિક ખાનદાન સહવાસી પ્રાણી અને શક્તિશાળી પ્રાણી છે, જેનો વિશ્વાસ થઈ શકે છે. જ્યારે બીજા પ્રાણીઓ વાઘ, દીપડો, રીછનો વિશ્વાસ થઈ શકે નહીં. સિંહની લંબાઈ મોઢાથી લઈ પૂંછડી સુધીમાં 9 થી 9.5 ફૂટ જેટલી જોવા મળે છે. સિંહણ માદા થોડી નાની હોય છે. નર સિંહને માથે ગળા પર કેસવાળી હોય છે. ઉંમરની સાથે તે વધતી જાય છે, જ્યારે માદાને કેસવાળી હોતી નથી. સિંહના મોઢામાં 25 થી 30 જેટલા દાંત હોય છે. ઉપર નીચે 2 મોટા દાંત હોય છે. આગળના પંજામાં 5-5 નહોર અથવા નખ અને પાછળના પંજામાં 4-4 નહોર અથવા નખ એમ મળી કુલ 18 નખ સિંહના પગમાં જોવા મળે છે. નર સિંહનું વજન 180 થી 225 કિલોગ્રામ અને માદા સિંહણનું વજન 150 થી 175 કિલોગ્રામ જેટલું જોવા મળે છે. જ્યારે સિંહનું આયુષ્ય જંગલમાં કુદરતી અવસ્થામાં 14 થી 20 વર્ષ અને પ્રાણીઘરમાં 15 થી 25 વર્ષ નોંધાયેલ છે. સિંહ વજનદાર પરંતુ શક્તિશાળી પ્રાણી છે, તેથી તે 40 થી 50 કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને લંબાઈમાં 15 થી 20 ફૂટ જેટલું કૂદી શકે છે. ઊંચાઈમાં 10 થી 15 ફૂટ કૂદી શકે છે. એક રાત્રિ દરમિયાન આશરે 30 થી 40 કિલોમીટરનું અંતર કાપી શકે છે. પુખ્ત સિંહ આશરે 18 થી 22 કિલો ખોરાક ખાઈ શકે છે અને તેને ખોરાક પચાવવા અંદાજે 15 થી 20 લીટર પાણીની જરૂર પડે છે. ત્યારે તેણે લીધેલા ખોરાક 60 થી 72 કલાકમાં તેને પચે છે. ભરપેટ ખોરાક લીધા બાદ 3 થી 5 દિવસ બાદ તેને ખોરાકની જરૂર પડે છે અને 6 થી 10 દિવસ સુધી ખોરાક વિના રહી શકે છે. સિંહના ખોરાકમાં મુખ્યત્વે સાબર, નીલગાય, ચિત્તલ, જંગલી ડુક્કર, પાલતુ ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ છે. સિંહ નર અને માદા સિંહણના ગ્રુપનો અલગ અલગ વિસ્તાર હોય છે. એક અથવા બેના ગ્રુપમાં રહેતા નર સિંહનો વિસ્તાર 25 થી 30 કિલોમીટર જેટલો હોય છે, જ્યારે માદા સિંહણ ગ્રુપનો વિસ્તાર 20 થી 40 કિલોમીટર જેટલો જોવા મળે છે. નર સિંહ જન્મ બાદ 4 વર્ષ બાદ પુખ્ત બને છે અને માદા સિંહણ 3 થી 4 વર્ષની ઉંમરે ગર્ભાધાન કરી શકે છે, પરંતુ સિંહણ માદા 5 વર્ષની ઉંમરે તેની પ્રજનન શક્તિ પૂર્ણ કક્ષાએ ખીલે છે. સિંહ 1 થી વધુ સિંહણ સાથે સંવનન કરે છે. સિંહણ ગર્ભધારણ કરે પછી 110 થી 120 દિવસ બાદ 1 થી 3 બચ્ચાને જન્મ આપે છે. જન્મ થયા બાદ 9 થી 12 દિવસ પછી બચ્ચાની આંખ ખુલે છે. જન્મ બાદ 4 વર્ષ સુધી બચ્ચા માતાની સાથે ગ્રુપમાં રહે છે. નરસિંહ બચ્ચા 4 વર્ષ બાદ પુખ્ત થતા માદા સિંહણ તેને ગ્રુપમાંથી અલગ કરી દે છે અને માદા સિંહણ બચ્ચા પુખ્ત થયા બાદ પણ માતાના ગ્રુપમાં જ જોડાયેલા રહે છે. સિંહ આરામપ્રિય, ગરમીથી દૂર રહેવાવાળું પ્રાણી, દિવસના મોટો ભાગ ઠંડકવાળી જગ્યાએ આરામ કરે છે અને સૂર્યાસ્ત થતાં જ જંગલમાં શિકાર, ભોજન, ખોરાક માટે રાત દરમિયાન ફરે છે. સિંહની ડણક તેની શક્તિ અને તેના વિસ્તારની સીમાઓ પ્રદર્શિત કરવા માટે હોય છે. નરસિંહની ડણક 2-3 કિલોમીટર સુધી સંભળાય છે.

0: સિંહ અને સિંહણની ડણકમાં હુંકારમાં તફાવત હોય છે, જે સ્થાનિક લોકો તથા વન વિભાગના અનુભવી કર્મચારીઓ આસાનીથી સમજી શકે છે. સિંહ ખરેખર રોયલ રાજવી પ્રાણી છે. તેનું જીવન, તેની રહેણી કહેણી, તેનો વર્તાવ, તેનો સ્વભાવ રાજવી અને મહારાજાને છાજે તેવો જોવા મળે છે. સિંહ ક્યારેય પણ માણસભક્ષી હોતો નથી. સિંહ રાજવી અને સામાજિક પ્રાણી હોવાના કારણે તે ગીર વિસ્તારના માલધારી અને જંગલની આસપાસના ગામડાના રહેવાસીઓ સાથે વર્ષોથી સંકલન, સહજીવન, સહઅસ્તિત્વ ટકાવી શક્યો છે. ગીર વિસ્તારમાં હિરણ, સિંગોડા, શેત્રુંજી, મચ્છુંદ્રી, દાતરવાળી નદીઓ આવેલી છે, જે બારે માસ પાણીના સ્ત્રોતોથી ભરપૂર રહે છે. આ રાજવી પ્રાણીની તરસ છીપાવે છે. કમલેશ્વર ડેમ, હિરણ એક ડેમ, સિંગોડા ડેમ, રાવલ ડેમ અને મચ્છુંદ્રી ડેમ વિસ્તાર સદાય પાણીના ભરપૂર સ્ત્રોતથી છવાયેલા રહી આ રાજવી પ્રાણીને જીવન બક્ષી રહ્યા છે. આપણું ગીરનું જંગલ સૂકું પાનખર પ્રકારનું જંગલ છે. ગીરના જંગલમાં એશિયાટિક લાયન હોવા ઉપરાંત દીપડા, જરખ, શિયાળ, લોમડી, જંગલી ભૂંડ, ઘોરખોદિયા, કીડીખાવ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે છે. તેમજ તૃણાહારી પ્રાણીઓમાં સાબર, ચિત્તલ, નીલગાય, ચોસિંગા, ચિંકારા, વાંદરા વગેરે ઉપરાંત મગર અને મોર મોટી સંખ્યામાં જોવા મળે છે. જૈવિક વિવિધતાથી ભરપૂર ગીરના વનો માટે એમ કહેવાય છે કે જો ગીરમાં સિંહ ન હોત તો પણ ગીરનું જંગલ એટલું જ લોકપ્રિય હોત જેટલું આજે છે. હાલમાં ગીર વન વિસ્તારમાં જેટલા સિંહ વસવાટ કરી રહ્યા છે તે સિંહ સંખ્યાની દ્રષ્ટિએ ગીરનો વિસ્તાર ખૂબ જ ગીચ અને અપૂરતો હોવાનું નિષ્ણાંતો માને છે. લગભગ 200 જેટલા સિંહ આરામથી રહી શકે તેટલા વિસ્તારમાં 405 જેટલા સિંહ એટલે કે થોડી ગીચતા તો લાગે જ, અને એટલે જ ગીર વિસ્તારમાંથી સિંહ હવે નવા નિવાસસ્થાન શોધી રહેલ છે. આજે સિંહ ગીર વન વિસ્તાર ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તાર, જૂનાગઢના ગિરનારના વન વિસ્તાર તેમજ ગીર વન વિસ્તારના કાંઠાની સાથે જોડાયેલા રેવન્યુ વિસ્તારમાં જોવા મળી રહેલ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ ગામ સુધી અને ભાવનગરના નદી વિસ્તાર સુધી રાજુલા, ઉના, કોડીનાર વગેરે વિસ્તારોમાં સિંહ અવારનવાર આવીને લટાર મારી ગયાના સમાચારો આપણે સાંભળી રહ્યા છીએ. ગીર વન વિભાગ અને વન્ય પ્રાણી વિભાગના 200થી વધુ અધિકારી અને કર્મચારીઓ આપણા એશિયાટિક લાયનની ગરિમા, ડણક અને અસ્તિત્વ જાળવી રાખવા માટે જહેમત ઉઠાવી રહેલ છે. વિવિધ જીવો, વન્યજીવો, પ્રાણીઓ, કીટકો, પક્ષીઓ, નદીઓ, સમુદ્ર અને વૃક્ષો સાથે જંગલોનું અસ્તિત્વ સાથે માનવનું અસ્તિત્વ જોડાયેલું છે. કુદરતે પૃથ્વીના સર્જનમાં પ્રથમ વનસ્પતિ, પ્રાણી, પક્ષીઓ, જંગલો, વનો, પર્વતો, નદીઓના નિર્માણ બાદ અંતે માનવીની ઉત્પત્તિ કરી છે. એટલે કે કુદરતના વિકાસમાં પ્રકૃતિ પ્રથમ અને માનવ અંતિમ સ્થાને છે. પરંતુ આપણે બુદ્ધિજીવી કહેવાતા માનવીઓએ પોતાની જાતને પ્રથમ અને મુખ્ય સ્થાને મૂકી બાકી બધું જ ગૌણ બનાવી દીધું છે, જે કુદરતના ક્રમની વિરુદ્ધ છે, વિનાશકારી છે. ચાલો આપણે સૌ એક સંકલ્પ કરીએ કે હું કુદરતની સાથે, કુદરતની સેવામાં કુદરતી જીવન જીવવા અને પશુ પક્ષી પ્રાણીઓ અને પ્રાકૃતિક સંપદાને જાળવીને જીવન જીવવા પ્રયત્ન કરીશ અને આ વાત બીજાને પણ સમજાવીશ.
1: તો મિત્રો, ગુજરાતનું વન્ય જીવન અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રનો ગીરનો આ સુંદર વિસ્તાર કે જ્યાં એશિયાટિક લાયન ખૂબ જ જગપ્રસિદ્ધ છે તેના વિશેની વિગતો માહિતી આપણને હિતેશ દવેએ આપી.

વન્ય જીવન અને ખાસ કરીને સિંહો વિશે ઘણી મસ્ત મજાની અગત્યની માહિતી આપણને પ્રદાન કરી છે. આશા રાખું છું કે આ ચોમાસાની સિઝનની અંદર તમે લોકો પણ જ્યારે પણ સમય મળશે ત્યારે આપણી જે કહેવાય છે ગાંધી ગીર એની મુલાકાત જરૂર લેશો અને તમે ત્યાંનું જે પ્રાકૃતિક સૌંદર્ય છે તેનો લાહવો જરૂરથી માણશો અને સાથે સાથે તમે અને સાથે બીજા મિત્રોને પણ ત્યાં લઈ જશો અને આપણા પ્રકૃતિના ખોળે ખૂંદવાનો એક અનેરો મોકો જે છે એ ચૂકશો નહીં. જેમ આપણે જોઈએ છીએ દોસ્તો કે અરસપરસ ઘણી જગ્યાએ નદી નાળા છલીવળિયા હોય છે અને એના કિનારે બેસી અને મધમધથી માટીની જે સુગંધ છે એ સૂંઘવાની મજા પણ અલગ હોય છે, પક્ષીઓનો કલરવ હોય છે તે સાંભળવાની મજા પણ અલગ હોય છે અને તે સમી સાંજે બેઠા હોય અને જે એકદમ પ્રકૃતિ જે આપણને જવાબ દઈ રહી હોય, અવાજ દઈ રહી હોય અને શાંતિથી આપણે તે બેઠા હોય તેનો લાવો લેવો આપણા માટે એક આશીર્વાદથી કમ નથી દોસ્તો. તો ચાલો દોસ્તો આવા જ સુંદર મજાના વિચારો સાથે, આવા જ સુંદર મજાના પ્રવાસો સાથે ફરી વખત મળીશું આપણે આવતીકાલે સાંજે 6:30 અહીં જ તમારા આકાશવાણીના યુવાણીમાં. ત્યાં સુધી મને એટલે કે તમારા નિયર એન્ડ ડિયર રેડિયો સાથી પાર્થ જાનીને રજા આપશો. આવજો, બાય, ટેક કેર, જય હિન્દ, વંદે માતરમ.

યુવા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, વડોદરા, અમદાવાદ અને ભુજ સહપ્રસ્તુત કાર્યક્રમ યુવાણી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ, કાર્યક્રમ પ્રસ્તુતિ પાર્થ જાની, કાર્યક્રમ નિર્માણ સુધીર દત્તા.

કલાકમાં પડ્યો. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદે ને કારણે અનેક ટ્રેન સેવાઓ પ્રભાવિત. બીલીમોરા તેમજ અમદાવાદ વિરમગામ રેલખંડમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા સલામતીના કારણોસર અનેક ટ્રેનો રદ કરવામાં આવી, જ્યારે કેટલીક ટ્રેનોના રૂટમાં ફેરફાર કરાયો. અમુક ટ્રેનોને આંશિક રીતે રદ કરાઈ. ગાંધીધામ નાગરકોઇલ એક્સપ્રેસ, ભુજ અમદાવાદ નમો ભારત રેપિડ રેલ સહિતની ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવામાં આવી રહી છે. ભુજ બરેલી એક્સપ્રેસ આજે તેના નિર્ધારિત સમયે સાંજે 4:15ને બદલે 7:50 ભુજથી રવાના થશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ. કચ્છ સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ. માછીમારોને આગામી 2 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ. કચ્છ મ્યુઝિયમ અને પુરાતત્વ વિભાગના સંયુક્ત ઉપક્રમે કેરાના 10મી સદીના પ્રાચીન શિવ મંદિર ખાતે લાઈવ સ્કેચિંગ આઉટરીચ કાર્યક્રમ યોજાયો. ભુજ તાલુકાના ચુબડક ખાતે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું. 11 કરોડ 22 લાખ રૂપિયાના ખર્ચે બનનાર આ સબસ્ટેશન કાર્યરત થતાં 4 ગામોને પર્યાપ્ત વીજળી મળી રહેશે. મુખ્ય સમાચાર પૂરા થયા.

0: હમણે જ આપ સાંભળી રહ્યા હતા હિન્દી ગીત ગઝલ, આકાશવાણી અમદાવાદ વડોદરા. થોડી જ વારમાં આપ સાંભળશું પ્રાદેશિક સમાચાર.
1: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
2: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
1: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી.

એ ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસ્યા. બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં આજે રેડ એલર્ટ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યમાં 6,700થી વધુ નાગરિકોને બચાવી લેવાયા. કેન્દ્રીય મંત્રીમંડળે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી અને રાજ્યકક્ષાની જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં બોટાદના વિદ્યાર્થીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોળ્યા બાદ મેઘરાજા આજે ઉત્તર ગુજરાત પર મહેર કરી છે. પાટણ જિલ્લાના રાધનપુરમાં સૌથી વધુ 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જ્યારે વાવથરા જિલ્લાના ભાભર અને દિયોદરમાં પણ 7.5 ઇંચ વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. આ અંગે રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું, ભારે વરસાદ સામે તંત્રએ તમામ તૈયારીઓ કરી છે.
1: વરસાદ એકી સાથે 6 ઇંચ ખાબક્યો એટલે ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા છે, પણ તંત્ર ખૂબ સચેત છે. તંત્ર સાથે રહી અને જ્યાં જ્યાં પણ એવું પાણી ભરાણું હોય, ક્યાંય નુકસાન થયું હોય, ત્યાં તરત જ પહોંચી અને મદદ કરી રહ્યું છે. કોઈને પણ જાનહાનિ નથી થઈ. આ વિસ્તારની અંદર બાબર હોય કે દિયોદર હોય, ત્યાં આગળ થોડો વધુ વરસાદ છે એટલે એકદમ વરસાદ આવવાથી ક્યાંક પાણી ભરાણા છે, પણ એનો નિકાલ પણ કરી રહ્યા છીએ અને કોઈને પણ નુકસાન ના થાય એ રીતે આખું તંત્ર કામ કરી રહ્યું છે.
0: બીજી તરફ વરસાદને કારણે વલસાડમાં 4 લોકોના મોતના અહેવાલ છે, જ્યારે ખેડા જિલ્લાના મોતીપુરા ગામ પાસે કાર ગરનાળામાં ખાબકતા 4 લોકોના મોત નિપજ્યા છે. ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના સુનોખનો ક્રોઝવે છલકાતા વાશેરા, કંપા, ખિલોડા અને ભાટવાસ તરફનો માર્ગ બંધ થઈ ગયો છે. અમદાવાદ શહેરમાં વરસાદને પગલે બંધ કરાયેલા કેટલાક અંડરપાસ અવરજવર માટે ફરી શરૂ કરાયા છે, જેમાં ઇન્કમટેક્સ અંડરપાસ, ઉસ્માનપુરા અંડરપાસ, નિર્ણયનગર અંડરપાસ, પ્રગતિનગર અંડરપાસ સંપૂર્ણ કાર્યરત છે, જ્યારે મીઠાખડી અંડરપાસની એક બાજુ કાર્યરત છે. વધારે વરસાદની સ્થિતિમાં નવરંગપુરા રેલવે ક્રોસિંગ, નારણપુરા રેલવે ક્રોસિંગ, વિજય રેલવે ક્રોસિંગનો ઉપયોગ કરવા જણાવાયું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ આજે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના બોપલ પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. તેમણે રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ પણ આપી. દરમિયાન વલસાડની મુલાકાતે પહોંચેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારમાં કેશડોલની સહાય માટે આજથી સર્વે શરૂ કરાશે. તેમણે નુકસાનીના દાવા વહેલી તકે મંજૂર થાય તે માટે વીમા કંપનીઓને માનવતાના ધોરણે ટીમ વધારી ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ પણ કરી હતી.
2: ઉમરગાંવ સિવાય વલસાડ જિલ્લામાં મોટા ભાગે બધે પાણી ઉતરી ગયા છે. ઉમરગાંવ તાલુકામાં હજી બી અમુક ગામડાઓમાં પાણી ભરાયેલા છે. તમામ જગ્યા પર રેસ્ક્યુની કામગીરી સવારે 5:30 વાગ્યા સુધી ચાલી હતી અને હમણાં બી ઉમરગામના અમુક ગામડાઓમાં આ કામગીરી ચાલુ છે. બિલકુલ મિલાવીને બે ભાગ પાડીને એક બાજુ જ્યાં કામ ચાલુ છે તેની વસ્તુ અલગ છે. બાકી આવી ગામડાઓમાં પાણી ઉતર્યા છે ત્યાં તાત્કાલિક ઇલેક્ટ્રિસિટી પાછી ચાલુ થાય એની કામગીરી.
0: રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે ગાંધીનગર ખાતેથી રાહત બચાવ કામગીરીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરી. તેમણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વિડીયો કોન્ફરન્સ યોજી તમામ પોલીસ કમિશનર, રેન્જ આઈજી અને એસપીને સતર્ક રહેવા સૂચના પણ આપી. શ્રી મલિકે જણાવ્યું હતું કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને પોલીસ તથા વહીવટીતંત્ર એક ટીમ બનીને અસરગ્રસ્ત વિસ્તારમાં સતત કામગીરી કરી રહ્યા છે.
3: પોલીસની ટીમો છે એ બહુ વ્યવસ્થિત રીતે કામ કરી રહી છે. એડમિનિસ્ટ્રેશન પણ સારી રીતે કામ કરી રહ્યા છે. રેસ્ક્યુ એન્ડ રિલીફ ઓપરેશન વ્યવસ્થિત ચાલી રહ્યા છે. ટ્રાફિકના અરેન્જમેન્ટ પણ પોલીસે જાતે જઈને ઝાડો હટાડવાનું હોય કે ગાડીઓને આગળ નીકળવાનું હોય, ક્રેનથી નીકળવાનું હોય, તમામ જગ્યાએ વ્યવસ્થિત સારી રીતે કામ કરી રહી છે. આજે સવારે પણ આપણે 9 વાગે આખા સ્ટેટના બધા કમિશનરો અને રેન્જ હેડ અને જિલ્લા પોલીસ વડાઓની પણ મેં વિડીયો કોન્ફરન્સથી પણ આ અંગે ચર્ચા કરી, સિચ્યુએશનને એસેસ કર્યા. તમામ જગ્યાએ બધા વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા છે.
0: રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે 6,766થી વધુ નાગરિકોને બચાવી લેવાયા છે, જ્યારે 40,665 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.

0: સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે કોઈપણ કટોકટીને પહોંચી વળવા વિવિધ જિલ્લામાં એનડીઆરએફ એસડીઆરએફની કુલ 49 ટીમ અને ભારતીય સેનાની 6 ટીમ અમદાવાદ, નવસારી અને વલસાડમાં તૈનાત કરાઈ છે. દરમિયાન નવસારી જિલ્લામાં 14,000થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયું છે. મેંઢાર ગામમાં ફસાયેલા કેટલાક લોકોને ભારતીય તટરક્ષકે હવાઈ માર્ગે બચાવ્યા. અમદાવાદ જિલ્લાના બાવડા સ્થિત રજોડા ખાતે પાણી ફસાયેલી 45 દીકરીઓને ભારતીય સેનાએ બચાવી સુરક્ષિત સ્થળે ખસેડી, જ્યારે ધોળકા, વિરમગામ અને ધંધુકામાં 430થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 40 લોકોને બચાવાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરી શકશો. ભારે વરસાદને કારણે રાજ્યમાં રેલવે સેવા પ્રભાવિત થઈ છે. આવતીકાલની ગાંધીધામ શ્રી માતા વૈષ્ણવદેવી કટરા સર્વોદય એક્સપ્રેસ ગાંધીધામ અમદાવાદ વચ્ચે રદ કરાઈ છે. આજની ભુજ બરેલી આલા હઝરત એક્સપ્રેસનો નિર્ધારિત પ્રસ્થાન સમય સાંજે 4:15 બદલે રાત્રે 10:05 રહેશે અને તે સામખિયાળી, રાધનપુર, ભીલડી, પાલનપુર રૂટ થઈને ચાલશે. બીજી તરફ ભાવનગર ડિવિઝનમાં ચાલતી 26 જુલાઈની દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ કરાઈ છે. મુસાફરોને મુસાફરી શરૂ કરતા પહેલા તેમની ટ્રેનની નવીનતમ સ્થિતિ તપાસવા રેલવે વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગર, વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ અને ખેડા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે, જ્યારે કચ્છ, જામનગર, ભાવનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું.
1: गुजरात रीजन और सौराष्ट्र के दोनों रीजन के लिए वेरी टू वेरी हैवी विद एक्सेप्शनली हैवी रेनफॉल का वार्निंग दिया गया है, रेड वार्निंग के साथ. फिशरमैन भाई के लिए आज और कल के लिए वार्निंग दिया गया है. इसमें स्क्वायली वेदर के साथ जो स्पीड रहेगा 45 to 55 किलोमीटर प्रति घंटा, गास्टिंग टू 65 किलोमीटर प्रति घंटा के साथ स्पीड में पवन रहने का संभावना रहेगा.
0: ગાંધીનગર જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખતા પૂરતી સાવચેતી રાખવા અને કોઈપણ વ્યક્તિએ બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા જિલ્લા કલેક્ટર રવિન્દ્ર ખતાલે અપીલ કરી છે.
2: ગાંધીનગર જિલ્લાના તમામ નાગરિકોને અપીલ કરું છું કે કોઈ પણ નાગરિકને બિનજરૂરી ઘરથી બહાર નીકળવાનું નહીં. સાથે સાથે તંત્ર આ સમગ્ર પરિસ્થિતિને સામે જવા માટે તૈયારીઓ કરી છે. આપણા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો ડેપ્યુટ કરેલી છે. સાથે સાથે કોઈ પણ રોડ રસ્તા બંધ થઈ જાય તો તરત ખોલવાનું તંત્રનું પ્રયત્ન રહેશે. નાગરિકોને પણ કોઈ ઇમરજન્સી સિચ્યુએશન સર્જાય તો તરત જિલ્લા અથવા લોકલ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા વિનંતી છે.
0: ભારે વરસાદને પગલે અમદાવાદની શાળા કોલેજ, મહેસાણા જિલ્લાની તમામ શાળા અને ગીર સોમનાથ જિલ્લાની આંગણવાડીમાં આવતીકાલે રજા જાહેર કરાઈ છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવા અને પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી. સંસદ ભવનના સંકુલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકમાં આ મુસદ્દાને મંજૂરી આપવામાં આવી. પ્રસ્તાવિત કાયદો આવતા અઠવાડિયે સંસદમાં રજૂ થવાની શક્યતા છે. શ્રી મોદીએ ગઈકાલે એક વિડીયો સંદેશમાં જાહેરાત કરી હતી કે પેપર લીક સામે કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતો ખરડો સંસદમાં રજૂ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 136મી કડી હશે. નાગરિક ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચાર અને સૂચન મોકલી શકે છે. જુનિયર હેન્ડબોલ સ્ટેટ ચેમ્પિયનશીપમાં બોટાદની શ્રી આદર્શ વિદ્યાલય જિલ્લા સ્તરીય રમતગમત શાળાએ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં આ શાળાના ખેલાડીઓએ કાંસ્ય ચંદ્રક જીતી લીધો છે. આ સિદ્ધિ સાથે શાળાએ માત્ર પોતાનું જ નહીં પરંતુ સમગ્ર બોટાદ જિલ્લાનું અને જિલ્લા રમત વિકાસ પ્રશિક્ષણ કેન્દ્રનું પણ ગૌરવ વધાર્યું છે. રાજ્યભરની ટીમ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં બોટાદના ખેલાડીઓએ શરૂઆતથી જ આત્મવિશ્વાસભર્યું પ્રદર્શન કર્યું હતું. ભારે વરસાદને કારણે રવિવારે યોજાનાર ગુજરાત જાહેર સેવા આયોગની જુદી જુદી 34 ભરતીની સામાન્ય અભ્યાસની પ્રાથમિક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પ્રાથમિક કસોટી રાજ્યમાં થયેલા ભારે વરસાદને કારણે મળેલી ઉમેદવારની રજૂઆત અને ધ્યાન લઈ આપતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. બે દિવસ સુધી દક્ષિણ ગુજરાતને ગમરોડ્યા બાદ મેઘરાજા ઉત્તર ગુજરાતમાં વરસ્યા. બનાસકાંઠા, ગાંધીનગર અને અમદાવાદમાં આજે રેડ એલર્ટ. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. ભારે વરસાદની સ્થિતિ વચ્ચે રાજ્યમાં 6,700થી વધુ નાગરિકને બચાવી લેવાયા. કેન્દ્રીય મંત્રીમંડળે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં કડક સજા સુનિશ્ચિત

કરવા માટેના મુસદ્દા ખરડાને મંજૂરી આપી અને રાજ્ય કક્ષાની જુનિયર હેન્ડબોલ ચેમ્પિયનશીપમાં બોટાદના વિદ્યાર્થીઓએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બાપભાઈ હેતુભાઈ વેજાભાઈ મંજુબેન જીવીબેન ને હોઉ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ
1: એ રામ રામ છે કાનજીભાઈ સૌજીભાઈ હિતુભાઈ પશાભાઈ વાલીબેન રસીલાબેન ને હોઉ ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ એ રામ રામ વિરલભાઈ
2: એ રામ રામ કાનનબેન રામ રામ
1: બોલો હમણાં કઈ છે નવીનમાં
2: આમ તો છે ને આ સૃષ્ટિનું ચક્ર જ એવું છે કે પ્રત્યેક પળ પ્રત્યેક દિવસ કંઈક ને કંઈક નવીન નવીન હોય જ છે
1: વિરલભાઈ મેં તો હમણાં એવું વાંચ્યું કે આપણા શરીરના કોષ છે ને એ પણ અમુક સમય થાય ને એટલે પોતાની રીતે જ બદલાઈ જતા હોય એટલે ખરેખર તો આપણે એમ કહીએ કે આ આપણું શરીર છે પણ જન્મ્યા ને ત્યારનું આપણું શરીર હોતું જ નથી અને સ્વાભાવિક છે ને જો આપણા બધાની લંબાઈ વધી છે પહોળાઈ તો ગુજરાતીઓની વધી જ રહી છે તો આપણે જોઈએ છીએ કે કોષોમાં પણ પરિવર્તન આવે છે પણ આવી નવી નવી બાબતો છે ને આપણને આપણી ચારે બાજુએ જોવા મળે છે
2: અને કાનનબેન અત્યારે જોઈએ ને એક તો કોરોના કાળ આપણે ગયો એટલે સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જાગૃતિ વધી છે અવેરનેસ વધી છે ઇમ્યુનિટી શબ્દ ખૂબ અત્યારે વિશેષ રીતે ચર્ચાય છે સાથે સાથે વિજ્ઞાન અને ટેકનોલોજીનો પણ ખૂબ વિકાસ થયો છે સોશિયલ મીડિયાને કારણે આખું વિશ્વ છે એ ખૂબ નજીક આવી ગયું છે કે હવે એવું થાય છે બેન કે વિશ્વના કોઈ બીજા ખૂણાનું ફ્રૂટ હોય કે વિશ્વના કોઈ બીજા ખૂણાનું શાકભાજી હોય એની માહિતી પણ અહીંના લોકોને બહુ વિશેષમાં ખબર હોય છે
1: સાચી વાત છે એટલે આપણે જોઈએ છીએ કે આપણા જે પારંપરિક જેને કહીએ એ જે ફળ હતા કે શાકભાજી હતા એ ઉપરાંત પણ બજારમાં હવે નવા નવા ફળ અને શાકભાજી છે ને એ દેખા દેવા મંડ્યા છે
2: અને એનું કારણ મુખ્ય એ છે કે લોકોને હવે માહિતી છે પૌષ્ટિક તત્વોની માહિતી છે એને કારણે લોકો હવે એ શોધતા થયા છે અને એ શોધને કારણે આપણા ખેડૂતો છે એની ખેતી માટેનો અવકાશ પણ વિચારતા થયા છે
1: એટલે આજે પણ આપણે એક એવા જ વિષયને લઈને ભેગા થયા છીએ ગુજરાતમાં નવીન ફળ પાકોની શક્યતાઓ એ વિશે આપણે જાણકારી મેળવવી છે અને એ જાણકારી આપવા માટે રાજકોટના સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે બાગાયત અધિકારી તરીકે જેઓ કાર્યરત છે એ

0: શીતભાઈ વસોયા આવી ચૂક્યા છે અને એ આપણને આવા બધા નવા નવા ફળોની જાણકારી આપવાના છે ને, ગુજરાતમાં એ કઈ રીતે થઈ શકે એના વિશેની માહિતી પણ એમની પાસેથી મળવાની છે.
1: વાહ ભાઈ વાહ. તો વસોયા સાહેબ છે ને ચોરે આવી ગયા છે, તો સૌથી પહેલા આપણે એમનું સ્વાગત કરીએ, એમને કહીએ રામ રામ
0: રામ રામ.
2: રેડિયો સાંભળી રહેલા તમામ ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: તો સાહેબ, હું ને કાનનબેન હમણાં જ વાત કરતા હતા કે વિવિધ ફ્રૂટ એટલે કે ફળો, વિવિધ શાકભાજી વિશે લોકો ખૂબ માહિતગાર થયા છે, તો આજનો આપણો વિષય પણ કંઈક એવો જ આપણે ચર્ચવાનો છે. તો સૌથી પહેલો પ્રશ્ન અમને એ થાય કે ગુજરાતમાં જે નવા ફળ પાકો છે એની ચર્ચા શા માટે વધી છે?
2: ગુજરાતમાં નવા ફળ પાકોની ચર્ચા વધવાનું આમ તો મુખ્ય કારણ એ ખેડૂતોને વધુ આવક મળવાની સંભાવના છે. ખેડૂતોને જે દિશામાં વધુ આવક મળવાની સંભાવનાઓ દેખાય ત્યાં આપોઆપ જ એ દિશામાં એ કામ કરતા થઈ જાય છે. ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરી, ખારેક અને એવોકાડો જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળપાકોની બજારમાં સતત માંગ વધી રહી છે. અને આ સાથે પણ લોકોમાં જો જોવા જઈએ તો સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ વધતા આપોઆપ જ પૌષ્ટિક ફળોની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે. હમણાં જ વિરલભાઈએ જણાવ્યું એમ આ માંગ વધતા એ શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ફળોનું મોટું બજાર સ્વયંભૂ ઊભું થતું હોય છે. અને ગુજરાતની જો વાત કરીએ તો એમાં આપણા બંદરો અને પરિવહન સુવિધાઓનો વિકાસ થતાં આ ફળોની નિકાસ પણ આપણે કરી શકીએ છીએ, એટલે એના સારા એવા ભાવ પણ આપણને મળતા હોય છે. કેટલાક નવા ફળો જોવા જઈએ ને તો આમ ઓછા ખર્ચમાં અને ઓછા પાણીની સુવિધાએ આપણે સફળતાપૂર્વક ઉગાડી શકતા હોઈએ છીએ, એટલે આ આપણા ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારો માટે પણ લાભદાયી છે. ઉપરાંત ગુજરાત સરકારના બાગાયત વિભાગ અને કૃષિ યુનિવર્સિટીઓની તાલીમ અને સરકારની સહાયલક્ષી યોજનાઓના કારણે ખેડૂતોને આ નવા ફળ પાકો ઉગાડવા માટે પ્રોત્સાહન પણ અપાતું હોય છે. આમ ગુજરાતની વિવિધ આબોહવા અને જમીનની પરિસ્થિતિના કારણે નવા ફળ પાકોની સારી એવી સંભાવનાઓ હાલ દેખાઈ રહી છે. તેથી જ હવે ખેડૂતો પરંપરાગત જે ફળોની ખેતી છે એની સાથે આ નવા ફળ પાકો પણ અપનાવતા થયા છે.
0: પણ વસોયા સાહેબ, પ્રશ્ન એ થાય કે આપણી જે આબોહવા છે એટલે કે ગુજરાતની જે આબોહવા છે અને અહીંની જમીનની જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે કયા નવા ફળ પાકોની શક્યતાઓ છે એને વિચારી શકીએ?
2: ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની વિશેષતા એ છે કે અહીંયા આપણે કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા સૂકા વિસ્તારો, મધ્યમ ગુજરાતની મધ્યમ આબોહવા અને દક્ષિણ ગુજરાતના ભેજવાળા વિસ્તારો આમ એક વૈવિધ્યસભર

આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકશો.

0: પૈસાનું કેટલું કરવું પડે અને આ રોકાણ કર્યા પછી લાંબા ગાળે એને ફાયદો શું થાય?
1: આપણા હાલના જ પ્રચલિત પાક જો ડ્રેગન ફ્રૂટની વાત કરીએ ને તો શરૂઆતના તબક્કે ડ્રેગન ફ્રૂટમાં પહેલા જ વર્ષમાં સિમેન્ટના થાંભલા ઊભા કરવા, ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા માટે અને રોપા માટે આ મુખ્ય ત્રણ પ્રકારે ખર્ચ થતો હોય છે. સરકાર શ્રી દ્વારા ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે પ્રતિ હેક્ટરે અંદાજે 6 લાખ જેટલો ખર્ચ નિયત કરેલો છે, કે સામાન્ય રીતે એક હેક્ટરમાં આપણે 1111 જેટલા થાંભલા કે પોલનું આપણે પ્લાન્ટિંગ કરવાનું થતું હોય છે અને દરેક પોલ પર 4 જેટલા રોપા આવતા હોય છે. અને આગળ જો વાત કરીએ તો બીજા વર્ષે છોડનો વિકાસ થતા એ થાંભલા ઉપર એક રિંગ પહેરાવવી પડે છે, જેમના સપોર્ટના આધારે એ રોપાઓ આગળ વિકાસ કરતા હોય છે. અને જો ટ્રેલિઝિંગ કરવામાં આવે તો આપણે રોપાઓની સંખ્યા વધારીને તેમાં સારું એવું ઉત્પાદન પણ વધારી શકીએ છીએ. આમ જોવા જઈએ ને તો શરૂઆતમાં ખર્ચ પ્રમાણમાં વધારે જણાય છે, પણ ડ્રેગન ફ્રૂટનો પાક છે એ લાંબા સમય સુધી ઉત્પાદન આપતો હોય, આથી લાંબા ગાળે આની ખેતી આપણને નફાકારક અને લાભદાયી પણ થતી હોય છે. પરંતુ ગુજરાત સરકારે બાગાયત ખાતા દ્વારા ડ્રેગન ફ્રૂટના શરૂઆતના ખર્ચને પહોંચી વળવા માટે એમના પ્રોત્સાહન આપવા માટે સબસિડી પણ જાહેર કરેલી છે અને ખેડૂતો એમનો સારો લાભ પણ લઈ રહ્યા છે.
2: વસોયા સાહેબ, આપણે જે વાત કરી રહ્યા છીએ ને એમાં મોટા ભાગે એવા ફ્રૂટની કે ફળની વાત કરી રહ્યા છીએ કે જે બીજા પ્રદેશમાં અથવા તો બીજા દેશમાં થતા હોય. હવે જો આપણે આપણા જ પરંપરાગત ફળની વાત કરીએ, પણ જેને આપણે એમ કહીએ કે થોડાક આડા હાથે મુકાઈ ગયા હતા, એમ કે લોકો ભૂલી ગયા હતા કે ભાઈ આ ફળના પણ આપણે બાગાયત કરી અને એમાંથી પણ આપણે રોજગારી મેળવી શકીએ, તો એવા જે ગૌણ ફળ પાકો છે કે ફાલસા છે, રાવણા જાંબુ છે, બીલી છે, કરમદા છે, એની ખેતીમાં પણ શું કોઈ સંભાવના રહેલી છે?
1: જરૂરથી. આ પ્રકારના ફળોને આપણે આમ તો જોવા જઈએ ને ગૌણ ફળો કહેતા હોઈએ છીએ, એટલે કે ફાલસા, આંબલી, જાંબુ, ગુંદા, બીલી અને કરમદ જેવા ફળોની માંગમાં શહેરોના બજારમાં ઘણો બધો વધારો થયો છે. અને આ પાકો આમ જોવા જઈએ ને તો પોષણ મૂલ્યથી ભરપૂર તો હોય જ છે, પણ એમાં ઔષધીય ગુણો પણ રહેલા છે, આથી ગ્રાહકોમાં એની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી રહી છે. અને અગાઉ આ ફળ પાકોની જે ખેતી છે એ બહુ વ્યવસાયિક ધોરણે અપનાવવામાં આવતી અને પ્રચલિત ન હતી, કારણ કે આ ફળ પાકોની

0: એની શેલ્ફ લાઈફ ઓછી હોવાને કારણે બજારમાં પહોંચાડતા એની ગુણવત્તામાં એટલો બધો રિસ્પોન્સ સારો મળતો ન હતો. પરંતુ હાલમાં જોવા જઈએ ને તો નવી પેકેજિંગ ટેકનોલોજી છે, કોલ્ડ ચેઇન છે અને પરિવહન સુવિધાઓમાં ઘણો વધારો થતા આપણે આ ફળોને દૂરના બજારો સુધી પહોંચાડી શકીએ છીએ અને સારી ગુણવત્તા સાથે પહોંચાડી શકીએ છીએ, જેથી કરીને ખેડૂતોને એના સારા ભાવ પણ મળતા હોય છે. અને એનું જો એક સારું એવું ઉદાહરણ આપું તો ગુજરાતમાં ઉત્પાદિત થતા રાવણા કે જાંબુ, પછી બીલી, કરમદા અને ગુંદા અને ફાલસા, આવા ફળો દિલ્હી, મુંબઈ જેવા બજારોમાં જાય છે અને ખૂબ જ સારા ભાવ મળી રહે છે ખેડૂતોને.
1: તો સાહેબ, આ ગૌણ ફળ પાકો વિશે તમે સરસ વાત કરી, પણ ફરી પાછા આપણે નવા ફળ પાકની વાત કરીએ તો જે નવા ફળ પાકો છે એમાં જે મૂલ્યવર્ધન એટલે વેલ્યુ એડિશન અને પ્રોસેસિંગની કેટલી તકો રહેલી છે એ પણ શ્રોતા મિત્રોને જણાવો.
0: જરૂર, આજના સમયની જો વાત કરીએ ને તો તાજા ફળોની સાથે વેલ્યુ એડેડ પ્રોડક્ટ્સ એટલે કે પ્રોસેસ પ્રોડક્ટની ડિમાન્ડમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. બજારમાં પ્રોસેસ્ડ ફ્રૂટ હોય કે વેજીટેબલ હોય એ સતત યુવા પેઢીની નવી માંગ છે, જેના કારણે ખેડૂતો માટે પણ એક નવી તકો દેખાઈ રહી છે. આ બાબતે જો જાંબુ, પેશન, સ્ટ્રોબેરી, ફાલસા, ડ્રેગન ફ્રૂટ જેવા ફળોની વાત કરું ને તો તેમાંથી જ્યુસ, સ્ક્વેશ, પલ્પ અને રેડી ટુ સર્વ ડ્રિંક્સ તૈયાર કરી શકાય છે અને બજારમાં ખૂબ જ પ્રચલિત પણ છે. સ્ટ્રોબેરી અને પેશન ફ્રૂટ જેવા ફળો છે એ આઈસ્ક્રીમ, યોગર્ટ, બેકરી અને ફ્લેવર્ડ બ્રીવરેજીસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપયોગ થતો હોય છે. ડ્રેગન ફ્રૂટ અને અંજીર અને આમળાની જો વાત કરું તો જામ, જેલી, કેન્ડી, ફ્રૂટ બાર અને હેલ્થ સ્નેક્સમાં આ ફળોનો ઉપયોગ સારો એવો થતો હોય છે. આમ જોવા જઈએ ને તો આરોગ્યપ્રદ અને કુદરતી પદાર્થોની માંગ તો હંમેશા રહેવાની છે અને સતત વધવાની જ છે. એટલે આપણે આ માંગને પહોંચી વળવા માટે ફ્રૂટ બેઝડ એનર્જી ડ્રિંક હોય, હેલ્થ ડ્રિંક્સ હોય કે ન્યુટ્રાસિટિકલ્સ ઉત્પાદન હોય એનું મોટું બજાર રહેલું છે. એટલે ખેડૂતોને ભવિષ્યમાં આ ફળોની ખેતીમાં તાજા ફળો વેચવાનો તો સ્કોપ પૂરતો જ છે, પણ પ્રોસેસ પ્રોડક્ટમાં તેઓ આ સેક્ટરમાં આવી શકે છે અને એમાં આગળ વધી શકે છે એ પણ સ્કોપ મને દેખાઈ રહ્યો છે.
2: હમણાં છેલ્લા થોડા સમયથી આપણે જોઈએ છીએ કે જાંબુની કેન્ડીનો પણ ક્રેઝ વધ્યો છે લોકોમાં. એટલે આ બધા જે છે આપણી આસપાસ બનતા જ બનાવો છે અને આપણને અનુભવ થઈ રહ્યો છે કે ધીમે ધીમે આપણે આ બધા જ નવા ફ્રૂટ છે ને એના તરફ આકર્ષાઈ રહ્યા છીએ. પણ મને હવે એ પૂછવાનું મન થાય સાહેબ કે ખેડૂતોને આવા બધા પ્રકારની જો ખેતી કરવી છે તો સરકાર શ્રી તરફથી આવા ફળ પાકોના વાવેતર માટે કઈ કઈ પ્રકારની સહાય ઉપલબ્ધ છે?
0: ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગ હેઠળ જો વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ એટલે કે કમલમના વાવેતર માટે પ્રતિ હેક્ટરે 6 લાખના એકમ ખર્ચની સામે 50% અથવા તો મહત્તમ 3 લાખ રૂપિયા જેટલી સહાય આપણે આપી છે.
2: બરાબર.
0: અને જો ટિશ્યુ કલ્ચર ખારેકની વાત કરીએ કે જેના રોપાની કિંમત જ સારી એવી હોતી હોય છે તો એ વાવેતર માટે પ્રતિ હેક્ટર 4,37,000 એકમ ખર્ચની સામે 50% અથવા તો 2,18,000 સુધીની સહાય મળવાપાત્ર હોય છે ખેડૂતોને. અને સ્ટ્રોબેરી, કીવી, પેશન ફ્રૂટ, દ્રાક્ષ જેવા ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળ પાકોની જો વાત કરીએ તો એકમ ખર્ચના 55% સુધી સહાયનો લાભ ખેડૂત મિત્રો મેળવી શકતા હોય છે. અને ગૌણ પાકો જેવા કે ફાલસા, આમલી, જાંબુ, બીલી, કરમદા, બોર, ફણસ, રાયણ અને આમળા જેવા પાકો માટે એકમ ખર્ચના 55% સુધી રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા સહાય મળતી હોય છે. અને આ સહાયનો લાભ લેવા માટે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે અથવા તો આપના જિલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરીનો સંપર્ક કરી અને આ પાકો માટે આપ જાણકારી મને મેળવી શકો છો, સહાયની વિગતો મેળવી શકો છો અને આધુનિક ખેતીની, બાગાયતી ખેતીની માહિતી પણ આપ મેળવી શકો છો.
1: તો કાનનબેન, વસોયા સાહેબે છે ને નવીન ફળ પાકો વિશે બહુ વિગતે આપણને વાત કરી, વિસ્તૃત વાત થઈ, એના ફાયદાઓ થયા. પણ

0: હવે પ્રશ્ન એક ખેડૂત તરીકે એ થાય કે ભાઈ ખેડૂતોએ આ નવીન ફળ પાકો વાવવાની શરૂઆત કરવી હોય તો આ બધી નવીન વસ્તુ છે તો એમાં બધી બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખવું પડતું હોય, તો આ એ લોકોએ કઈ કઈ બાબતોનું આ નવીન ફળના વાવેતર માટે ધ્યાન રાખવું જોઈએ?
1: નવીન ફળ પાકોની ખેતી હોય કે કોઈ પણ ઉદ્યોગ હોય, આપણે જાણી જોઈ અને સમજીને જો કોઈ પણ બાબતમાં આપણે ઝંપલાવીએ તો ચોક્કસથી સફળતા મળતી જ હોય છે. અને ખેડૂતોને સૌ પ્રથમ તો જણાવવાનું કે આપના વિસ્તારની જે કોઈ આબોહવા છે, જમીનની ગુણવત્તા છે, પાણીની ઉપલબ્ધતા છે અને નજીકના બજાર છે, આ બાબતોનો યોગ્ય અભ્યાસ કર્યા બાદ જ આપ નવા ફળપાકની પસંદગી કરો. સાથે સાથે એ પણ ધ્યાન રાખવું પડે કે બજારની માંગ શું છે. આપની આસપાસના નજીકના બજારોમાં જે વસ્તુની કિંમત સારી મળતી હોય છે આપ શરૂઆતમાં એ વસ્તુ પર ચંપલાવશો, પછી આપ આગળના બજારો સુધી જાઓ તો કંઈ પ્રશ્ન નથી. પણ એક નજીકની બજારની માંગ છે એ આપણે સંતોષવી વધારે અનુકૂળ રહેતી હોય છે. ઉપરાંત નવા ફળપાકોમાં ઘણીવાર જોવા મળતું હોય છે કે બહારની ઇમ્પોર્ટ કરેલા રોપા જેનું કોઈ અભ્યાસ હોતો નથી એ રોપાનું વાવેતર કરતા પણ ખેડૂતો ઘણીવાર મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે. આથી ગુણવત્તાયુક્ત રોપા, ખાતરીબંધ રોપા હંમેશા મેળવવાનો આગ્રહ રાખો. અને કોઈ પણ ફળપાક આપ જેવો વાવી રહ્યા છો તો એ અંગેનું ટેકનિકલ માર્ગદર્શન કૃષિ યુનિવર્સિટી હોય કે બાગાયત ખાતું હોય કે અન્ય અનુભવી ખેડૂતો હોય આપ એમની પાસે જરૂરથી મેળવો. અને કોઈ પણ નવીન ફળની આમ અપનાવતા પહેલા આમ તો જોવા જઈએ ને તો નાના પ્રાયોગિક ધોરણે આપ એક વાવેતર કરી અને એના ખર્ચની, ક્ષમતાની, બજારની તકો અંગેની અનેક બાબતો એમાં સંકળાયેલી હોય છે, એમનો અનુભવ મેળવવો યોગ્ય છે. અને પછી આપ જો સફળ થઈએ તો એને એક સ્કેલ પર અપનાવીએ. એટલે આમ જોવા જઈએ ને તો એક આપણે સ્વયંભૂ આમાંથી આગળ વધતા વધતા એક સ્કેલ પર જઈએ તો વધારે સારું અનુકૂળ રહેશે. અને આમ તો નજીકની બાગાયત કચેરી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર હોય કે કૃષિ નિષ્ણાંતો હોય યુનિવર્સિટીના, એ આપને હંમેશા મદદ કરવા માટે તત્પર જ છે, તો આપ એમનો પણ સંપર્ક કરો. આમ સ્થાનિક પરિસ્થિતિ અને બજારને સમજીને તબક્કાવાર રીતે જો આપણે નવા ફળપાકો અપનાવીએ ને તો જોખમ ઘટાડી શકીએ છીએ અને એમની સાથે સાથે સારી આવક પણ મેળવી શકીએ છીએ.
2: તો વિરલભાઈ, વસોયા સાહેબ ચોરે આવ્યા જ છે અને બાગાયત અધિકારી છે, નિષ્ણાત છે પોતાના વિષયના, તો જાતા જાતા આપણે એમને કહીએ કે ભાઈ અમારા જે મિત્રો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એને તમે શું સંદેશ આપશો?
1: જી ચોક્કસથી, ગુજરાતના ખેડૂત મિત્રો માટે નવી ટેકનોલોજી અને નવા પાકો અપનાવવાની દિશામાં એ લોકો સતત હંમેશા તત્પર જ હોય છે અને હંમેશા આગળ જ રહ્યા છે. પણ પરંપરાગત પાકોની સાથે સાથે ઉચ્ચ મૂલ્ય ધરાવતા ફળપાકો, નવા ફળપાકો, આપણા ગૌણ ફળપાકોને અપનાવી તેઓ પોતાની આવકમાં વધારો કરે, યોગ્ય આયોજન, આધુનિક સિંચાઈ પદ્ધતિ અને સરકારી સહાયનો લાભ લઈ ખેડૂત મિત્રો આ નવી બાગાયતની સફરમાં આગળ વધે એ જ મારી શુભેચ્છા છે.
0: તો કાનનબેન, ગુજરાતમાં નવીન ફળ પાકોની શક્યતાઓ આ વિષય પર આપણને ખૂબ વિગતવાર માહિતી વસોયા સાહેબે આપી. ઘણા બધા પ્રશ્નો આપણે એમને પૂછ્યા, એની બધી વિગતવાર એમને આપણને જવાબ પણ આપી દીધા. તેમ છતાંય મિત્રોને હજી વિશેષમાં કોઈ માર્ગદર્શન મેળવવું હોય, સાહેબ પાસેથી કંઈ માહિતી મેળવવી હોય તો સાહેબનો મોબાઈલ નંબર આપણે મિત્રોને આપી દઈએ. શ્રી નિશિતભાઈ વસોયા, કે જેઓ રાજકોટના બાગાયત અધિકારી છે, એમનો મોબાઈલ નંબર છે 9942 67 68 7 67 68 7. અને અંગ્રેજીમાં કહું તો 9924567 687.
2: તો ચોરો જામ્યો છે તો શું સાંભળીએ? કયો
0: એક સરસ મજાનું ગુજરાતી ફિલ્મનું ગીત સાંભળીએ.
2: ચોક્કસ સાંભળીએ,
0: પછી છૂટા પડીએ વસોયા સાહેબને અને સૌ મિત્રોને કહીએ
2: રામ રામ રામ રામ.

0: ચૂકતા મિત્રો.
1: આકાશવાણી સમાચાર, યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા માટેના મુસદ્દા વિધેયકને મંજૂરી આપી. આર્થિક બાબતોના મંત્રીમંડળે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંડકલ વિભાગની ત્રીજી અને ચોથી લાઇનને 1,264 કરોડ રૂપિયાની મંજૂરી આપી. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શ્રીહરિ નટરાજે પુરુષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. સમાચાર વિગતવાર. કેન્દ્રીય કેબિનેટે આજે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા સુનિશ્ચિત કરવા માટેના એક મુસદ્દા વિધેયકને મંજૂરી આપી છે. સંસદ ભવન પરિસરમાં

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ મંજૂરી આપવામાં આવી હતી. સૂત્રોએ આકાશવાણી સમાચારને જણાવ્યું કે આ વિધેયક આવતા અઠવાડિયે સંસદમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. શ્રી મોદીએ ગઈકાલે એક વિડીયો સંદેશમાં જાહેરાત કરી હતી કે પેપર લીક સામે કડક કાર્યવાહીની જોગવાઈ ધરાવતું એક વિધેયક સંસદમાં રજૂ કરવામાં આવશે. દરમિયાન સંસદ ભવનની બહાર પત્રકાર સાથેની વાતચીતમાં સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું હતું કે સરકાર વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં ભરી રહી છે.
1: सोमवार को बिल तो हम लोग तो तैयारी कर रहे हैं. हम तो प्रधानमंत्री जी ने कहा है कि छात्रों को लेकर के जो हम बिल ला रहे हैं तो उसमें कोई विलंब नहीं होना चाहिए. और जो प्रधानमंत्री जी ने कहा है इस पे कोई रुकावट पैदा करने के लिए कोई हठगंडे अपनाना ठीक नहीं होगा. अब इसको राजनीतिकरण करके फायदा नहीं है. हम लोग को ठोस कदम कैसे उठाना चाहिए छात्रों का भविष्य के लिए इस पे ध्यान देना चाहिए.
0: સર્વોચ્ચ અદાલતે આજે કેન્દ્ર સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએને નીટ યુજી પેપર લીક કેસ પછી સુધારાઓ અમલમાં મૂકવામાં થયેલી પ્રગતિ અંગે વિગતવાર સોગંદનામું રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ પીએસ નરસિમ્હા અને ન્યાયમૂર્તિ આલોક અરાધેની ખંડપીઠે નીટ પેપર લીક કેસની સુનાવણી કરતી વખતે જણાવ્યું હતું કે સોગંદનામામાં માત્ર કામચલાઉ ઉપાય પર નિર્ભર રહેવાને બદલે સુધારાને સંસ્થાકીય રૂપ આપવા માટે લેવાયેલા પગલાંનું સ્પષ્ટ વિવરણ હોવું જોઈએ. આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંટકલ વિભાગની ત્રીજી અને ચોથી લાઇનને 1,264 કરોડ રૂપિયાના કુલ ખર્ચની મંજૂરી આપી છે. તેનાથી ભારતીય રેલવેનું હાલનું જોડાણ લગભગ 46 કિલોમીટર વધશે. આજે બપોરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે આનાથી આંધ્રપ્રદેશ અને કર્ણાટક વચ્ચેનું જોડાણ વધુ સારું બનશે.
2: आंध्रा और कर्नाटक को जोड़ने वाले बहुत एक इम्पोर्टेंट इकोनॉमिक कॉरिडोर में रेलवे की थर्ड और फोर्थ लाइन और दूसरा है केमिकल सेक्टर को एक टोटली नए तरीके से भारत में डेवलप करने के लिए एक नई स्कीम अप्रूव हुई है. और केमिकल भी सेमीकंडक्टर की तरह एक फाउंडेशनल इंडस्ट्री है, इसलिए बहुत इम्पोर्टेंट था इस इंडस्ट्री के लिए एक नए तरीके से सोचना.
0: મંત્રીમંડળે દેશમાં 3 સમર્પિત કેમિકલ પાર્ક સ્થાપવા માટે ભારત ઔદ્યોગિક વિકાસ યોજના રસાયણ યોજનાને પણ મંજૂરી આપી છે. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સતત 5મા દિવસે સોમવાર સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. બીજીવાર મુલતવી રાખ્યા પછી જ્યારે રાજ્યસભા ફરી શરૂ થઈ ત્યારે ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. વિધેયક રજૂ થયા પછી વિપક્ષી પક્ષોએ નીટ મુદ્દે ફરી સૂત્રોચ્ચાર કરતા ઉપાધ્યક્ષ હરિવંશે સોમવાર સુધી ગૃહ મુલતવી રાખ્યું. પ્રથમ મુલતવી રાખ્યા પછી જ્યારે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ ત્યારે અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષે શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગણી કરતા સૂત્રોચ્ચાર ચાલુ રાખ્યા. હોબાળો ચાલુ રહેતા ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. આજે સવારે ગૃહમાં કારગિલ યુદ્ધના શહીદોને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી હતી. નીટ પરીક્ષાના પેપર લીક મુદ્દે વિપક્ષના વિરોધ અને વિદ્યાર્થીઓના પ્રદર્શનને કારણે લોકસભા પણ દિવસભર માટે સ્થગિત કરવામાં આવી હતી. વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે જણાવ્યું છે કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ અને તેને લગતી ઘટનાઓ ભારત માટે ચિંતાનો વિષય છે. લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી સિંહે કહ્યું કે સંઘર્ષ શરૂ થયો ત્યારથી જ ભારત સંઘર્ષમાં સામેલ પક્ષ અમેરિકા અને ઈરાન તેમજ અન્ય પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય પક્ષકારો સાથે સતત સંપર્કમાં છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે રેલવેમાં સુરક્ષાને સૌથી વધુ પ્રાથમિકતા આપવામાં આવે છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં લેવાયેલા અનેક સુરક્ષાના પગલાઓને કારણે રેલવેમાં દુર્ઘટનાની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. ગંભીર ટ્રેન દુર્ઘટનાની સંખ્યા 2014-15માં 135 હતી, જે આ નાણાકીય વર્ષમાં અત્યાર સુધી ઘટીને માત્ર 2 થઈ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ભારત અને રોમાનિયા વચ્ચે આર્થિક અને રોકાણ સંબંધોને વિસ્તારવા માટે અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે બંને દેશ વચ્ચે વ્યાપારી સહયોગની અપાર શક્યતાઓ છે. બુકારેસ્ટમાં આયોજિત ભારત રોમાનિયા બિઝનેસ ફોરમને સંબોધિત કરતા રાષ્ટ્રપતિ શ્રી મુર્મુએ કહ્યું હતું કે રોમાનિયાનું વ્યૂહાત્મક સ્થાન, કુશળ કાર્યબળ અને યુરોપિયન યુનિયન સાથેનું મજબૂત જોડાણ તેને ભારત માટે એક વિશ્વસનીય ભાગીદાર અને વિશાળ યુરોપિયન બજારનું પ્રવેશદ્વાર બનાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABAD ને ફોલો કરશો. ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ ચાલુ છે, જેના કારણે અનેક જિલ્લામાં સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. આજે ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પાટણ જિલ્લાના રાધનપુરમાં 9 ઇંચથી વધુ અને સાંતલપુરમાં લગભગ 9 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દક્ષિણ ગુજરાતમાં પૂરની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. અમારા

0: સંવાદદાતા જણાવે છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં હાલમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
1: ગુજરાતના તમામ પૂરગ્રસ્ત જિલ્લાઓ જેમાં નવસારી, સુરત અને વલસાડનો સમાવેશ થાય છે, ત્યાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. નવસારી જિલ્લામાં જ NDRF, SDRF અને ભારતીય સેનાની સંયુક્ત ટીમોએ 14,000થી વધુ નાગરિકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડ્યા છે. દરમિયાન અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આંબલી અને ગુમા જેવા પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લીધી અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે સમીક્ષા બેઠક યોજી સોસાયટીઓમાંથી તાત્કાલિક પાણીનો નિકાલ કરવાનો નિર્દેશ આપ્યો. દરમિયાન પશ્ચિમ રેલવેના બિલીમોરા સેક્શન અને છારોડી તથા વિરમગામ સ્ટેશનો વચ્ચે પાણી ભરાવાના કારણે આજે પણ રેલ વ્યવહાર ખોરવાયો છે, જેના કારણે સાવચેતીના પગલા તરીકે ઘણી મોટી ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી છે. હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે અને 7 જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. અપર્ણા ખૂંટના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે આજે નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી શ્રી નડ્ડાએ જણાવ્યું કે બેઠક દરમિયાન પરીક્ષા પદ્ધતિમાં સુધારા સંબંધિત પાર્ટીની માંગણીઓને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવી. શ્રી નડ્ડાએ માહિતી આપી કે કોક્રોચ જનતા પાર્ટીએ 3 મુખ્ય માંગણીઓ રજૂ કરી અને પરીક્ષાના પેપર લીક થવા પર રોક લગાવવા માટે કેટલાક સુધારાઓના સૂચન પણ આપ્યા. શ્રી નડ્ડાએ કહ્યું કે સરકાર આવતીકાલે પ્રતિનિધિ મંડળ સાથે વધુ ચર્ચા કરશે.
2: लगभग 2 घंटे चली सरकार की ओर से मैं और मेरे साथ सरकार के मंत्री जितेंद्र सिंह की बातचीत में शामिल हुए. उनकी बातें हमने सुनी, बातें सौहार्दपूर्ण वातावरण में हुई और कई दृष्टि से उन सारी बातों पर हर तरीके से चर्चा हुई.
0: પ્રતિનિધિમંડળમાં સામેલ ભાજપના પ્રવક્તા આશુતોષ રાનકાએ કહ્યું કે તેમની 3 માંગણીઓમાંથી 2નો સ્વીકાર કરવામાં આવ્યો છે.
3: डिमांड है 3, उनमें से 2 डिमांड कॉम्पेंसेशन और FIR का विड्रॉल और सॉवरेन गारंटी, उनसे सरकार पॉजिटिव है.
0: દિલ્હી પોલીસે અભિજીત દીપકેના મૃત્યુના સમાચારને લઈ અખબારમાં છપાયેલા અહેવાલોનું ખંડન કર્યું છે. પોલીસે જણાવ્યું કે આ દાવો ખોટો છે અને દીપકે સંપૂર્ણપણે સ્વસ્થ અને સુરક્ષિત છે. પોલીસે કહ્યું કે આ દાવો દુર્ભાવનાપૂર્ણ છે અને આવી ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. નટરાજે હિટ્સ 25.52 સેકન્ડનો સમય લઈ સેમિફાઇનલના 16 ખેલાડીઓમાં 14મા સ્થાને રહ્યા. સેમિફાઇનલ આજે રાત્રે યોજાશે. આ પહેલા રવિ વેરા, વેંકટ બુડીગીના અને અલી ઇમામે પુરૂષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ પેરા સ્વિમિંગ ઇવેન્ટના ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે સરકારે ટીવી રેટિંગ નીતિ 2026 બહાર પાડી છે, જે ભારતમાં ટેલિવિઝન રેટિંગના નિયમન માટે વ્યાપક માર્ગદર્શિકા નક્કી કરે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય કેબિનેટે પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિના કેસમાં ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવા અને કડક સજા માટેના મુસદ્દા વિધેયકને મંજૂરી આપી. આર્થિક બાબતોના મંત્રીમંડળે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં બલ્લારી ગુંટકલ વિભાગની 3જી અને 4થી લાઇનને 1,264 કરોડ રૂપિયાની મંજૂરી આપી. સંસદના બંને ગૃહ આજે નીટ પરીક્ષાના પેપર લીક અને વિદ્યાર્થીઓના વિરોધને લઈને થયેલા હોબાળાને કારણે સોમવાર સુધી સ્થગિત. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્રસિંહે નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટીના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને ગ્લાસ્ગોમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના શ્રીહરિ નટરાજે પુરૂષોની 50 મીટર બેકસ્ટ્રોક સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:50 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: પ્રિયંકા અરોડા સે સંસદ મેં આજ હુઈ કાર્યવાહી કી સમીક્ષા સુનિયે. પહેલે લોકસભા. लेखक हैं यूनिवार्ता के वरिष्ठ पत्रकार मोहम्मद आजाद. लोकसभा में शिक्षा मंत्री धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग को लेकर विपक्षी सदस्यों ने आज हंगामा किया, जिसके कारण सदन की कार्यवाही दिन भर के लिए स्थगित कर दी गई. लोकसभा की कार्यवाही पहले स्थगन के बाद 12 बजे दोबारा जैसे ही शुरू हुई तो विपक्षी सदस्यों ने हंगामा शुरू कर दिया. हंगामे के बीच संसदीय कार्य मंत्री किरेन रिजिजू ने कहा कि विपक्ष के नेता राहुल गांधी भी आज सदन में मौजूद हैं. मैं उनसे आग्रह करना चाहता हूं कि प्रमुख विपक्षी दल का नेता होने के नाते और प्रधानमंत्री के पेपर लीक पर सख्त कदम उठाने की घोषणा के बाद विपक्ष को संसद में इस पर चर्चा कराने में सहयोग करना चाहिए। उन्होंने कहा कि जब सरकार कठोर कानून बनाने जा रही है, पेपर लीक को रोकने के लिए कड़े कदम उठा रही है और सरकार की मंशा मजबूत कानून लाने की है, तो फिर विपक्ष को चर्चा में सहयोग करना चाहिए। प्रमुख विपक्षी दल के नेता होने के नाते श्री गांधी को इस दिशा में पहल करना चाहिए। उन्होंने कहा कि यदि चर्चा नहीं होती है तो इसका संदेश गलत जाएगा। श्री रिजिजू के आग्रह के बाद भी विपक्षी दलों ने हंगामा जारी रखा। पीठासीन अधिकारी जगदम्बिका पाल ने भी कहा कि सरकार चर्चा के लिए तैयार है, तो विपक्षी दलों को चर्चा के लिए तैयार हो जाना चाहिए और उन्हें अपनी सीट पर जाना चाहिए। उनका कहना था कि आज महत्वपूर्ण विधेयक है, इसीलिए सदस्यों को अपनी सीट पर जाकर सदन को चलाना चाहिए। हंगामा जारी रहा तो पीठासीन अधिकारी ने सदन की कार्यवाही दिन भर के लिए स्थगित कर दी गई। इससे पहले सुबह 11 बजे अध्यक्ष ओम बिरला ने जैसे ही प्रश्नकाल शुरू करने की घोषणा की, विपक्षी सदस्य अपनी सीटों पर खड़े होकर हंगामा करने लगे। श्री बिरला ने सदस्यों से शोर शराबा नहीं करने का आग्रह किया, लेकिन उनकी बात पर ध्यान दिए बिना सदस्य नारे लगाते रहे। इस पर श्री बिरला ने कहा कि प्रश्नकाल सबसे महत्वपूर्ण होता है, सदस्य सवाल पूछते हैं और सरकार की जवाबदेही तय करते हैं। अध्यक्ष के बार बार आग्रह के बाद भी हंगामा नहीं थमा, तब कार्यवाही 12 बजे तक स्थगित कर दी गई। लोकसभा अध्यक्ष ओम बिरला ने कार्यवाही शुरू होते ही सदन को कारगिल दिवस के बारे में सूचित करते हुए कहा कि कारगिल विजय दिवस हम 26 जुलाई को मनाते हैं, लेकिन उस दिन अवकाश होने की वजह से इस संबंध में सदन को आज ही अवगत करा रहे हैं। उन्होंने कहा कि 26 जुलाई 2026 को कारगिल दिवस की 27वीं वर्षगांठ है। ये दिन हमारे भारतीय सशस्त्र बलों के अदम्य साहस, अप्रतिम शौर्य और सर्वोच्च बलिदान का प्रतीक है। ये सभा भारतीय सशस्त्र बलों के वीर जवानों को श्रद्धापूर्वक नमन करती है, जिन्होंने अत्यधिक दुर्गम पर्वतीय क्षेत्रों, विषम परिस्थितियों और प्रतिकूल मौसम की परवाह न करते हुए अद्वितीय योगदान दिया और अपना सर्वोच्च बलिदान देकर देश की अखंडता और संप्रभुता की रक्षा की। उन्होंने कहा कि संपूर्ण राष्ट्र मातृभूमि की रक्षा में अपना सर्वोच्च न्यौछावर करने वाले अमर शहीदों का सदैव ऋणी रहेगा। ये सदन उन वीर शहीदों के परिजनों के प्रति अपनी गहरी संवेदना, सम्मान और कृतज्ञता व्यक्त करता है। सरकार ने लोकसभा में स्पष्ट किया कि देश में किसानों को उर्वरकों की समय पर और पर्याप्त उपलब्धता सुनिश्चित करने के लिए प्रत्येक फसल मौसम से पहले राज्यों की आवश्यकता का आकलन किया जाता है और उसी के आधार पर मासिक आपूर्ति योजना बनाकर उर्वरकों का आवंटन किया जाता है। सरकार ने कहा कि खरीफ 2026 के दौरान यूरिया, डीएपी, एमओपी और एनपीकेएस सहित सभी प्रमुख उर्वरकों की राज्यों में पर्याप्त उपलब्धता बनी रही तथा उनकी आपूर्ति की लगातार निगरानी की जा रही है। रसायन और उर्वरक मंत्री जगत प्रकाश नड्डा ने बताया कि उर्वरकों की आवाजाही पर एकीकृत उर्वरक निगरानी प्रणाली के माध्यम से नजर रखी जाती है। जिला और ब्लॉक स्तर पर उर्वरकों का वितरण संबंधित राज्य सरकारें करती हैं। उन्होंने कहा कि फॉस्फेट और पोटाश उर्वरकों के लिए वर्ष 2010 से पोषक तत्व आधारित सब्सिडी नीति लागू है। इसके तहत कंपनियां अधिकतम खुदरा मूल्य तय करने के लिए स्वतंत्र हैं, जबकि सब्सिडी पोषक तत्वों की मात्रा के आधार पर दी जाती है। किसानों को डीएपी 50 किलोग्राम की बोरी 1,350 रुपये के वहनीय मूल्य पर उपलब्ध कराने के लिए खरीफ और रबी 2025-26 तथा खरीफ 2026 के लिए एनबीए सब्सिडी के अतिरिक्त 3,500 रुपये प्रति मीट्रिक टन का विशेष प्रावधान भी किया गया है, ताकि उर्वरकों की कीमतें स्थिर बनी रहें। उन्होंने कहा कि वर्ष 2014-15 से अब तक देश भर में 26 करोड़ से अधिक मृदा स्वास्थ्य कार्ड जारी किए जा चुके हैं। विभिन्न अध्ययनों में पाया गया है कि मृदा स्वास्थ्य कार्ड की सिफारिशों के अनुसार उर्वरकों के उपयोग से रासायनिक उर्वरकों की खपत में 8 से 10% तक कमी आई है, जबकि फसलों की उत्पादकता में 5-6% तक वृद्धि दर्ज की गई है। नीति आयोग ने भी NBS योजना को संतुलित उर्वरक उपयोग के लिए उपयोगी बताते हुए इसे और प्रभावी बनाने की आवश्यकता पर बल दिया है। केंद्रीय स्वास्थ्य और परिवार कल्याण राज्य मंत्री प्रताप राव जाधव ने एक लिखित उत्तर में कहा कि FSSAI ने खाद्य सुरक्षा और मानक खाद्य उत्पाद मानक तथा खाद्य योजक विनियम 2011

નાટકની રજૂઆત કરી દેવાંગ ભટ્ટ અને મંજુલા શાહે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.